0: શ્રોતાજનો, આ સાથે જ આજનો ભવસાગરના મોતી કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રથી કરવામાં આવ્યું અને હવે આપ સાંભળશો રામચરિત માનસકાર, જે અમે અમદાવાદ કેન્દ્રથી રિલે કરીશું.
1: ભારદ્વાજ આશ્રમે વિશ્રામ કરને કે પશ્ચાત શ્રી રામ સીતા તથા લક્ષ્મણ સમેત યમુના પાર કરકે ગહેન વન કી ઓર અગ્રસર હો રહે હૈ. સુંદર વનો, સરોવર તથા પર્વતો કી નિરાલી છટા દેખતે હુએ શ્રી રામ વાલ્મીકિ ઋષિ કે આશ્રમ કે નિકટ પહોંચે. વન, પર્વત શૃંખલાઓ તથા પવિત્ર જલાશયો સે ઘિરા ઋષિવર કા નિવાસ સ્થાન અત્યંત રમણીક હૈ. સરોવરો મેં કમલ તથા વન વૃક્ષો પર પુષ્પો કી ભરમાર હૈ. ઋષિવર ને શ્રીરામ કે આગમન કા સમાચાર સુન ઉનકી અગવાની કી. ઉન્હે દંડવત પ્રણામ નિવેદિત કર

0: હમણાં જ આપ શ્રી રામચરિત માનસ ગાન સાંભળી રહ્યા હતા. કલાકાર હતા સુરેશ વાડેકર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણીના ગોધરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ કાર્યક્રમ એક વિચાર. વર્તમાન અમૂલ્ય ક્ષણ. વર્તમાનનો પરિચય અત્યારની ક્ષણમાં મળે છે. વર્તમાનનું સમસ્ત સ્વરૂપ અત્યારની ક્ષણમાં નિખરે છે. અત્યારની ક્ષણમાં સંભાવનાનું અનોખાપણું છે. સંભાવનાઓ જે આગળ ઘટિત થવાની છે તે અત્યારની ક્ષણમાં સમેટાયેલી છે, સમાયેલી છે. અત્યારની ક્ષણમાં અનંત ઉપલબ્ધિઓની ધરોહર છુપાયેલી છે. આટલી બધી સંભાવનાઓ અને ઉપલબ્ધિઓને સમાવતા વર્તમાનનો આપણે કોણ જાણે શા માટે વિસરી જઈએ છીએ તથા વર્તમાનના યથાર્થને છોડીને ગાઢ ભ્રાંતિમાં જીવતા રહીએ છીએ. વર્તમાનની અમૂલ્ય ક્ષણ હમણાં અર્થાત અત્યારની આ પળમાં છુપાયેલી છે, પરંતુ મન આ વર્તમાનમાં ટકી શકે.

ઉપજતું નથી, પણ અતીતની યાદો અને ભવિષ્યના સપનાની યાત્રાએ નીકળી પડે છે. જે વીતી ચૂક્યું છે, જે આપણા હાથમાંથી નીકળી ચૂક્યું છે અને જે ક્યારેય પાછું આવી શકતું નથી, એ અતીતની ભ્રાંતિમાં આપણે પડ્યા રહીએ છીએ. અતીતની પળ ભૂલી ભૂલાતી નથી. અતીતની યાદોમાં, વીતી ગયેલી વાતોમાં આપણે વિચારતા રહીએ છીએ. મન એ યાદો સાથે ચીપકી રહે છે અને તેની બહાર નીકળી જ નથી શકતું, પરંતુ એ યાદોની આસપાસ જ ફરતું રહે છે. અતીતના પાનામાં ખોવાયેલું મન અતીતને ખોઈને વર્તમાનને પણ ખોતું રહે છે, કારણ કે તે વર્તમાનની ક્ષણને જીવી નથી શકતું. આ દુરાવસ્થામાં તે વર્તમાનને ખોતું જાય છે. એક બીજી વાત છે કે જો અતીતની યાદો સુનેરી, સુખદ અને સ્વર્ણિમ હોય તો વર્તમાન માટે પ્રેરણાદાયી બની શકે છે. વર્તમાન એ સોનેરી અતીત પાસેથી શીખી લઈ શકે છે, પ્રેરિત થઈ શકે છે અને તેના આધારે પોતાની વર્તમાન ક્ષણનો શ્રેષ્ઠતમ સદુપયોગ કરી શકે છે. પરંતુ એવું થાય છે ઓછું, કારણ કે આપણું મન અતીતની સુકોમળ યાદોને એટલું યાદ નથી કરતું જેટલું તેની કડવી યાદોની કડવાશ સાથે ચીપકી રહે છે. જ્યારે પણ મન પાછળ તરફ જાય છે ત્યારે એ વિષમ અને દુઃખદ યાદોને સાથે લાવીને વર્તમાનની ક્ષણોને પણ અસહ્ય કરી બેસે છે. એટલા માટે જ કહેવાય છે કે મન દુઃખ સાથે ચીપકી રહે છે, તેને છોડવું જ નથી. વર્તમાન ક્ષણને જીવી લેવામાં આવે તો જ તેની સંપૂર્ણ અને સમગ્ર સાર્થકતા છે. વર્તમાનની ક્ષણ કાં તો અતીતની ભ્રાંતિઓથી ક્ષત વિક્ષત થાય છે અથવા તો ભવિષ્યની ભ્રાંતિમાં અસહજ થાય છે. મનનો સ્વભાવ છે કે કાં તો તે પાછળ ફરે છે અથવા તો આગળ વધે છે. પાછળ ફરવામાં તેને સહજતા થાય છે, કારણ કે તે પળને જીવી ચૂક્યું છે અથવા તો ભવિષ્યના સપના ગૂંથે છે, સંકલ્પના કરે છે જે હજી આવ્યું નથી. ભવિષ્યના સપના ગૂંથવામાં વધારે કોઈ મુશ્કેલી નથી, કારણ કે તેને કાંઈ કરવું નથી પડતું, કોઈ સંઘર્ષ નથી, પડકાર નથી. ત્યાં ફક્ત બેઠા બેઠા સપના જ જોવાના છે. ભવિષ્યના સપના જોવાનું સહેલું છે અને જ્યાં સુગમતા છે, કાંઈ કરવું નથી પડતું, ત્યાં મન વિભિન્ન કપોલ કલ્પનાઓમાં ખોવાઈને પોતાના વર્તમાનને ખોઈ નાખે છે. અતીતની યાદોની ભ્રાંતિઓ હોય કે ભવિષ્યની ભ્રાંતિઓ, બંને આપણને કાર્યથી વિમુખ રાખે છે તથા પુરુષાર્થથી આપણને દૂર કરે છે. કર્મ કરવા માટે, પુરુષાર્થના પુરસ્કાર માટે વર્તમાનની ક્ષણમાં જીવવું પડે છે. વર્તમાનમાં જીવ્યા વગર નથી કર્મ કરી શકાતું અને નથી પુરુષાર્થ કરી શકાતો. કર્મયોગી, તપસ્વી, પુરુષાર્થી વગેરે બધા નથી પોતાની અતીતની પળોમાં ભટકતા અને નથી ભવિષ્યના સપના ગૂંથતા, બલકે તેઓ તો વર્તમાન ક્ષણ પર પોતાનું ધ્યાન એકાગ્ર કરે છે. આ સાથે જ આજનો એક વિચાર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રથી કરવામાં આવ્યું. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. તો મિત્રો, એક નજર કરી લઈએ અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા પર. અત્યારે રૂપરેખા બાદ 6:55 સંસ્કૃતમાં સમાચાર અને 7 હિન્દીમાં સમાચાર, તેમજ 7:05 અંગ્રેજીમાં સમાચાર દિલ્હીથી અને 7:10 પ્રાદેશિક સમાચાર અમદાવાદ કેન્દ્રથી અમે રિલે કરીશું. સાત વાગીને 20 મિનિટે ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના, 7:45 ગુજરાતીમાં સમાચાર અમદાવાદ કેન્દ્રથી અમે રિલે કરીશું. 8 સમાચાર પ્રભાત અને 8:15 મોર્નિંગ ન્યૂઝ અંગ્રેજીમાં અમે દિલ્હીથી રિલે કરીશું. 8:30 હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. નવ વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ. દસ ગુજરાતી વાર્તાલાપના કાર્યક્રમમાં આપ સાંભળશો પિનલ પટેલનો વાર્તાલાપ, તમાકુ નિષેધ કરીએ. 10:15 હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ.

10:30 થી 1:30 સુધી આપ સાંભળશો અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ. 1:30 થી 4:50 સુધી આપ સાંભળશો વિવિધ ભારતીના કાર્યક્રમો. સાંજે 5 વિવિધ ભારતીના કાર્યક્રમો અંતર્ગત સાંભળશો છાયા ગીત. 5:20 આપ સાંભળશો હિન્દી ફિલ્મી ગીત. 5:30 યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવવાણી.

साझे छह बजे हिंदी फिल्मी गीतों का कार्यक्रम गुलमहो। साझे सात बजे 10 मिनिटे प्रादेशिक समाचार अमदावाद केन्द्र थी अमे रिले करीशुं। सात बजे 20 मिनिटे खेडूत भाईओ माटेनो कार्यक्रम किसान वाणी। सात बजे 50 मिनिटे गुजराती में समाचार अमदावाद केन्द्र थी अमे रिले करीशुं अने 8 वागे અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત કાર્યક્રમો આપ માણશો। રાત્રે 8:15 અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત સુર સરિતા કાર્યક્રમ। 8:45 સમાચાર સંધ્યા અને 9 અંગ્રેજીમાં સમાચાર અમે અમદાવાદ કેન્દ્રથી રિલે કરીશું। રાત્રે 9:15 આપકે લીએ ફિલ્મી ગીતોનો કાર્યક્રમ વિવિધ ભારતીના કાર્યક્રમો માણશો। 10 આજ કે ફનકાર 10:30 ઢલતી જાય રાત। રાત્રે 11 હિન્દીમાં સમાચાર અને 11:05 અંગ્રેજીમાં સમાચાર અમે દિલ્હીથી રિલે કરીશું। તો આ છે અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમો।

0: officials and business leaders. This will be the first visit of Myanmar President to India in his current capacity. At Gaya, he will offer prayers at the Mahabodhi Temple and at Sujata Temple. He will arrive in New Delhi later in the day, where he will meet External Affairs Minister Dr. S. Jaishankar this evening. Tomorrow, the Myanmar President is expected to participate in the Myanmar-India Business Forum. On Monday, Myanmar President will hold discussions with Prime Minister Narendra Modi on further strengthening the historical and civilizational ties between the two countries. Goa is celebrating its statehood day today. It was on this day in 1987 that Goa was granted full statehood and became the 25th state of the Indian Union. Vice President C.P. Radhakrishnan will participate in the Statehood Day celebrations at the Kala Academy in Panaji today. The occasion marks Goa's journey from liberation to becoming one of India's leading states in terms of human development and quality of life. Israeli troops entered the southern Lebanese village of Dibayn near Marjayoun yesterday, pushing deeper into Lebanon, even as military officials from both countries held rare direct talks in Washington. The move came amid fresh Israeli airstrikes that killed at least 6 people. Lebanese state media reported that 5 people were killed in strikes on Deir Kanun al-Nahr and Abbasiyeh, while a municipal policeman died in a separate strike on the village of Ebba. At the same time, a 6-member Lebanese military delegation met Israeli military officials at the Pentagon in the first direct military talks between the two countries in decades. In sports, India continued its impressive performance at the Asian Under-20 Athletics Championships in Hong Kong, taking its medals tally to 8, including 4 gold, 2 silver and 2 bronze, and climbing to the second place in the standings behind China. On the second day of the competition yesterday, Indian athletes won 7 medals, including 4 golds. The standout performance came from 19-year-old Pooja Singh, who clinched the gold in the women's high jump with a leap of 1.93 meters. India's other 3 gold medals came from Nitin Gupta, who won the men's 5,000-meter race walk, while Amanat Kamboj topped the women's discus throw and Rahul Jakhar backed the yellow medal in the men's decathlon. And that is the end of this news bulletin.
1: यह आकाशवाणी दिल्ली का इंद्रप्रस्थ चैनल है। मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज़, डीआरएम 810 किलोहर्ट्ज़ पर। आइए सुनते हैं कार्यक्रम संगीतिका। आज के इस कार्यक्रम में हम आपको सुनवाने जा रहे हैं बलजीत सिंह के गाए शब्द।
2: સિંહોના મામલે દિલ્હીમાં પીએમઓ અને કેન્દ્રીય વનમંત્રી સાથે ચર્ચા કરશે. સુરત ક્રાઇમ બ્રાન્ચે 1.5 કરોડ રૂપિયાના છેતરપિંડી કેસના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી. રાજ્યમાં 4 જૂન સુધી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી ગુજરાત ટાઇટન્સે ફાઇનલમાં પ્રવેશ કર્યો. આવતીકાલે અમદાવાદમાં રોયલ ચેલેન્જર બેંગલુરુ સામે ફાઇનલ મેચ. અને વડોદરા ખાતે આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ 2026માં આજે 3 અલગ અલગ કેટેગરીમાં ફાઇનલ મુકાબલા થશે. સમાચાર વિગતવાર. અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની સરહદે આવેલા ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વિસ્તારમાં અત્યાર સુધીમાં 8 સિંહોના મોત થયા છે, ત્યારે કુલ 22 સિંહોને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હોવાનું વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. સિંહોની સ્થિતિની સમીક્ષા માટે વનતારા જામનગરમાં તબીબોની ટીમ અમરેલી પહોંચી રહી છે. સિંહોના સેમ્પલ ગાંધીનગર લેબમાં મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટ આગામી 24 કલાકમાં આવવાની શક્યતા છે. સરકાર વન વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓ આ અંગે સ્થિતિનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. દરમિયાન ગીરના સિંહોના મોત મામલે અમરેલીના સાંસદ ભરત સુતરિયા દિલ્હી જઈને કેન્દ્રીય વનમંત્રી અને પ્રધાનમંત્રી કાર્યાલય સાથે ચર્ચા કરી સિંહ સંરક્ષણ માટે પ્રયાસ કરશે. ગીરના સિંહોના મૃત્યુ અંગે અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ ગંભીર ચિંતા વ્યક્ત કરતા તેમણે રાજ્યના વનમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને સિંહોની વર્તમાન સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. તેમણે સિંહોના મૃત્યુનું કારણ, અત્યાર સુધી થયેલા મૃત્યુની સંખ્યા અને વન વિભાગ દ્વારા લેવાયેલા પગલાં વિશે જાણકારી પણ આપવામાં આવી હતી.
3: મોત થઈ જશે અને બીમારી જે આવી છે તે વન વિભાગના અધિકારીઓ તેમજ ગાંધીનગર સુધી મેં વાત કરી.

0: શું પોઝિશન છે, શું સ્ટેટસ છે નવું, અને સિંહોને બસાવવા બહુ જરૂરી છે. તમામ અધિકારી સાથે અને તમામ લગતા વળગતા સાથે વાત કરી આવતા દિવસોની અંદર જાઉં છું દિલ્હી, ત્યારે હું વન વિભાગ આપણા કેન્દ્રના મંત્રી સાથે અને પીઓમ સાથે પણ આ વાતની ચર્ચા કરવાનો છું.
1: સુરતના નવનિયુક્ત મેયર માયા માવાણીએ તેમને મળવા આવતા મુલાકાતીઓને પુષ્પગુચ્છના સ્થાને એક નોટબુક લઈને આવવા અપીલ કરી છે. આ અપીલ કરતા મેયરે કહ્યું કે નોટબુક જરૂરિયાતમંદ બાળકોને અપાશે, જે તેમના અભ્યાસમાં મદદરૂપ થશે.
2: હું એવી ઈચ્છા રાખું છું કે સુરત શહેરના જે પણ મારા લાગણીશીલ મિત્રો મને મળવા આવે છે, શુભેચ્છા મુલાકાત લેવા આવે છે, તો હું એવી ઈચ્છા રાખીશ કે નહીં પણ નોટબુક જે બુકે ગરમાઈ જાય છે, કચરાના ડબ્બામાં જાય છે, અને નોટબુક એક બાળકનું ભવિષ્ય ઉજળું કરશે. એટલે જરૂરિયાતમંદ જે બાળકો છે તેના સુધી આ બુક પહોંચે એવી મારી નમ્ર વિનંતી છે.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આકાશવાણી પરથી પ્રસારિત થતા માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડીમાં પ્રધાનમંત્રી દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આશરે 1.5 કરોડ રૂપિયાના ડિજિટલ ધરપકડ સાયબર છેતરપિંડીના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ નકલી ટ્રાય અને સીબીઆઈ તરીકેની ઓળખ આપી આરોપીએ 90 વર્ષીય મહિલા પાસેથી આ રકમ પડાવી હતી. આ અંગે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરઆઈ જાડેજાએ વધુ વિગતો આપી.
3: કર્ણાટક કે કોલાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન કે એરિયા મેં એક 90 યર કે એક વૃદ્ધા કો 1 કરોડ 34 લાખ રૂપે કા ડિજિટલ અરેસ્ટ કિયા થા. ઇનકી એમઓ યે હૈ કે યે લેડીઝ કો વોટ્સએપ કોલ અનનોન નંબર સે કરતે હૈ, બાદ મેં વિડીયો કોલ મેં ખુદ વો ન્યૂ દિલ્હી ટ્રાય કે વરિષ્ઠ અધિકારી ઓર સીબીઆઈ ઓર નકલી પોલીસ કે પૂરે સેટ કો દિખાતે હુએ લેડીઝ કો પ્રેશરાઇઝ કરકે 1 કરોડ 34 લાખ કા સાયબર ફ્રોડ કિયા થા.
1: અમદાવાદ હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ જામવાની આગાહી કરી છે. આજથી 4 જૂન દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને આવતીકાલના રોજ અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે 1 જૂને અમદાવાદમાં થંડર સ્ટ્રોમ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં આ વર્ષે અંદાજે 90% વરસાદ થવાની શક્યતા છે. ચોમાસો આગળ વધવાના માટેના પરિબળો હાલ સાનુકૂળ હોવાનું હવામાન વિભાગના વડા એ કે દાસે જણાવ્યું હતું.
4: અભી અમારા સેન્ટ્રલ ઇન્ડિયા મેં અમારા ગુજરાત રિજિયન આતા હૈ, ઇસમે ગુજરાત રિજિયન મેં જો સીઝનલ ફોરકાસ્ટ દિયા ગયા હૈ જૂન સે લેકર સપ્ટેમ્બર તક, ઇસમે બિલો નોર્મલ રેનફોલ હોને કા સંભાવના બતાયા ગયા હૈ. ઓર જૂન મહિને કા જો રેનફોલ રહેગા બિલો નોર્મલ રહેગા, કુછ એક્સેપ્ટ સમ એરિયાઝ ઓફ સૌરાષ્ટ્ર કા સર ગુજરાત રિજિયન, ઓર જો અધિકતમ તાપમાન હૈ અબાવ નોર્મલ રહેગા એક્સેપ્ટ સમ પાર્ટ્સ ઓફ કચ્છ કે કુછ એરિયા કો છોડ કે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રમાયેલી બીજી ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવીને આઈપીએલની ફાઇનલમાં પ્રવેશ કર્યો. અગાઉ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 214 રન બનાવ્યા. જવાબમાં ગુજરાત ટાઇટન્સે 18 ઓવર અને 4 બોલમાં 3 વિકેટે 219 રન બનાવી મેચ જીતી હતી. ગુજરાત તરફથી કેપ્ટન શુભમન ગિલને 53 બોલમાં 104 રન બનાવ્યા હતા અને તે માટે તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયો હતો. આઈપીએલની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ આવતીકાલે અમદાવાદમાં વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. દેશમાં ઇબોલા વાયરસનો કેસ દેખાતા જામનગરની જીજી હોસ્પિટલમાં એક અગત્યની બેઠક યોજાઈ, જેમાં સ્પેશિયલ વોર્ડની વ્યવસ્થા

0: કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. જામનગરની સરકારી હોસ્પિટલમાં આગોતરી તૈયારી રૂપે 70 પથારીવાળા 2 આઇસોલેશન વોર્ડની પણ તૈયારી કરવામાં આવી છે અને જો ઇબોલાના કેસ નોંધાશે તો જામનગરની જૂની ડેન્ટલ કોલેજમાં આ અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે. આ અંગે જીજી હોસ્પિટલના તબીબી અધ્યક્ષ ડોક્ટર વિજય પોપટે વધુ માહિતી આપી.
1: પ્રિવેન્શનના ભાગરૂપે શું થઈ શકે તથા આ અંગેની આ વાયરસ અંગે જો કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો તેના માટે ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ દરેકને કઈ રીતે ટ્રેન કરવા અને એક અલાયદો વોર્ડ ઊભો કરવો તેનું આયોજન કરવા માટે મીટિંગ રાખેલી છે. ગોલા વાયરસ સામાન્ય રીતે
0: આવતીકાલના રોજ એક અદભુત ખગોળીય ઘટના સર્જાનારી છે. આ દિવસે બ્લુ મૂન નિહાળી શકાશે. બ્લુ મૂન સામાન્ય રીતે પૃથ્વીની નજીક આવે છે, જેના કારણે વિશાળકાળ અને વધુ જળ રહે છે. જો કે આ વખતે તે પૃથ્વીથી સામાન્ય કરતાં વધુ દૂર રહેશે. ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજીકલ પરિષદના સલાહકાર વૈજ્ઞાનિક નરોત્તમ સાહુએ આ બ્લુ મૂન અંગેની વિશેષતા વર્ણવી હતી.
2: 31st મે સન્ડે હૈ યે ફુલ મૂન હૈ મે મહિને મે સેકન્ડ ફુલ મૂન હૈ જિસકો હમ લોગો કો એસ્ટ્રોનોમી કે લેંગ્વેજ મે બ્લુ મૂન કહા જાતા હૈ બટ યે બ્લુ મૂન મે યે કલર ઇનકા બ્લુ નહીં રહેગા ક્યોંકિ યે જો મૂન હોતા હૈ કભી વો પૃથ્વી કે પરિક્રમણ કે ટાઈમ મે હમારા પાસ રહ જાતા હૈ તો ઉસી દિન ઇનકા સાઇઝ બડા દિખતા હૈ ઇનકા બ્રાઇટનેસ બઢતા હૈ એન્ડ હમ લોગ ઇનકો સુપર મૂન બતાતે હૈ બટ વો 31 તારીખ મે જબ મૂન રહેગા વો સબસે દૂર મે રહેંગે ઇનકા પેરિજી મે રહેંગે થોડા છોટા હોગા ઇનકા બ્રાઇટનેસ થોડા કા ક્યોંકિ સબસે દૂર મે રહેંગે એક ઇનકા માઇક્રો મૂન હમ લોગ ઇનકો બુલાતે હૈ.
0: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ 2026માં આજે સિનિયર વુમન્સની ફાઇનલ મેચ ARAFC અને સમીક્ષા સ્ટાઇકર FC વચ્ચે રમાશે, જ્યારે જુનિયર બોયઝની ફાઇનલ મેચ SGVP FC અને ARAFC વચ્ચે થશે. સિનિયર મેન્સની ફાઇનલ મેચ પ્રોગ્રેસિવ SS અને જનગ્નોટ અમદાવાદની ટીમ વચ્ચે યોજાશે. વડોદરાના સમા ઇન્ડોર હોલ ખાતેની આ મેચની અંદર સિનિયર મેન્સની સેમીફાઇનલ મેચમાં પ્રોગ્રેસિવ SS એ ફારોલ યુનિવર્સિટી ફૂટબોલ એકેડેમી વડોદરાને 5-2માં હાથ આપી હતી, જ્યારે બીજી સેમીફાઇનલમાં જગનોટ અમદાવાદની ટીમે દ્વિવેદી બ્રધર્સને 13-3થી હાર આપી હતી. સિનિયર વિમેન્સની સેમીફાઇનલ મેચમાં ARAFC એ SAG રિવર્સ ટીમને 2-1થી, સમીક્ષા સ્ટ્રાઇકર FC એ પારોલ યુનિવર્સિટી ફૂટબોલ એકેડેમી વડોદરાને 4-1થી માહાત આપી હતી. દમણ દીવમાં આગામી ખાસ સઘન સુધારણા SIR 2026 અંતર્ગત દમણ જિલ્લાના દરેક મતદાન મથકો પર જૂન મહિનાના તમામ રવિવારે બૂથ દિવસ તરીકે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દમણના અમારા પ્રતિનિધિ જણાવે છે કે જૂનમાં દરેક રવિવારે યોજાનારા આ કેમ્પમાં નાગરિકો ગણતરીપત્રો ફોર્મ જમા કરાવી શકશે અને બૂથ પર BLO પાસેથી માર્ગદર્શન પણ મેળવી શકશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સિંહોના મોત મામલે વનતારાના વેટરનરી તબીબો અમરેલીમાં. અમરેલીના સાંસદ સિંહોના મામલે દિલ્હીમાં PMO અને કેન્દ્રીય વનમંત્રી સાથે ચર્ચા કરશે. સુરત ક્રાઇમ બ્રાન્ચે 1.5 કરોડ રૂપિયાના છેતરપિંડી કેસના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી. રાજ્યમાં 4 જૂન સુધી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી. IPLમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી ગુજરાત ટાઇટન્સે ફાઇનલમાં પ્રવેશ કર્યો. આવતીકાલે અમદાવાદમાં રોયલ ચેલેન્જર બેંગલુરુ સામે ફાઇનલ મેચ. અને વડોદરા ખાતે આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ 2026માં આજે 3 અલગ અલગ કેટેગરીમાં ફાઇનલ મુકાબલા થશે. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
3: FM બેન્ડ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના. કાર્યક્રમની શરૂઆત કરીએ હનુમાન ચાલીસાથી.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: લતા મંગેશકરના અવાજમાં સાંભળીએ આ ભક્તિ રચના.

0: શ્રોતાજનો, આ સાથે જ આજનો આરાધના કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રથી કરવામાં આવ્યું અને હવે બરાબર 7:45 ગુજરાતીમાં સમાચાર અમે અમદાવાદ કેન્દ્રથી રિલે કરીશું.
1: ગૃહમંત્રી અમિત શાહે 4-સ્તરીય સુરક્ષા ગ્રીડ સાથે સરહદ વ્યવસ્થાપનમાં મોટા ફેરફારોની જાહેરાત કરી. સરકારે જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓને 30 દિવસ માટે LPG અનામત રાખવા જણાવ્યું. બિનદાવેદાર નાણાકીય સંપત્તિ સંબંધિત માહિતી માટે કોમન લેન્ડિંગ પોર્ટલ શરૂ કરાયું. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુમી નાંગ હેઇંગ આજે ભારતની 5 દિવસની મુલાકાતે બિહારના ગયા પહોંચશે. એશિયન અંડર 20 એથ્લેટિક ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીમાં 4 સુવર્ણ સહિત કુલ 8 ચંદ્રકો જીત્યા. અને IPL ક્રિકેટની બીજી ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકાર નવા સુરક્ષા પડકારોનો સામનો કરવામાં સરહદ સુરક્ષા દળને વધુ અસરકારક બનાવવા માટે વધારાની જવાબદારીઓ સોંપવાનો વિચારી રહી છે. શ્રી શાહે ગઈકાલે ગુજરાતના ભુજમાં ભારત પાકિસ્તાન સરહદ પર 2 નવી સરહદ ચોકીઓનું ઉદઘાટન કર્યા બાદ આ મુજબ જણાવ્યું હતું. શ્રી શાહે ચતુર્ભુજ સુરક્ષા ગ્રીડની સ્થાપનાની જાહેરાત કરીને કહ્યું કે આ પહેલમાં જનતા, નાગરિક વહીવટ, સ્થાનિક પોલીસ અને સેનાની પણ પ્રાથમિક જવાબદારી રહેશે. શ્રી શાહે ડ્રોન, રડાર, સર્વેલન્સ ટાવર, અત્યાધુનિક ટેકનોલોજી અને સુરક્ષા કર્મચારીઓની તૈનાતી દ્વારા એક મજબૂત સુરક્ષા વ્યવસ્થાના નિર્માણમાં વિશ્વાસ વ્યક્ત કર્યો.
2: BHF की सीमा सुरक्षा के कंसेप्ट को पूर्णतया बदलने का निर्णय किया है. एक चतुष्कोणीय कंसेप्ट के साथ एक सुरक्षा ग्रिड हम आने वाले दिनों में बनाएंगे और बॉर्डर सुरक्षा की जगह टेरिटोरियल सुरक्षा का एक नया कंसेप्ट भी लॉन्च करेंगे और BHF के जवानों की तो प्रमुख जिम्मेदारी ही रहे. ये मिलाकर समग्र बॉर्डर बांग्लादेश और पाकिस्तान एक सुरक्षा ग्रिड मजबूत बनाने का काम हम स्मार्ट बॉर्डर सुरक्षा के प्रोजेक्ट के तहत हम ले रहे हैं.
1: શ્રી શાહે જણાવ્યું કે આપણી સરહદોને સુરક્ષિત કરવી અને ઘૂસણખોરીને દૂર કરવી એ રાષ્ટ્રીય સંરક્ષણ માટે મહત્વપૂર્ણ છે. પશ્ચિમ બંગાળ સાથેની બાંગ્લાદેશ સરહદ અંગે ગૃહમંત્રીએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળની નવી સરકારે સરહદ પર વાળ માટે જમીન પૂરી પાડી

0: દીધી છે. આ વાડ પૂર્ણ થવાથી ઘુસણખોરી અટકાવવામાં મદદ મળશે. સરકારે જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓને 30 દિવસ માટે એલપીજી અનામત રાખવા જણાવ્યું છે. પશ્ચિમ એશિયામાં સંઘર્ષને કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠામાં વિક્ષેપને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્દેશ આપ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ ગઈકાલે નવી દિલ્હીમાં માહિતી આપતા જણાવ્યું કે ભારત તેની ક્રૂડ ઓઇલ સ્ટોરેજ ક્ષમતા વધારવા માટે પણ કામ કરી રહ્યું છે.
1: मैं आप सभी के द्वारा सभी लोगों से अपील करना चाहूंगी कि सरकार सभी घरों तक एलपीजी सिलेंडर्स की उपलब्धता और डिलीवरी सुनिश्चित कराने के लिए हर संभव प्रयास कर रही है. इसके साथ सरकार सभी पेट्रोल पंप पर पेट्रोल और डीजल की आपूर्ति सुनिश्चित करने के लिए भी प्रयासरत है. इसलिए अफवाहों पर ध्यान न दें और अपने दैनिक उपयोग में ऊर्जा को बचाने का हर संभव प्रयत्न करें. बल्क और इंडस्ट्रियल कंज्यूमर्स से अपील है कि वो ऑथराइज प्रोक्योरमेंट चैनल
0: વિદેશ મંત્રાલયના અધિક સચિવ અસીમ મહાજને કહ્યું કે ગલ્ફ અને પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં ભારતીય દૂતાવાસો ભારતીય નાગરિકોને સમયસર સહાય પૂરી પાડી રહ્યા છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના ડિરેક્ટર ઉપેશકુમાર શર્માએ જણાવ્યું કે મંત્રાલય નાવિકોના કલ્યાણ અને સરળ દરિયાઈ કામગીરી માટે વિદેશ મંત્રાલય, ભારતીય દૂતાવાસો અને દરિયાઈ ક્ષેત્રના તમામ હિસ્સેદારો સાથે સંકલન કરી રહ્યું છે. હોર્મુઝ સમુદ્રધાની વિસ્તારમાં તમામ ભારતીય નાવિક સુરક્ષિત છે. નાણાકીય સેવાઓ વિભાગે દાવો ન કરાયેલી નાણાકીય સંપત્તિઓ સંબંધિત માહિતી માટે જાહેર જનતાને સુવિધા આપવા કોમન લેન્ડિંગ પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલ જાહેર ક્ષેત્રની બેન્કો એસોસિએશનના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે, જે દેશની 12 જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા સંયુક્ત રીતે સ્થાપિત એક કેન્દ્રીય સંસ્થા છે. નાણા મંત્રાલયે જણાવ્યું કે www.unclaimedassetportal.in પોર્ટલ નાણાકીય વ્યવસ્થા સાથે જોડાયેલા એવા બેંક ખાતા, વીમા દાવા, શેર, ડિવિડન્ડ અને મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત માહિતી લોકોને આપે છે જેમના કોઈ દાવેદાર નથી. કોમન લેન્ડિંગ પોર્ટલ વધુ સુલભ, પારદર્શક અને નાગરિક કેન્દ્રી નાણાકીય વ્યવસ્થા બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિંગ આંગ હેંગ આજે 5 દિવસની ભારત મુલાકાતે બિહારના ગયા પહોંચશે. તેમની સાથે અનેક કેબિનેટ મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ સહિત એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે. રાષ્ટ્રપતિ તરીકે તેમની આ પહેલી ભારત મુલાકાત હશે. ગયામાં તેઓ મહાબોધિ મંદિર અને સુજાતા મંદિરમાં પ્રાર્થના કરશે. ત્યારબાદ તેઓ દિલ્હી પહોંચી વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે મુલાકાત કરશે. આવતીકાલે તેઓ મ્યાનમાર ભારત વેપાર મંચમાં ભાગ લે તેવી અપેક્ષા છે. સોમવારે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ EIRnews_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આકાશવાણી પરથી પ્રસારિત થનાર માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડીમાં પ્રધાનમંત્રી દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝઓનર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. ગોવા આજે તેનો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. 1987માં આજના દિવસે ગોવાએ પૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવ્યો હતો અને ભારતીય સંઘનું 25મું રાજ્ય બન્યું હતું. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે પણજીમાં કલા એકેડેમી ખાતે રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે. હોંગકોંગમાં ચાલી રહેલી એશિયન અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા અત્યાર સુધીમાં 4 સુવર્ણ, 2 રજત અને 2 કાંસ્ય સહિત કુલ 8 ચંદ્રકો જીત્યા છે. મેડલ ટેલીમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે. ગઈકાલે સ્પર્ધાના બીજા દિવસે પૂજા સિંહે મહિલા હાઈજમ્પમાં સુવર્ણચંદ્રક જીત્યો. નીતિન ગુપ્તાએ પુરૂષોની 5000 મીટર રેસ વોક જીતી. અમાનત કોમ્બોજે મહિલા ડિસ્ક થ્રોમાં ટોચનું સ્થાન મેળવ્યું. રાહુલ જાખરે પુરૂષોની ડેકાથલોનમાં સુવર્ણ તો સાધના દેવીએ મહિલાઓની ટ્રીપલ જમ્પમાં રજત ચંદ્રક જીત્યો. ઉપકરે પુરૂષોની ડેકાથલોનમાં રજત, નીરૂ પાઠકે મહિલાઓની 400 મીટર દોડમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આઈપીએલ ક્રિકેટની બીજી ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન

0: સનરોયલ્સને 7 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા રાજસ્થાન રોયલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 214 રન બનાવ્યા. જવાબમાં ગુજરાત ટાઇટન્સે 18 ઓવર અને 4 બોલમાં 3 વિકેટે 219 રન બનાવી મેચ જીતી લીધી. કેપ્ટન શુભમન ગિલે 53 બોલ કરાયા. હવે ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ રવિવારે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. મેચ આવતીકાલે સાંજે 7:30 વાગે શરૂ થશે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ અનુદાન જારી કરવા અને તેના ઉપયોગ અંગે એક વ્યાપક સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં સમગ્ર શિક્ષા અભિયાનના 3જા તબક્કાને વધુ અસરકારક, પારદર્શક અને પરિણામલક્ષી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી પ્રધાને જણાવ્યું કે આ વર્ષે સમગ્ર શિક્ષણ અભિયાન પીએમ પોષણ, ઉલ્લાસ, પીએમસી અને અન્ય મુખ્ય યોજનાઓનું સંકલન કરીને એક સંકલિત અભિગમ અપનાવવામાં આવશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે જયેશ વેગડા.
1: આજના અખબારોમાં દેશમાં વરસાદ, પેપર લિંકની ઘટના અંગે સર્વોચ્ચ અદાલતની ચેતવણી, રાજ્યમાં સિંહોના મોત અંગેના સમાચાર વાંચવા મળી રહ્યા છે. નીટ સીધી જવાબદારી નક્કી કરો, કાયાકલ્પનો રોડમેપ આપો સુપ્રીમ, આ સમાચાર દિવ્ય ભાસ્કરે પ્રથમ પાને છાપ્યા છે. આ ઉપરાંત આ વર્ષે દુષ્કાળનું જોખમ, જામનગરથી વંતારાની ટીમ ગીર પહોંચી, આવા સમાચારને પણ પ્રથમ સ્થાને સ્થાન આપ્યું છે. વિના વિલંબે ન્યાયનો સુપ્રીમ આદેશ, આ મથાળા સાથે ફૂલછાબે હેડલાઇન બનાવી છે. આ ઉપરાંત ચોમાસું કેરળમાં 7 દિવસ બાદ આવશે એને બનાવી છે. સ્થાનિક સમાચારોમાં રાજ્યમાં સિંહોના મોત, હળવાથી મધ્યમ વરસાદની આગાહી અને અમદાવાદમાં આઈપીએલ ફાઇનલનું ફીવર જોવા એવા સમાચાર જોવા મળી રહ્યા છે.
0: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગૃહમંત્રી અમિત શાહે 4 સ્તરીય સુરક્ષા ગ્રેડ સાથે સરહદ વ્યવસ્થાપનમાં મોટા ફેરફારોની જાહેરાત કરી. સરકારે જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓને 30 દિવસ માટે એલપીજી અનામત રાખવા જણાવ્યું. બિન દાવેદાર નાણાકીય સંપત્તિ સંબંધિત માહિતી માટે કોમન લેન્ડિંગ પોર્ટલ શરૂ કરાયું. અને આઈપીએલ ક્રિકેટની બીજી ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. તો આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણીના ગોધરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. શ્રોતાજનો, હવે સાંભળો ફિલ્મી ગીત.

પંચમહાલ દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5 સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો. આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750 91129. ઈ વિટારા, નિર્ભય ભવિષ્યની સફર.

0: હેલો
1: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
0: ફરીથી
1: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
0: 10 લાખ આપી દો, બચી જશો.
2: સર, આટલા ક્યાંથી?
0: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
1: 2 લાખ મોકલો, બાકીના પછી.
2: સર, 2 લાખ?
3: શું થયું પપ્પા?
2: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
1: અરે,
2: કાપી નાખ્યો.
3: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
2: ફ્રોડ?
3: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
4: તો પૈસા ગુમાવશો.
5: આરબીઆઈ કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો.

સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.

0: आप सुन रहे हैं विविध भारती
1: आकाशवाणी गोधरा सवारना 10 વાગ્યા છે. રજૂ કરીએ છીએ ગુજરાતી વાર્તાલાપનો કાર્યક્રમ. આજના આ કાર્યક્રમમાં પિનલ પટેલ પાસેથી વાર્તાલાપ સાંભળશો, તમાકુ નિષેધ કરીએ. તો આવો સાંભળીએ આ ગુજરાતી વાર્તાલાપ.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, આજથી 400 વર્ષ પહેલા ધૂમ્રપાનની શરૂઆત અમેરિકામાંથી થઈ, ત્યારબાદ બીજા દેશોમાં પ્રચલિત થયું. 17મી સદીમાં પોર્ટુગીઝ લોકોએ આ વ્યસન ભારતમાં દાખલ કર્યું. ડોક્ટરોના સંશોધનો અન્વયે બાળકો, યુવાનો, મોટી ઉંમરના ધૂમ્રપાન કરનારા લોકોમાં મોટેભાગે કેન્સર, જીભ, ટીવી, ગળું, સ્વરપેટી, ફેફસાની બીમારી, હૃદયરોગ જેવા રોગોની ઉત્પત્તિ થતી હોય છે. વિશ્વમાં વસ્તી વધારો થવાથી ધૂમ્રપાન કરનારાની સંખ્યામાં વધારો થયો છે, જેથી બીમારીઓનું પ્રમાણ પણ વધ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા માટે આ બાબત ચિંતાનો વિષય બન્યો છે. એપ્રિલ 1987ની વિશ્વ આરોગ્ય સંસ્થાઓએ ધૂમ્રપાન વિરોધી પ્રચાર ઝુંબેશ શરૂઆત કરી હતી. જાહેર સંસ્થાઓ જેવી કે હોસ્પિટલ, શાળા, કોલેજો, થિયેટરો પર ધૂમ્રપાનનો સખત પ્રતિબંધ મૂક્યો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ 1980ના વર્ષને ધૂમ્રપાન વિરોધી વર્ષ તરીકે દુનિયાભરમાં ઉજવ્યું છે. વિશ્વમાં 31 મેના રોજ દર વર્ષે તમાકુ નિષેધ દિન તરીકે ઉજવાય છે. વિશ્વના ભારત સહિત તમામ દેશોમાં તમાકુનું સેવન થતું હોય છે. મોટે ભાગે સ્ત્રીઓ, યુવાનો અને વૃદ્ધોમાં જોવા મળતું હોય છે. ખાસ કરીને ગરીબ અને કામદાર વર્ગમાં વધુ પ્રમાણમાં હોય છે. તમાકુનું સેવન બે રીતે થાય છે, મુખમાં ભરીને. ઘણા અભ્યાસો જણાવે છે કે ધૂમ્રપાન હૃદયની ધમનીના રોગ માટે મુખ્ય કારણભૂત પરિબળ છે, જે હૃદયરોગના હુમલા તરફ દોરી જાય છે. ધુમાડા વિનાના તમાકુના ઉત્પાદનોમાં સીધું તમાકુ કે તમાકુ મિશ્રણ એટલે કે ગુટખા, મસાલા વગેરે સામેલ છે, જેને ચાવવા અને ચૂસવામાં આવે છે. નિકોટીનનું શોષણ મુખની મુલાયમ પેશીઓ વાટે થાય છે અને કેટલાક કિસ્સાઓમાં પેશીઓ ગળી જાય છે. ગુજરાત, ખાસ કરીને અમદાવાદ, કમનસીબે ધુમાડા વિના તમાકુનું મુખ વાટે સેવન કરવામાં પહેલા નંબરે છે. તે પેઢાઓ વચ્ચે ગુટખા પાનમાં કે પાન મસાલા સ્વરૂપે લેવામાં આવે છે. પછી તમાકુનું સેવન સૌથી વધુ માવા સ્વરૂપે એટલે કે ચૂના અને સોપારી સાથે તમાકુના મિશ્રણ સ્વરૂપે થાય છે, જેને પેઢા વચ્ચે દબાવી રાખવામાં આવે છે. તમાકુના તમામ ઉત્પાદનો નિકોટીન ધરાવે છે, જે નશાકારક રસાયણ છે. ઉપરાંત તેમાં 28 અલગ અલગ હાનિકારક રસાયણો હોય છે, જે તમાકુમાં હાજર હોય છે અથવા ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ઉમેરાય છે. ધુમાડો પેદા ન કરતા તમાકુના ઉત્પાદનો નિકોટીન ધરાવતા હોવાથી તમને સિગારેટની જેમ તેનું પણ વ્યસન થઈ શકે છે. સિગારેટ પીતા અને તમાકુ ચાવતા લોકોના રક્ત પ્રવાહમાં નિકોટીનના પરિભ્રમણનું સ્તર એક સરખું હોય છે. જો કે ધૂમ્રપાનથી વિપરીત ધુમાડો ન કરતા તમાકુના ઉત્પાદનોનું સેવન દિવસ દરમિયાન નિયમિત સમયે થાય છે. ઘણી વખત તેનું સતત સેવન થાય છે, જેથી આખો દિવસ નિકોટીનનું સ્તર ઊંચું જળવાઈ રહે છે, જેના પરિણામે તેના પરની નિર્ભરતામાં વધારો થાય છે. તમાકુ સેવનની બીજી રીત છે ધૂમ્રપાન. તમાકુના વ્યસનીઓ માટે કદાચ આ સમાચાર આઘાતજનક નીવડે, કારણ કે

તાજેતરમાં એક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે સિગારેટના એક કસમાં 10 લાખ બેક્ટેરિયા શરીરમાં પ્રવેશે છે. આ બેક્ટેરિયા શરીરમાં અગાઉથી જ નિકોટીને નષ્ટ કરેલી રોગપ્રતિકારક શક્તિના કારણે ફેફસા, અન્નનળી અને આંતરડા પર કબજો જમાવીને વ્યસનીનું કામ તમામ કરી દે છે. તમાકુમાં નિકોટીન તત્વ હોવાના કારણે કેન્સર સહિતની પ્રાણઘાતક બીમારીઓ લાગુ પડે છે તે વિશે લોકો જાણે છે, પરંતુ તાજેતરમાં જ થયેલા એક મહત્વના સંશોધનમાં જાણવા મળ્યું છે કે તમાકુમાં એવા બેક્ટેરિયા પણ વિપુલ માત્રામાં હોય છે જેના કારણે લોહીના, ફેફસાના અને આંતરડાના ગંભીર રોગ થાય છે. આ સંશોધનના કારણે સાયન્ટિસ્ટો ચિંતિત બન્યા છે, કારણ કે હજુ નિકોટિનજન્ય રોગો પર કાબુ મેળવવામાં સફળતા મળી નથી ત્યાં આ નવી ઉપાધિ સામે આવીને ઊભી રહી છે. તમાકુનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે પ્રમાણેની સૂચના અને કેન્સરના પ્રતીક સાથેના ચિત્રો તમાકુની બનાવટ પર હોવા છતાં તેનું વેચાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે સિગારેટની વિશ્વ પ્રસિદ્ધ બ્રાન્ડના સેમ્પલ લઈને તેના પર સંશોધન હાથ ધરાતા જે તથ્યો સામે આવ્યા તે ચોંકાવનારા હતા. તમાકુના પર્ણો પર 100 કરતા પણ વધુ જાતના બેક્ટેરિયા મળી આવ્યા. તેમાંથી 6 જાતના બેક્ટેરિયા તો એવા હતા કે જે હ્યુમન બોડી પર ખૂબ જ હાનિકારક અસર કરે છે. આ બેક્ટેરિયાના કારણે તમાકુનું સેવન કરનારા વ્યક્તિને ફેફસા, લોહીનું કેન્સર, અન્નનળીનું કેન્સર, એથરેક્સ, અલ્સર અને એસિડિટીનો સામનો કરવો પડે છે. તમાકુનું રાસાયણિક બંધારણ એવું છે કે તમાકુનું સેવન કરનારની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે, એટલે કે બેક્ટેરિયાને વિકાસ માટે માર્ગ મોકળો થઈ જાય છે. તમાકુ ચાવવાથી કે સિગારેટના દરેક કસમાં લાખોની સંખ્યામાં ખતરનાક બેક્ટેરિયા શરીરમાં પ્રવેશી જાય છે અને વ્યસનીના મોત માટેનો માર્ગ મોકળો બનાવી દે છે. નિષ્ક્રિય ધૂમ્રપાન એટલે કે ધૂમ્રપાનના ધુમાડા તમારા શ્વાસમાં જવા, જેને સેકન્ડ હેન્ડ સ્મોક અથવા એન્વાયરમેન્ટલ ટોબેકો સ્મોક કહેવાય છે, જે અન્ય લોકો દ્વારા તમાકુના ઉત્પાદનોના સેવનથી થાય છે. જ્યારે તમાકુનો ધુમાડો કોઈપણ વાતાવરણમાં પ્રસરે છે ત્યારે એ વાતાવરણમાં રહેલા લોકોના શ્વાસમાં એ જાય છે. વૈજ્ઞાનિક પુરાવા દર્શાવે છે કે સેકન્ડ હેન્ડ ટોબેકો સ્મોકથી ફેફસા અને હૃદયના રોગો તેમજ વિકલાંગતા અને મૃત્યુ થાય છે. સેકન્ડ હેન્ડ સ્મોકમાં 4000થી વધારે રાસાયણિક સંયોજનો હોય છે, જેમાંથી 200 ઝેરી સંયોજનો તરીકે જાણીતા છે તથા 60 સુધીના સંયોજનોની ઓળખ કાર્સિનોજેન્સ તરીકે થઈ છે, જેઓ અત્યારે ધૂમ્રપાન કરતા નથી. પણ ઇટીએસના કારણે તેમાંથી ઘણા લોકોના મૃત્યુ હૃદય સાથે સંબંધિત વિવિધ રોગોને કારણે થાય છે. નિષ્ક્રિય ધૂમ્રપાન માથાને લોહી પહોંચાડનારી ઘોરી નસોને સાંકડી કરી દે છે. સેકન્ડ હેન્ડ સ્મોકના સંસર્ગમાં આવવાથી આ ધમનીઓ ઝડપથી કઠણ થાય છે. ઇટીએસનો સતત સંસર્ગ હૃદયરોગના હુમલાની શક્યતાઓ લગભગ બમણી કરે છે. શહેરો અને ગામોમાં સિગારેટ પીવી એક ફેશન બની ગઈ છે. તમાકુમાં મળતો હાનિકારક પદાર્થ નિકોટિન સિગારેટ બીડીમાં પણ મળે છે. લોકોને લાગે છે કે સિગારેટ અને તમાકુથી ફેફસાને નુકસાન જ પહોંચે છે, બાકી અંગ સુરક્ષિત રહે છે, પણ કેટલાક હૃદયને નુકસાન પણ પહોંચી શકે છે. ખૂબ ઓછા લોકો જાણે છે કે હાથ પગના દુખાવાનું મુખ્ય કારણ તમાકુ, બીડી અને સિગારેટ છે. તેનું નિયમિત સેવન કરવાથી ઠંડા પાણીનો સ્પર્શ થતાં વધુ પડતી સંવેદનશીલતાનો અનુભવ થાય છે. તેને બર્જર રોગ કહે છે. તે હાથ પગની નાના કદની રક્ત ધમનીઓની બીમારી છે. તેમાં સોજા સાથે હાથ પગની ધમનીઓમાં લોહી જમા થઈ જાય છે, જેના કારણે હાથ પગને મળતો શુદ્ધ લોહીનો જથ્થો અવરોધાય છે. હાથ પગને ઓક્સિજનયુક્ત લોહી ન મળતા હાથ પગની આંગળી પહેલા ભૂરી પડે છે અને પછી કાળી પડી જાય છે. 20-50 વર્ષની ઉંમરના લોકોને આ વ્યાધિ થઈ શકે છે. શહેરી વિસ્તારોમાં કેટલાક યુવકો મોટર બાઇકો પર મિત્રો સાથે અડ્ડો જમાવીને બેઠા બેઠા પોતાની કિંમતી જિંદગી બીડી સિગારેટના ધુમાડામાં જ ઉડાડતા નજરે પડે છે. નાની ઉંમરથી જ ધૂમ્રપાનની લત લાગી જતા લાંબા ગાળે તેઓને શારીરિક બીમારીના ભોગ બનવાનો વારો આવે છે. તમાકુ, પડીકી, સિગારેટનું આ ઝેરીલું દૂષણ સમાજમાં એટલી હદે ઘર કરી ગયું છે કે તેમાંથી યુવા વર્ગ તો બાકાત નથી જ, પરંતુ કિશોરો

અને મહિલાઓ પણ ગુટખાના વિકરાળ પંજાની લપેટમાંથી બચી શકતા નથી. સમાજનો વિકસિત અને શહેરી વર્ગ પણ દિન પ્રતિદિન આ બદીમાં સપડાઈ મોતના મુખમાં ધકેલાઈ રહ્યો છે. શું તમે જાણો છો, તમાકુના વ્યસનથી દર 6 સેકન્ડે એક વ્યક્તિ મૃત્યુ પામે છે. દૈનિક 4300 વ્યક્તિ તમાકુના વ્યસનના કારણે મૃત્યુને ભેટે છે. તમાકુના કારણે દર વર્ષે 75,000 થી 80,000 મોઢાના કેન્સરના દર્દીઓ વધતા જાય છે. સિગારેટ છોડો અને લખપતિ બનો. કેટલીક હકીકતો એવી છે જે તમારી નજર સામે બને છે, છતાં તમે આંધળા બનીને તેની સત્યતા સ્વીકારતા નથી. છતાં તે હકીકત જ રહે છે. તે જ રીતે કેટલીક ભૂલો કે કુટેવો કે વ્યસનોની ગંભીરતા વિશે તમે જાણો છો, છતાં અજાણ્યા બનો છો. પણ જો તેની પાછળ થતા ખર્ચાનો અંદાજ માંડો તો તમે જીવનના અંત સુધી લાખો રૂપિયા બચાવી શકો છો. તાજેતરમાં કરાયેલા એક સર્વે મુજબ, ધારો કે તમે સિગારેટ પીવાના વ્યસની છો, શોખીન છો અને રોજના 100 રૂપિયાની સિગારેટ પીવો છો, તે હિસાબે વર્ષના 365 દિવસમાં તમે 36,500 રૂપિયા ખર્ચો છો. જો તમે આ ટેવ છોડી દો અને રોજ 100 રૂપિયા કોઈપણ બચત યોજનામાં રોકો તો 20 વર્ષે તમે 18 લાખના આસાની બનો. હવે 5% હિસાબે ફુગાવાને એડજસ્ટ કરો તો પણ તમે 6.2 લાખના માલિક બનો. તમાકુ છોડો અને સ્વસ્થ રહો. એક નિર્વ્યસની ભાઈએ વ્યસની ભાઈને કીધું કે ભાઈ શ્રી, તમાકુથી કેન્સર જેવા મહાભયાનક રોગ થાય છે, પણ તમે તમાકુ છોડતા કેમ નથી? સાહેબ, મારે તમાકુ છોડવી છે પરંતુ છૂટતી નથી. ખરેખર તો આ એક બહાનું છે. આપણે સૌ જાણીએ છીએ કે તમાકુ ખાવી એટલે જીવન જ્યોતિનો ક્ષય કરવો, જ્ઞાન શક્તિનો નાશ કરવો. કોઈ પણ સ્થિતિમાં તમાકુનું સેવન ફાયદાકારક તો નથી જ. ઘણા લોકો એમ કહે છે, તમાકુ ખાવું તો મારી નાડી શક્તિઓમાં શક્તિ આવે છે, કામ કરવાની મજા પડે છે. પરંતુ હકીકત તો એ છે કે આ બધી ભ્રામક વાત છે. જો તમાકુ ખાવાથી જ કામ કરવાની મજા પડતી હોય તો જે લોકો તમાકુ નથી ખાતા તેઓ કઈ રીતે શ્રેષ્ઠ કાર્ય કરી શકે છે? આમ તમાકુનો ઉપયોગ જ અકુદરતી છે. તમાકુ માનવીના શરીરની રચના સાથે બિલકુલ અનુકૂળ નથી. વ્યસન મુક્ત થવા માટે શું કરવું? તો વ્યસનથી મુક્તિ પામવા માટે વ્યક્તિની ઈચ્છા શક્તિ જરૂરી હોય છે. જો વ્યસન છોડવું હોય છતાં મન મક્કમ રાખી ન શકતો હોય તો મનોચિકિત્સક પાસે કાઉન્સેલિંગ કરાવવાથી તેની ઈચ્છા શક્તિમાં વધારો થાય છે. વ્યક્તિના જીવનમાં કોઈ એક નિશ્ચિત ધ્યેય હોય તો તે પૂરું કરવા માટે મહેનતનું મહત્વ ગણાવવું જરૂરી છે. મહેનત કરવા માટે તેણે વ્યસન મુક્ત થવું અત્યંત આવશ્યક છે. જો તેને આની મહત્તા સમજાઈ જાય તો તે વ્યસનથી મુક્તિ મેળવવામાં અવશ્ય સફળ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ ફ્રસ્ટ્રેટેડ હોય તો તેની સાયકોથેરાપી અને દવાથી સારવાર કરાવવી જોઈએ. એક સારવાર એવી છે જેને ટોકન ઇકોનોમી કહે છે. વ્યસન એક દુર્ગુણ છે. વ્યક્તિના આ સિવાયના દરેક ગુણો વિશે વારંવાર વાત કરી તેને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કુટુંબીજનો તરફથી તિરસ્કાર મળવાથી કે અવગણના થવાથી વ્યક્તિ વ્યસની બને છે. વ્યસનનો બંધાણી ન બને અથવા તેનાથી છૂટવા માટેના પ્રયત્નો માટે કુટુંબીજનોએ તેને સપોર્ટ કરવો જોઈએ. હેન્ડલ વિથ કેરના સિદ્ધાંત પર જો વ્યસનીને સમયસર અને યોગ્ય માર્ગદર્શન મળી રહે તો તે જરૂર વ્યસન મુક્તિ થઈ જશે. આજે વ્યસનોએ ઘણી બરબાદી સર્જી છે. ચાણક્ય લખે છે કે રોગ અને શત્રુને ઉગતા જ ડામી દેવા જોઈએ. સાંપ્રત સમયે આપણે સૌએ સાથે મળીને નશાના સેવનથી થતા દૂષણો ઉજાગર કરવાની જરૂર છે. જો આપણે આ બાબતે કશું નહીં વિચારીએ, કશું કરીએ જ નહીં, તો આ સંસારરૂપી સાગરમાં ડૂબ્યા સિવાય બીજો કોઈ રસ્તો નહીં હોય. એક વહાણમાં છિદ્ર પડે તો તે આખું વહાણ ડૂબી શકે છે. મિત્રો, સિગારેટ, બીડી, તમાકુ, ગુટખા કે અન્ય તમાકુ મિશ્રિત પડીકીઓના ઉપયોગથી કેન્સર, હૃદયરોગ, ફેફસા, પેટ અને નાક કાન ગળાના જીવલેણ દર્દીના ભોગ બનશો. સિગારેટના ધુમાડામાંથી છૂટો પડતો કાર્બન મોનોક્સાઇડ અને નિકોટીન વાતાવરણને પ્રદૂષિત કરે છે. તમાકુ મિશ્રિત બનાવટોના ઉપયોગથી નાક કાન અને ગળાની બળતરા, અવાજ બદલાવો, સ્નાયુ જકડાઈ જવા, મો પૂરતું ખુલી ન શકે, પરિણામે ભરપેટ ભોજન ન કરી શકાય, આવી ખતરનાક અસરોના ભોગ બની જશો. રોજની 20 સિગારેટ 10 વર્ષ સુધી પીવાથી

0: કેન્સરની શક્યતા 20 ગણી વધે છે. એમાં જો આલ્કોહોલ લેવામાં આવે તો 30 ગણી શક્યતા રહેલી હોય એવું વૈજ્ઞાનિકનું તારણ છે. ચાલો આપણે બધા સાથે મળીને તમાકુ નિષેધ દિન નિમિત્તે વ્યસનને દેશવટો આપીએ. આપણી નવી પેઢીના માસૂમોને નિર્વ્યસની બનાવવા આપણા જ હાથમાં છે. જરૂર છે ફક્ત તેમને એક સાચી દિશામાં માર્ગદર્શન આપવાની.
1: તમાકુ નિષેધ કરીએ. આ વિશે પિનલ પટેલનો વાર્તાલાપ આપણે સાંભળ્યો. આ વાર્તાલાપ આપને ચોક્કસ ગમ્યો હશે તેવી આશા સાથે આ કાર્યક્રમનું અહીં સમાપન કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રથી કરવામાં આવ્યું.

આકાશવાણી ગોધરા રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. તો આવો સાંભળીએ નામ ફિલ્મના ગીતો. પ્રથમ સાંભળીએ મોહમ્મદ અઝીઝને

0: આરબી કાર્સ ગોધરામાં આવી ગઈ છે મારુતિ વિક્ટરીઝ 28.65 કિલોમીટરનો અદભુત માઇલેજ સાથે ADAS લેવલ 2 ની અદ્યતન ટેકનોલોજી ગ્લોબલ એનકેપ અને ભારત એનકેપ 5-સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે તમારી અને પરિવારની સુરક્ષાની હવે ડબલ ગેરંટી નવી સુવિધાઓ ભવ્ય સ્ટાઇલ અને અદભુત સુરક્ષાવાળી કાર આરબી કાર્સ અરેનાના દરેક શોરૂમ પર ઉપલબ્ધ મોબાઈલ 9990043707
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

0: હલો
1: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
0: ફરીથી
1: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
0: 10 લાખ આપી દો, બચી જશો.
2: સર, આટલા ક્યાંથી?
0: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
1: 2 લાખ મોકલો, બાકીના પછી.
2: સર, 2 લાખ?
3: શું થયું પપ્પા?
2: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
1: અરે,
2: કાપી નાખ્યો.
3: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
2: ફ્રોડ?
3: પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
4: તો પૈસા ગુમાવશો.
5: RBI કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો.
7: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
8: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
9: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
8: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
9: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
8: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
10: આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. શ્રોતાજનો, હવે આપ સાંભળશો અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ.

એ હતા કેકે અને ફિલ્મ હતી મેટ્રો. આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. હવે થોડી જ વારમાં સુગમ સંગીત અમે વડોદરાથી પ્રસારિત કરીશું.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ સુગમ સંગીત. પ્રથમ સાંભળીએ રત્ના જાદવાનીના સ્વરમાં પવનથી પાતળી ક્ષણ. રચના છે.

મિત્રો, હવે સાંભળીએ બીજી રચના, જમાનાથી જેઓ જુદા, અમર પાલનપુરીની, સ્વર રત્ના જાદવાનીનો.

મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સુગમ સંગીત. આવા કાર્યક્રમની એક છેલ્લી રચના સાંભળીએ. મળતા નથી એ વાતની, મનહર ચોકસીની રચના છે અને સ્વર આપ્યો છે રત્ના જાદવાનીને.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. ગૃહમંત્રી અમિત શાહે 4-સ્તરીય સુરક્ષા ગ્રીડ સાથે સરહદ વ્યવસ્થાપનમાં મોટા ફેરફારોની જાહેરાત કરી. સરકારે જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓને 30 દિવસ માટે એલપીજી અનામત રાખવા જણાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોવાના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી. ગોવામાં આજે રાજ્ય સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી. 1987માં આ દિવસે ગોવાએ પૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવ્યો અને ભારતીય સંઘનું 25મું રાજ્ય બન્યું. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે ભારતીય હજ મિશનને પહેલીવાર સાઉદી હજ અને ઉમરાહ મંત્રાલય તરફથી હજ સંકલન અને સંદેશાવ્યવહારમાં શ્રેષ્ઠતા માટે 2 પ્રતિષ્ઠિત લઘુત્તમ પુરસ્કારો પ્રાપ્ત થયા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ હિન્દી પત્રકારત્વ દિવસ પર હિન્દી ભાષાને સમર્પિત પત્રકારો લેખકોને શુભેચ્છાઓ પાઠવી. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આઈજીઆઈ એરપોર્ટ નવી દિલ્હી ખાતે ભારતની પ્રથમ સ્કાયકાસ્ટ સિસ્ટમનું ઉદઘાટન કર્યું. જણાવ્યું કે ભારત ધુમ્મસ મુક્ત વેધર સ્માર્ટ એવિએશનના નવા યુગમાં પ્રવેશી રહ્યું છે. ભારતના અધ્યક્ષપદ હેઠળ બ્રિક્સ એગ્રીકલ્ચરલ વર્કિંગ ગ્રુપમાં મત્સ્યોદ્યોગ અને જળકૃષિના વિકાસ પર ઉચ્ચસ્તરીય સંવાદ યોજાયો. ભારતમાં સંસ્થાકીય પ્રસૂતિ 2019-2021માં 88.6% વધીને 2023-24માં 90.6% થઈ. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હિંગ આજથી ભારતની 5 દિવસની મુલાકાતે છે. અમદાવાદમાં રમાનારી આઈપીએલ ફાઇનલની ટિકિટોને ઊંચા ભાવે વેચતા 7 આરોપીઓ ઝડપાયા. ભારતીય 18 વર્ષથી ઓછી મહિલા હોકી ટીમે એશિયા કપ 2026માં પ્રથમ પુલ એ મુકાબલામાં શનિવારે મલેશિયાને 2-1થી હરાવી જીત મેળવી. રાજ્યમાં 4 જૂન સુધી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી ગુજરાત ટાઇટન્સે ફાઇનલમાં પ્રવેશ કર્યો. આવતીકાલે અમદાવાદમાં રોયલ ચેલેન્જર બેંગલુરુ સામે ફાઇનલ મેચ. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું મુકેશ ગાયેલા મિલન ફિલ્મના ગીતથી.

સેવામાં રહેલી આકાશવાણી 90 વર્ષથી સમાજમાં સચોટ માહિતી, શિક્ષણ અને સાત્વિક મનોરંજન પૂરું પાડી રહી છે. આજે સમગ્ર ભારતમાં લગભગ 591 સ્ટેશનોનું સંચાલન કરી રહી છે. આકાશવાણીના સૂત્ર બહુજન હિતાય બહુજન સુખાયને સાકાર કરતા આજે આકાશવાણી ભારતના 92% ભૌગોલિક વિસ્તારમાં 99% જેટલી વસ્તીને આવરી લે છે. દેશના ગ્રામીણ, શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે. આધુનિક સમયને માન આપીને DTH, મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન. ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીશું લતા મંગેશકર અને મુકેશ ગાયલું જુવારી ફિલ્મ ગીત.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું અનુપ જલોટાએ ગાયેલી સ્મિતાની રચનાથી.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગીત ગઝલનો કાર્યક્રમ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ ગોવાના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ આજે પણજીમાં કલા એકેડમી ખાતે રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે. નાણાકીય સેવાઓ વિભાગે જાહેર જનતાને દાવો ન કરાયેલ નાણાકીય સંપત્તિ સંબંધિત માહિતીની સરળ એક્સેસ પ્રદાન કરવા માટે કોમન લેન્ડિંગ પોર્ટલ શરૂ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદની નજીક રહેતા રહેવાસીઓએ સરહદની 15 કિલોમીટરની ત્રિજ્યામાં ગેરકાયદેસર બાંધકામો અને અનધિકૃત પ્રવૃત્તિઓ દૂર કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં ઉચ્ચસ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લીધો. આસામના રાજ્યપાલ મંગોલિયા માટે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો સાથે

0: ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ આજે પણજીમાં કલા એકેડમી ખાતે રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે. નાણાકીય સેવાઓ વિભાગે જાહેર જનતાને દાવો ન કરાયેલ નાણાકીય સંપત્તિ સંબંધિત માહિતીની સરળ એક્સેસ પ્રદાન કરવા માટે કોમન લેન્ડિંગ પોર્ટલ શરૂ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદની નજીક રહેતા રહેવાસીઓએ સરહદની 15 કિલોમીટરની ત્રિજ્યામાં ગેરકાયદેસર બાંધકામો અને અનધિકૃત પ્રવૃત્તિઓ દૂર કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં ઉચ્ચસ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લીધો. આસામના રાજ્યપાલ મંગોલિયા માટે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો સાથે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. રાજૌરીમાં 8મા દિવસે પણ આતંકવાદી શોધ અભિયાન યથાવત. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેઇંગ આજે ભારતની 5 દિવસની મુલાકાતના ભાગરૂપે બોધગયા પહોંચ્યા. તેમણે વિશ્વવિખ્યાત મહાબોધિ મંદિર અને ઐતિહાસિક સુજાતા મંદિરમાં પ્રાર્થના કરી. પંચમહાલ જિલ્લાના શહેરા પાસે બે બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત, જ્યારે એક ઇજાગ્રસ્ત. બિહાર રાજ્યમાં વાવાઝોડા વરસાદ અને વીજળી પડવાની અલગ અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા અને ખાનપુર, કડાણા અને સંતરાપુરમાં વહેલી સવારથી જ જોવા મળ્યો વરસાદી માહોલ. સુરત જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા બાળમજૂરી નાબૂદી અભિયાન અંતર્ગત વરાછા વિસ્તારમાંથી 23 બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરવામાં આવ્યા. સાળંગપુર ધામમાં પુરૂષોત્તમ માસ નિમિત્તે કષ્ટભંજન દેવને નાળિયેરની થીમનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો અને 160 કિલો સુગડીનો અન્નકૂટ ધરાવાયો. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. શબ્દોમાં મહેકતી યાદો પ્રસ્તુત છે. આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી, ભૂતપૂર્વ કાર્યક્રમ નિષ્પાદક શ્રી જયકૃષ્ણ રાઠોડની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત. નમસ્કાર શ્રોતા મિત્રો, શબ્દોમાં મહેકતી યાદો આકાશવાણીના ભવ્ય ભૂતકાળને તાજો કરવા આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એક એવા પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ, કાર્યક્રમ નિષ્પાદક, જેમણે પોતાની મહેનત અને સર્જનાત્મકતાની સાથે અનેક સુંદર કાર્યક્રમો આપણને આપ્યા છે, એવા અમારા સૌના જેકે અને આપ સૌ જેમને જયકૃષ્ણ રાઠોડના નામથી ઓળખો છો, એમની સાથે કેટલીક યાદો તાજી કરવી છે. તો જયકૃષ્ણભાઈ, આપનું આકાશવાણીના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત.
2: આભાર આભાર આભાર.
1: જયકૃષ્ણભાઈ, આકાશવાણી સાથેની તમારી સફર ક્યારે અને કેવી રીતે શરૂ થઈ?
2: હવે આપણે શરૂઆતથી વાત કરીએ તો 1976-77માં હું ડ્રામા નાટ્ય વિદ્યા વિભાગ કોલેજમાં હું હતો. બરાબર, મારી સાથે હરીશ કકવાણી પણ વિદ્યાર્થી તરીકે હતા. ત્યાંથી પાસ થયા પછી એ વખતે આકાશવાણીમાં હરીશ કકવાણી આવી ગયેલા હતા. બરાબર, અને મેં અહીંયા ઓડિશન માટે ફોર્મ ભરી દીધું ને મારો ઓડિશન થયો. બરાબર, 78માં. બરાબર, હવે એ વખતે ઓડિશન વખતે આપણો તો પહેલો અનુભવ, પણ હરીશ કકવાણીએ મને ઘણી બધી ટીપ આપી હતી જે હું પછી બધાને આપવા માંડ્યો. એટલે એમણે જે મને ટીપ્સ આપી હતી ને એના કારણે હું આકાશવાણીના ઓડિશનમાં પાસ થયો. પણ આ મારો પહેલો અનુભવ નથી આકાશવાણીનો. આની પહેલા, ઓડિશન પહેલા, જ્યારે મેં નાટ્ય વિદ્યા કામ કરતા હતા ત્યારે એ એક નાટક ભવાઈ કરતા હતા અમે, જેને રક્તદાનનો વેશ. એ વખતે ચાલુ વિદ્યાર્થી કાળે એક કંસારા સાહેબ છે ગુજરાત કોલેજના, એમણે સંસ્કૃતમાં એનું રૂપાંતર કર્યું હતું ભવાઈનું. એ ગુજરાતીમાં હું ભજવતો હતો, પણ જનકભાઈ દવે, અમારા ગુરુ, નાટ્ય ગુરુ કહેવાય, એમણે આમનું ડિરેક્શન કરતા હતા. અને સંસ્કૃતમાં જ્યારે રૂપાંતર થયું ત્યારે હું રંગલો કરતો હતો, પણ મને વંચાવવામાં આવ્યું, પણ હું બહુ વાંચી શકતો નહોતો. પણ મેં એમની પાસે એક રાતની મોહલત માગી, બીજા દિવસે આખો ગોખીને તૈયાર થઈ ગયો અને એ નાટક, એ સંસ્કૃતમાં ભવાઈ, એ આકાશવાણી પર ભજવાઈ.
1: વાહ,
2: બરાબર.

0: આ મારો પહેલો અનુભવ, એમાં એ વખતે મને 15 રૂપિયા જેવું મળ્યું હતું. હવે સંસ્કૃત ડે આજે નથી ઉજવાતા બધી જગ્યાએ, એ વખતે સંસ્કૃત ડે આકાશવાળીમાં ઉજવાતો હતો. એટલે મેં આકાશવાળીમાં મુખ્ય પાત્ર સાથે, રંગલાનું મુખ્ય પાત્ર સાથે 20-25 મિનિટની ભવાઈ સંસ્કૃતમાં મેં આકાશવાળીમાં ભજવી. આ મારો પહેલો અનુભવ અને જોરદાર અનુભવ, એને એ આજે રેકોર્ડ છે એક જાતનો કે પછી સંસ્કૃતમાં ભવાઈ કોઈએ કરી નથી. બરાબર, એ વખતે મારી સાથે અંસાર રાઠોડ રંગલી તરીકે હતા. જય કૃષ્ણ રાઠોડ અને અંસાર રાઠોડ રંગલા રંગલી અને સંસ્કૃતમાં ભવાઈમાં. આજે કોઈના માન્યમાં ના આવતું હોય પણ મને હજુ પણ એના ડાયલોગો યાદ છે, એ હું તમને કઈ બતાવું. અદ્ય ભવદ્વે કથયામી યત ચિક ચિક ચિક જિન ચિક ચિક અદ્ય ભવદ્વે કથયામી યત સર્વેષાં તદ વિદિતમ સુષ્ટુ ઋણામિ યતુ ભવતામ દેયમ જિ ચિક ચિક ચિક જિન ચિક ચિક ઋણામિ યતુ ભવતામ દેયમ આદેયમ તત
1: વર્ષો પછી તમે 77-78 માં સંસ્કૃતમાં ભવાઈ,
0: 48 વર્ષ થઈ ગયા.
1: 48 વર્ષે તમને ડાયલોગ યાદ છે, બહુ મોટી વાત છે.
0: હું પહેલા આકાશવાણીમાં રેડિયો પર નાટક, પછી ઓડિશનમાં થયા. ઓડિશન થયા પછી પિનાકિંગ ઠાકુર
1: જી,
0: પછી આપણે ઘણા બધા, પછી તો દલીલ ચૌહાણ, પછી બધા ઘણા બધા, બધા યાદ નથી આવતા બધા. હરીશ કકવાણી, બધા કેટલા બધા લોકોએ મને ઓડિશનમાં બોલાયા. પણ એક વસ્તુ મારે કહેવાની હતી કે આમાં છે ને, એ વખતે હું ડાયલોગ ગોખતો હતો. મને નાટકોમાં કામ બહુ કરેલું
1: જી,
0: એટલે ગોખવાની આદત પડી ગયેલી
1: જી.
0: એટલે આકાશવાણીમાં પણ હું વાંચીને નતો ડાયલોગ બોલતો, ગોખીને બોલતો હતો. બરાબર, એટલે એટલે એના કારણે શું છે કે બહુ સરસ રીતે થતું. બીજું, પિનાકિન ઠાકોરની મને એક વાત યાદ આવી. એ વખતે હું ટેલિવિઝનમાં બહુ કામ કરતો હતો, તો એક વખત પિનાકિન ઠાકોરના રેકોર્ડિંગમાં હું આવ્યો નાટકનું, અને એ વખતે મેં દાઢી વાડી નથી કરી, વાળ બાળું વિખરેલા હતા. મને એમ કે આકાશવાણીમાં દ્રશ્ય ક્યાં હોય, ક્યાં કોઈ જોવાનું છે, ટીવીમાં હોય તો દાઢી વાડી કરીને આવવાનું. તો પિનાકિન ઠાકોરે મને ટોક્યો તે વખતે, મને કે આકાશવાણીમાં ભલે દ્રશ્ય ના હોય, જોવાનું ના હોય કોઈને, પણ તો દાઢી કરીને સરસ રીતે વાળ વળીને આવવાનું
1: ડિસિપ્લિન.
0: પછી મેં, હા, પછી મેં એનું પાલન કર્યું. બસ, પછી દરેક રેકોર્ડિંગમાં હું દાઢી બાઢી કરી સ્માર્ટ બનીને આવતો હતો. પણ એની અસર મારા માનસિક પર બહુ સરસ પડતી હતી.
1: તો એટલે આકાશવાણીએ તમને શિસ્ત પણ શીખવી એવું કહી શકાય,
0: સવાલ જ નથી ને.
1: તો જય કૃષ્ણભાઈ, આપે પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે કઈ સાલમાં જોઈન કર્યું અહીંયા?
0: 89માં
1: જોઈન કર્યું.
0: 2017માં રિલીઝ થયો, 9 વર્ષ થયા રિટાયર થયા.
1: જય કૃષ્ણભાઈ, તમે કાર્યક્રમ અધિકારી તરીકે એ વિભાગ સંભાળ્યા, એમાં અલગ અલગ વિભાગોમાં તમે કામ કર્યું હશે, તો એના અનુભવો થોડા અમારા શ્રોતાઓને.
0: હવે સૌથી વધારે તો મારી એક્ટિંગ છે ને, એક્ટિંગ એ 53 વર્ષની થઈ. 73 થી એચકે કોલેજમાં મેં એક્ટિંગ શરૂઆત કરી. કોલેજ કાળ દરમિયાન ત્યારથી અવિરત દરેક વર્ષમાં, કોઈ પણ વર્ષ પાડ્યા વગર 53 વર્ષ સુધી મેં એક્ટિંગ કરી. હવે આ એક્ટિંગમાં મેં 6 માધ્યમોમાં કામ કર્યું. 6 માધ્યમોમાં, સ્ટેજ, ટીવી, રેડિયો, ફિલ્મ, ભવાઈ અને માઇમ, આ બધું જ મેં કર્યું છે
1: જી.
0: પણ મારો ઓડિયોનો અનુભવ એ મારો બહુ સર્વશ્રેષ્ઠ રહ્યો. ઓડિયો નાટકના કારણે મારું ઘડતર થયું. જો ફિલ્મ હોય કે કોઈ પણ હોય, ટેલિવિઝન હોય, એમાં તમારો ઓડિયો સારો ના હોય ને તો તમારો દેખાવ કોઈ કામમાં નથી આવતો.
1: જી બિલકુલ, બહુ સાચી.
0: બરાબર, આ મેં નોંધ્યું છે મારા જીવનમાં. એટલે ઓડિયો આકાશવાણીનું મારા ઘડતરમાં બહુ જ એટલે બહુ જ મહત્વનું છે. પછી મને એક શીખવા મળ્યું કે ઘણા લોકો શું કહેતા હોય છે કે નાટકમાં આ તો ઓડિયો છે, આમાં દ્રશ્ય ક્યાં હોય. આ વસ્તુ પર મને બહુ દાદ ચડતી હતી, એને હું સમજાવતો હતો. ઓડિયોમાં પણ દ્રશ્ય તો હોય છે
1: જી.
0: બરાબર, એ તમારે ઊભું કરતા આવડવું જોઈએ. તમારું એક તલવાર એક જ છે ઓડિયોની,
1: બિલકુલ,
0: પણ તમારે 2 તલવારોનું કામ કરવાનું છે.
1: અને એ વસ્તુ પણ છે જય કૃષ્ણભાઈ કે એ શબ્દ જે બોલાય છે, એ જે ડાયલોગ જે બોલાતા હોય છે, એ શબ્દ ચિત્ર આખું શ્રોતાઓ એ આખું વિઝ્યુલાઇઝ કરતા હોય છે. અને એ જે બોલાયેલા શબ્દો છે એનાથી એ આખું, ધારો કે ક્રિકેટની કોમેન્ટ્રી અપાતી હોય તો એમને આખું ગ્રાઉન્ડ દેખાતું હોય, ક્રિકેટરે કયો શોટ માર્યો, શું કર્યું. એવી રીતે આપણે જયારે રેડિયો પર આકાશવાણીમાં નાટકો ભજવતા હોઈએ ત્યારે દ્રશ્ય એમને એમ જ લાગે કે હું ફિલ્મ જોઈ રહ્યો છું, એ રીતે ભજવ.

0: એ રીતે જ હું પ્રોડક્શન કરતો હતો.
1: તો
0: બીજી વસ્તુ,
1: જયકૃષ્ણભાઈ, અલગ અલગ વિભાગોમાં આપે જે કામ કર્યું તો એના થોડા અનુભવો.
0: હા, નાટકની જ વાત કરું તમે, આપણે જે શબ્દો ઓડિયોની વાત નીકળી, જેમ મેં સંસ્કૃતમાં ભવાઈ કરી એ આખો એક રેકોર્ડ બની ગયો. એવો બીજો એક રેકોર્ડ છે મારા ધ્યાનમાં આ તબક્કે મને કહેવાનું મન થાય છે કે એક બીજો રેકોર્ડ છે કે હરીશ કકવાણી, એમણે આ રેડિયો પર, રેડિયો નાટકમાં એક પણ શબ્દ વગરનું 20 મિનિટનું નાટક ફેમિલી પ્લાનિંગના વિષય પર એમણે રજૂ કર્યું હતું. એક પણ શબ્દ નહીં સાહેબ, એવું એક નાટક, એ બી એક રેકોર્ડ છે.
1: રેકોર્ડ છે.
0: એટલે આવું આ બધાનું ઘડતર મારા જીવનમાં બહુ પડ્યું છે.
1: મૂળ પ્રશ્ન પર આવી,
0: બરાબર બરાબર,
1: આપે જે અલગ અલગ વિભાગોમાં કામ કર્યું તો એના થોડા અનુભવની વાત કરો આપ.
0: હવે ડ્રામામાં તો કામ બહુ કર્યું, હવે બીજા વિભાગોમાં તો બહુ ઓછો થયો. એટલે વિમેન પ્રોગ્રામ, ચિલ્ડ્રન પ્રોગ્રામ, આદિવાસી પ્રોગ્રામ, મને વડલો, બધા જ કાર્યક્રમો. હું એવો એક ટેક્સ હશે જેની પાસે નાટકનું સેક્શન હતું, સંગીતનું પણ સેક્શન હતું, અને એ ઉપરાંત આવો બધા કેટલાય સિક્યુરિટી ઓફિસર ના આવ્યો તો મને બનાવી દે, પછી એવો ના આવ્યો હોય તો મને બનાવી દે. નવો નવો પેક્સ બન્યો હતો ત્યારે દમણમાં, મને સ્ટેશન હેડનું આખું કામ સોંપવામાં આવ્યું હતું અને 3 વર્ષ મેં ચલાવ્યું હતું દમણમાં.
1: તો જયકૃષ્ણભાઈ, આપે જે નાટકની વાત કરી, આપે નાટકો ઘણા બધા ભજવ્યા, ભવાઈની વાત કરી, રૂપકો પણ કર્યા હશે, તો એમાં કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખતા હતા?
0: એક તો ઘણા લોકોને નાટક અને રૂપકનો તફાવત જ નથી ખબર. આ તફાવતની ખબર પડે ને તો આ બેના પ્રોડક્શનો કરવામાં સરળતા રહે. સૌથી પહેલો મોટો છે કે નાટક એટલે નાટક અને રૂપક એટલે ડોક્યુમેન્ટરી. ડોક્યુમેન્ટરી તથ્યોના આધારે જ રજૂ થતી હોય છે. એટલે અને બીજું શું કે કોઈક એક ટાર્ગેટ બનાવીએ તો એની ઓપોઝિટમાં બી કોઈ જે ટાર્ગેટ હોય એને પણ લેવો જોઈએ, એવું બહુ ઓછા લોકો લેતા હોય છે. એક વિષય પકડે એટલે એની એના વખાણ કર્યા કરે, એવું ના હોવું
1: જોઈએ.
0: એને વખાણ બી કરવા જોઈએ અને સાથે સાથે
1: બેલેન્સ
0: જે રાખવું હોય ને એ નથી રખાતું, એમાં રાખવું પડે. રૂપકમાં, નાટકમાં તો બધી છૂટ હોય છે, જ્યાં સ્વર્ગમાં બી માં જઈ શકે, દરિયામાં બી જઈ શકે, ગમે ત્યાં જઈ શકે.
1: છેવટે નાટક તો એક સમાજને એક સંદેશો જ આપતું હોય છે હંમેશા, કોઈ પણ નાટક.
0: બંને બંને બંને સમાજને સંદેશો તો આકાશવાણીના દરેક પ્રોગ્રામો આપતા હોય છે,
1: પ્રોગ્રામ આપતા હોય છે, પણ એના એ આપણા ફોર્મેટ છે.
0: હા, અલગ અલગ ફોર્મેટ છે.
1: જી જી. તો જયકૃષ્ણભાઈ, આકાશવાણીનું સૂત્ર છે બહુજન હિતાય બહુજન સુખાય,
0: એ તો છે જ, બહુ ગમતું મારે સૂત્ર છે.
1: સમાજના છેવાડાના માનવી સુધી આકાશવાણી પહોંચી છે. તો આપ જ્યારે કાર્યક્રમો બનાવતા હતા ત્યારે એમાં ગ્રામીણ અને શહેરી બંને શ્રોતાઓનું ધ્યાન પણ રાખવું પડે, કે સમાજના બધા જ વર્ગના લોકો રેડિયો સાંભળતા હોય છે, તો એનું સંતુલન આપ કેવી રીતે કરતા હતા?
0: મને યાદ આવે છે ત્યારે વનબંધુની વિકાસ યાત્રા, એ આદિવાસીઓનો પ્રોગ્રામ,
1: જી,
0: એ મને કઈ 26 એપિસોડ સુધીની એપ્રુવલ આપી હતી. પછી એટલું બધું જામ્યો કે મેં 63 એપિસોડ સુધી મેં એને ખેંચ્યું. એમાં આવું ભવાઈ બધું જ એમાં આવે,
1: જી,
0: એક દરેક પ્રકારો એક એક કાર્યક્રમમાં આવતા હતા, એના કારણે એ સાંભળવું ગમે.
1: જી.
0: હવે વેરિએશન બહુ મહત્વનું હોય છે.
1: બિલકુલ બિલકુલ.
0: પછી એકનું એક તમે કર્યા કરો તો પ્રેક્ષકો બોર થઈ જાય,
1: શ્રોતાઓ.
0: હવે પ્રેક્ષકો બોર ના થાય એનો ખ્યાલ દરેક પ્રોડક્શનમાં રાખવો પડે,
1: શ્રોતાઓ બોર ના થાય એનું ધ્યાન રાખવું પડે.
0: એટલે એક તો એ મેં કર્યું. પછી મેં એક વાત શું છે કે સામાન્ય ગામડાઓના નામ, એમાં મેં એક કેરેક્ટર, સ્ટોક કેરેક્ટર બનાવ્યું હતું, ગાડાલાલ નામનું પાત્ર મેં એનું નામ રાખ્યું. ગાડાલાલ એટલે છેવાડાનો માણસ, સામાન્ય ગ્રામીણ માણસ, ખેડૂત. એટલે ગાડાલાલનું કેરેક્ટર નામ મેં કેમ, નામકરણ કેમ ગાડાલાલ કર્યું, એનું કારણ આ છે કે છેક સુધી પહોંચી શકાય. પછી એ વખતે મેં 9 એક એપિસોડ જેવું કર્યું હશે ને એટલું બધું પોપ્યુલર બની ગયું હતું, દરેકના મગજમાં ગાડાલાલ તો હોય જ અંદર, બરાબર. ગાડાલાલ ખરો, પણ ગાડાલાલની ડાહી વાતો એ હું એમાં કોમ્પેરિંગમાં કરતો હતો. એ બંધ થયો ને સાહેબ, તો લોકોએ વિરોધ કર્યો હતો.
1: બિલકુલ.
0: એક બહેનનો જે કલોલથી ફોન આવતા હતા મારા એનાઉન્સર ઉપર કે આ તમે કેમ બંધ કર્યું. આ આ તાકાત છે આકાશવાણીની.
1: એટલે મૂળ વસ્તુ એ જ છે કે તમે એ કેરેક્ટર, સ્ટોક કેરેક્ટર ગાંડાલાલનું બનાવ્યું, પણ એમાં વાતો બધી ડાઈ ડાઈ કરતા હતા. મેસેજ તમે એક સમાજને એક સારો સંદેશ આપતા હતા એ કેરેક્ટર દ્વારા. તો જયકૃષ્ણભાઈ, તમારા જમાનામાં તો આખું ટેપ સ્પૂલ ઉપર આખું બધું રેકોર્ડિંગ ને બધું થતું હતું ને, હવે તો બધું આખું આધુનિક કમ્પ્યુટર આવી ગયા, ડિજિટલ માધ્યમો થઈ ગયા, તો એ વખતે કેવા પડકાર

0: સામનો કરવો પડતો હતો આપે?
1: એક તો મેં તમને પહેલા જ વાત કરી કે હું 6 માધ્યમોમાં કામ કર્યું.
0: જી,
1: આકાશવાણીમાં આવ્યા પહેલા હું 83માં ટીવી સ્ટાર હતો. એક તે મારો ઓટોગ્રાફ પણ લેવાતો હતો, બરાબર, બધું જ થતું હતું. અને એ વખતે એટલું બધું, એટલે મોટા ભાગે ઇસરોમાં 10 વર્ષ કામ કર્યું હતું કેઝ્યુઅલ પ્રોડક્શન આસી તરીકે. અને એ જ વખતે હું એક્ટર બી એમાં બન્યો. એ જમાનામાં એ વખતે ઇસરોમાં તો 2 અલગ અલગ બિલ્ડિંગ હોય. એક બિલ્ડિંગમાં ટેપ લેવા જવાનું અને બીજા બિલ્ડિંગમાં વગાડવાનું. આવું દોડા દોડા, મારી આદત કેવી ખબર છે? પહેલા ચાલવાની આદત નથી, દોડવાની જ આદત હતી. અને દોડી દોડીને જ કામ કરું. એ મારું ઘડતરમાં ઇસરોમાં એક ચીફ પ્રોડ્યુસર હતા, એમનું નામ છે કે વિશ્વનાથ. એમની સાથે આસિસ્ટન્ટમાં કામ કરવા કોઈ પણ માણસ 1 મહિનાથી વધારે ટકે નહીં, એટલું હાર્ડવર્ક કરાવે. એની જોડે મેં 3 વર્ષ કામ કર્યું. આ ટેકનિકલી બાબત છે, ટેકનિકલી બાબત મને ત્યાંથી શીખવા મળેલી. એટલે ત્યાં ઇસરોમાં મેં આટલું બધું શીખ્યું એના કારણે અહીંની જે ટેકનિક છે ને એ મને બહુ સામાન્ય લાગવા મળી.
0: ઓકે.
1: અને એના કારણે શું છે કે સામાન્ય લાગવાના કારણે હું વધારે કામ કરી શક્યો. હજુ બી ઘણું બધું કરી શક્યો, મરીએ ત્યાં સુધી કરવાનું.
0: કામ કરવાની તો વાત નથી જયકૃષ્ણભાઈ, એમાં તમે એ જે સ્પૂલ પર કામ કરતા હતા, ટેપ તૂટી જાય, તમારે મિક્સિંગ કરવાનું હોય, એમાં જે, અને અત્યારે તો આખું કમ્પ્યુટરાઇઝ થઈ ગયું છે એટલે બહુ સરળ થઈ ગયું છે, પણ એમાં કેટલા પડકારોનો સામનો કરવો પડે.
1: એ તો ખરું જ. આમાં શું છે કે જો ટેપ છે ને, એક તો 2 ટેપ લેવાની, એકમાં ઇફેક્ટ હોય, એકમાં સ્પોકન વર્ડ્સ હોય, એ બીજી ત્રીજી ટેપમાં રેકોર્ડ થાય.
0: જી,
1: બરાબર. હવે પેલું ચાલુ રાખવાનું, આમ પકડી રાખવાનું, પેલું અવાજ આવે પછી જ્યાં પોઈન્ટ આવે ત્યાં દબાઈએ, અને પછી ફેડીને ફેડ આઉટ કરે, લઈ લે. આવું બધું કેટલું બધું હતું. સ્કૂલમાં સમય તો બહુ જ જાય.
0: બિલકુલ બિલકુલ,
1: બરાબર. એમાં તો શું છે કે બહુ કામ કરતો, શનિ રવિ બી અમારે આવું પડતું હતું.
0: જી બિલકુલ.
1: અને ઘરવાળા બી બૂમા પાડે કે તમારે તો રજા જ નહીં, કશું જ નહીં. મેં તો ભાઈ જો, આપણને ઇન્ટરેસ્ટ છે અને વધારે કામ કરવાનો ઇન્ટરેસ્ટ છે,
0: સારો કાર્યક્રમ બનાવો,
1: બધું કરીએ, અને સારો બનાવો એનો સમય આપવો પડે.
0: જી. તો જયકૃષ્ણભાઈ, કાર્યક્રમના જીવન પ્રસારણ પણ, લાઈવ બ્રોડકાસ્ટ પણ એ વખતે ઘણા બધા થતા હતા, તો એમાં ખાસ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે?
1: તો મેં લાઈવ પ્રસારણમાં તો મેં નાટક જ કરેલું. એના પ્રોડ્યુસર હતા રમેશ ભટ્ટ. અને એમાં અમે બહુ બધા રિહર્સલ કરીએ, અને ટેક તો સીધું, અને બહુ બધા રિહર્સલ કરીએ એટલે હું તો ગોખી જ નાખું.
0: જી.
1: એટલે મારે તો સ્ટેજ પર એક્ટિંગ કરું છું એવું જ લાગતું હતું. એના કારણે કોઈ જગ્યાએ ભૂલ જ થતી જ નથી, અને બહુ રિહર્સલ કરે એટલે ભૂલનો અવકાશ હતો જ નથી.
0: બિલકુલ.
1: એટલે આ બધું લાઈવ કરવાને કારણે આ બધું કરી શક્યો હતો. ઘણા બધા
0: બાબતોનું ખાસ, કારણ કે લાઈવ જયારે
1: એ જ કહું છું કે આજે હું કરતો હતો ને એ જ ધ્યાન રાખવાનું છે. હવે આ બધું ધ્યાન બધા ના રાખી શકે, પણ એ વખતના બધા કમિટેડ કલાકારો પણ એટલા બધા કમિટેડ હતા, પ્રોડ્યુસર બી એટલા બધા કમિટેડ હતા. હવે લાઈવ કરું, અને આમે ઘણા બધા ટેકનિકલી કારણો છે કે લાઈવ નથી કરી શકાતું, એ પણ એક કારણ છે. એવું નથી કે કલાકારો નથી, છે, બધાને અનુભવ કરવા છે, પણ તમારા અમુક સિસ્ટમના કારણે, અમુક સિસ્ટમમાં બનેલી પરિવર્તનના કારણે ન પણ કરી શકાય.
0: જી જી જી, બિલકુલ. તો જયકૃષ્ણભાઈ, આપની વાતો અત્યાર સુધી જે અમારા શ્રોતાઓએ સાંભળી એમાં આપના રસનો વિષય નાટક રહ્યો છે હંમેશા. આપણે ઘણા બધા નાટકોનું નિર્માણ કર્યું.
1: નાટકો કહેતા હતા મને, એટલે બધા
0: રૂપકો કર્યા, ભવાઈ વેશ પણ કર્યા. હે, તમે જેમ વાત કરી,
1: જી બેન, મને નાટકો કહેતા હતા.
0: જી જી. તો આપના એ નાટકો, રૂપકો, ભવાઈ, એની એના વિશે થોડીક વધુ વાત કરો જેથી અમારા શ્રોતાઓને રસ પડે.
1: એક વખતે ભવાઈ અમે કરતા હતા, અને કઈ ખેડૂતોને લગતા પ્રોગ્રામ હતા, અને ખેતી થઈ રહી છે ને આ બધું. તો એ વખતે અમે ભવાઈ હતી, ભવાઈમાં તમે અમુક વસ્તુ ના મૂકો તો ચાલે. દાખલા, મેં શું કર્યું કે પેલા બળદ ગાડી ચાલતી હોય, બળદ ગાડી ઘોઘરા વાગતા હોય, ગાડું ચાલતું હોય, આ બધી ઇફેક્ટો એમાં નાખી. અને જે કલાકાર મારી સાથે આવેલા ને, મને કે યાર, આ તો દ્રશ્ય ખડું થઈ જાય છે, આખું ખેતીનું, ખેતરનું દ્રશ્ય ખડું થઈ જાય છે. એટલે વાત ભવાઈ છે, ભવાઈમાં તો ખાલી શું હોય, ગાવાનું, તબલા વગાડવાનું, બધું જ હતું. પણ આવું બધું બી તમે નાટકની જેમ ભવાઈનું પ્રોડક્શન કરવું જોઈએ. એ ભવાઈ એટલે બધા ભવાઈ મંડી પર ધંકાંચીકડા ગાવાનું, બાવાનું, બધું વાત
0: છે, શૈલી છે એની,
1: એ શૈલી છે. પણ એમાંય તમે જો આવું નાટકનું તત્વ ઉમેરો, રેડિયો નાટક, રેડિયો ભવાઈ કરો, ત્યારે આ બધી ઇફેક્ટો એમાં પણ ઉમેરો. એમાં કાંસી જોડા અને બધું નહીં, એના સિવાય આવું બધું ઘૂઘરા વાગે, ગાડું ચાલે, આવા બધા જે દ્રશ્યો મેં કર્યા, તો એ કલાકારે મારા બહુ વખાણ, મને કે યાર, આવું ભવાઈનું પ્રોડક્શન તો મેં હજુ સુધી ક્યાંય જોયું નથી.
0: જી જી.

0: જી બિલકુલ બિલકુલ. હવે એ જમાનામાં અને આજની તારીખમાં પણ કોન્સર્ટ થતી હોય છે, પણ વધારે થતી હતી એ સમયમાં. તો એ કોઈ કોન્સર્ટનો તમારો અનુભવ શેર કરશો?
1: કોન્સર્ટના તો બધા બહુ અનુભવ છે. કોન્સર્ટમાં તો શું છે, તમે ઘરની બહાર નીકળો છો.
0: જી
1: લોકો શું માનતા હોય છે ખબર છે, કે આકાશવાણીમાં તમારે તો આકાશવાણી શું, તમારે તો એસીમાં બેસીને કામ કરવાનું ને, તમારે ક્યાં મહેનત મજૂરી કરવાની. આવા બધા લોકોના જે વિચારો હતા એને કોન્સર્ટે બદલી નાખ્યા. આજે ઉનાળો હોય, શિયાળો હોય કે કોઈ પણ હોય, ગામડાઓમાં છેવટમાં જઈને અમે કોન્સર્ટો કરતા હતા. નાટકની, સંગીતની, બધી જ જાતની, બધા પ્રોડક્શનની કોન્સર્ટ થતી હતી. એટલે ટૂંકમાં પરસેવો પાડતા હતા, એસીમાં બેસીને કામ નતા કરતા.
0: અને
1: એવું લોકોને ખબર પડવા માંડી,
0: અને એ પણ આપણા શ્રોતાઓ માટે, કે એ
1: સીધી વાત છે.
0: સરસ રીતે એક આકાશવાણી જે સ્ટુડિયોમાં બેસીને જે કામ કરે છે એ આમંત્રિત શ્રોતાઓની સામે આપણે
1: બહુ
0: એમને બોલાવ્યો.
1: એટલે જ કહું છું કે આકાશવાણી વિશેના વિચારો લોકોના એ કોન્સર્ટે બદલી નાખ્યા છે.
0: તો જયકૃષ્ણ ભાઈ, ઘણા બધા કલાકારો સાથે આપણે કામ કર્યું હશે, સાહિત્યકારો સાથે કામ કર્યું હશે, તો એમના કોઈ અનુભવ અથવા તો એમને યાદ કરવા હોય તો તમે કોને કરશો આજે?
1: એ વખતે તો પેલું શું કે કલાક કલાકના ઇન્ટરવ્યુ લેવાય, સાહિત્યકાર હોય, નાટ્યકાર હોય, દાખલા તરીકે રઘુવીર ચૌધરી છે, આ બધા ઘણા બધા સાહિત્યકારોના મેં રેકોર્ડિંગ કર્યા છે. આ તો અત્યારે નામ યાદ આવ્યું, એ મારા ગુરુ પણ કહેવાય એમના, એમણે જ મને નાટકમાં લાયા. પહેલું નાટક ડિરેક્શન એમણે કર્યું, છોક નામનું. હવે શરૂઆતમાં હું ઓડિશનમાં પાસ થયો અને પછી મને લલિત ચૌહાણે બુક કર્યો હતો. એ વખતે મારા સાથી કલાકારોમાં મુખ્ય પાત્ર ભજવનાર નલિન દવે,
0: જેમણે ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.
1: સાહેબ શું કલાકાર! એ મારી પહેલી મુલાકાત, બરાબર પહેલી મુલાકાત. અમે સાથે કામ, હું તો નવો નવો ઓડિશાળીઓ કહેવાય.
0: બિલકુલ.
1: એ વખતે અમારી ભાઈબંધી એટલી બધી ચાલી કે એમના પોળના જે ગામમાં બે ત્રણ વાર હું એમના રસોડામાં બેસીને જમ્યો છું. પણ જે ભાઈબંધી છે ને, દોસ્તી, એ નાના મોટા કલાકારને જોતી પણ નથી. પણ અમારી શરૂઆતની હોય ને, શરૂઆત આપણને બહુ યાદ રહે.
0: તો જયકૃષ્ણભાઈ, તમે કયા કયા નાટકો કર્યા એના વિશે થોડી વાત કરો, એના નામ સાથે.
1: મારો પ્રોડક્શન શાસ્ત્રાર્થ એક નાટક હતું, નેશનલ પ્રોગ્રામ ઓફ પ્લે, અને એનું મેં પ્રોડક્શન કર્યું. પ્રોડક્શન એટલું બધું સરસ થયું હતું કે કોઈક લેખકનો દિલ્હીથી મારા પર ફોન આવ્યો હતો. મને કે અમે સાંભળ્યું તમારું અને એટલા માટે ફોન કર્યો. આપણને તો અમુક કલ્પના પણ ના હોય કે આટલી બધી અસર થતી હશે. એટલે આકાશવાણીની જે અસર થાય છે ને સાહેબ, અને આકાશવાણી સર્વોપરી છે, પહેલા પણ હતું અને હજુ પણ રહેશે. રેડિયો તો રેડિયો, એટલે બીજા રેડિયો સ્ટેશન પણ હવે તો જોઈન્ટ થયા છે, આપણે એને નકારી તો ના શકીએ. પણ સ્પર્ધાનો અવકાશ છે, એટલે સ્પર્ધામાં જીવવું તો જરૂરી છે. એવા એક વિજય ઠક્કરનું મેં થીજેલા જળમાં મીન પ્યાસી,
0: જી જી જી,
1: એ મારું ગમતું શ્રેષ્ઠ પ્રોડક્શન. એ જેણે પણ સાંભળ્યું હશે એને અત્યારે યાદ આવતી હશે, લોકોએ કેટલી વખત સાંભળ્યું, બરાબર. મેં પણ કેટલી વખત સાંભળ્યું, પ્રોડક્શન કર્યા પછી બી વર્ષો થઈ ગયા તો એ સાંભળવા બેસી જતો હતો. થીજેલા જળમાં મીન પ્યાસીમાં વિજયા દેસાઈએ બહુ સરસ કામ કર્યું હતું. વૃદ્ધ બાઈ છે, એ પોતાના પ્રેમીને, જૂના પ્રેમીને શોધવા નીકળે છે. એનું દાંપત્ય જીવન બધું ખરાબ થઈ ગયું છે અને એના કારણે જૂનો પ્રેમી એને યાદ આવે છે. એ પ્રેમીએ લગ્ન નથી કર્યા અને વૃદ્ધાશ્રમમાં એની મુલાકાત થાય છે. વર્ષો પછી એ જે મુલાકાત થાય છે ને, એટલી ટ્રેજિક હતી ને કે કોઈના આંખમાંથી આંસુ ના પડે ને તો આપણે સાહેબ નામ બદલી નાખવું એવું નાટક.
0: તો જયકૃષ્ણભાઈ, તમારા એ નાટકનો એક ડાયલોગ સાંભળીએ.
2: ક્યાં જતી રહી હતી મને આમ રેડો મૂકીને? બહુ રાહ જોવડાવી. અરે અરે અરે શુભા, આ તારા હાથ. એક મિનિટ, હું મારા ચશ્મા લાવું. અરે મારા ચશ્મા ક્યાં મૂકી ગયા? કશું સુસ્તું નથી. મારી શુભાને મારે જોવી છે. એના એના ઉપર સમૃદ્ધિના ઢોળ તો નથી ચડી ગયા ને? આ રહ્યા ચશ્મા. આ તારો ચહેરો, આ હાથ. મારી શુભા બહુ દુઃખી થઈ ગઈ હે. જીવનના એ બધા ખેલ છે દોસ્ત.
3: કેમ છો તમે? હું તમને લેવા આવી છું વિશુ.

0: અજીત,
1: સારો છો? હવે શું સારું અને શું ખરાબ? તારા આગમનની રાહ જોવામાં દિવસો કાઢી નાખ્યા. અરે દિવસો કેમ, વર્ષો કાઢી નાખ્યા. મારી શ્રદ્ધા પૂર્ણ થઈ, બસ હવે સંતોષ થઈ ગયો. શું
2: વાહ, એક અંતરની સુવાસ. પરેશ નાયકની સ્ક્રિપ્ટ હતી, એ પણ બહુ જબરજસ્ત કરેલી.
3: રેડિયો પર તમારો મનગમતો કાર્યક્રમ
2: કસુંબલ રંગ, એક બે સિરિયલ શરૂ કરી હતી, એ મારી મન કે દેશભક્તિના આધારિત હતી. પછી ઉંબરનો અતિથિ, ઉંબરનો અતિથિમાં મેં 17-18 રોલ કરેલા. જયેશ પંડ્યાનો સાક્ષી છે, એનો પ્રોડ્યુસર એ હતો. જોઈ બી કેરેક્ટર ના આવે એટલે મને જ બેસાડી દે. અને 3-4 કેરેક્ટર આવે ને એટલે હું 3-4 કેરેક્ટર મને હામટા આપી જ દે. એટલે અવાજ બદલીને બધા જ કેરેક્ટર હું કરી નાખતો હતો. એનો એની ઇફેક્ટ ક્યાં પડી ખબર છે? કે એક નાટકમાં મેં 7 રોલ કર્યા. એક નાટકમાં, સ્ટેજ નાટકમાં 2 કલાકના 7 રોલ કર્યા. અને એ નાટકનું નામ, મારું નામ લિમકા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું છે.
3: વાહ વાહ, ક્યાં બાત હૈ, ક્યાં બાત હૈ. જય કૃષ્ણભાઈ, તમારી દ્રષ્ટિએ આકાશવાણીના 90 વર્ષ થયા છે, તો સમગ્ર આકાશવાણી માટે આપ શું કહેશો?
2: તો આકાશવાણીનું મારા જીવનમાં એટલું બધું મહત્વ છે કે મને એના કારણે, આકાશવાણીના કારણે મારું ઘર ચાલ્યું. એટલે બધા માધ્યમો કરતા આકાશવાણીનું મહત્વ મારા જીવનમાં અનેક અનેક અનેક ગણું છે. હવે હું સ્કૂલમાં હતો, એટલે સ્કૂલમાં હતો ને તો મારા સાથીદારો, બે વિદ્યાર્થીઓ અને મારા ટીચર, એક સ્કૂલ બ્રોડકાસ્ટ નામનો કાર્યક્રમ આવતો હતો. પેલા તો આકાશવાણી સિવાય કશું હતું નહીં.
3: શાળાએ કાર્યક્રમ.
2: આમ મારા સ્કૂલ લાઈફની વાત કરું છું.
3: બિલકુલ.
2: એટલે બે છોકરાઓ કે અમે આકાશવાણીમાં આ સ્કૂલના પ્રોગ્રામમાં અમે ભાગ લઈને આવ્યા, તો મને એમની ઈર્ષા આવતી હતી કે યાર આ કેવું આપણું નસીબ સારું કહેવાય એમ. એ પછી હું કોલેજ કાળ દરમિયાન આવ્યો, ત્યારે સુભાષ બ્રહ્મભટ્ટ બધા મારી સાથે ભણતા હતા. એ વખતે કોલેજ કાળ દરમિયાન એ સુભાષ બ્રહ્મભટ્ટ કે હું આકાશવાણીના એક પ્રોગ્રામમાં જઈને આવ્યો, તો મને એમ થતું હતું કે યાર હા આકાશવાણી આ લોકો જઈને આવ્યા, આપણા તો નસીબ જ નહીં હોય આવું આકાશવાણી તો. અને પછી સાહેબ, પરિસ્થિતિ પરિવર્તન, જગતનો નિયમ છે કે સૌથી વધારે મેં આકાશવાણીમાં જ કામ કર્યું અને દરેક જગ્યાએ કામ કર્યું. એટલે નાનપણમાં જે આકાશવાણીની મારી ઇમેજ હતી જબરજસ્ત, કે આ જગ્યાએ તો આપણું ક્લાસ નહીં, જવાના ક્લાસ જ નહીં, કેમ કે બોલવું અગત્યનું છે, ભાષા શુદ્ધિ આ બધું એ વખતે મારામાં નહોતી. પણ સંસ્કૃત નાટક જ્યારે મેં ભજ્યું ત્યારે મારામાં ભાષા શુદ્ધિ આવી. જો તમારી ભાષા શુદ્ધિ કરવી હોય, શીખવી હોય, તો પહેલા કોઈ બી સંસ્કૃત નાટકના ડાયલોગો ગોખો અને બોલો અથવા ભજવો, તો શું છે કે તમારી ભાષા બદલાઈ જશે.
3: બિલકુલ બિલકુલ.
2: એ પછી મદિરાર, બધા સકાર નાટકો, બધા બહુ જબરજસ્ત સાહિત્યિક લેંગ્વેજ વાળા, બધા સાહિત્યિક સંવાદો વાળા બધા સંવાદો મેં બોલ્યા. એના કારણે મારી ભાષા શુદ્ધિ બહુ ખરાબ હતી. અને અહીંયા આવ્યા પછી આકાશવાણીના નાટકોમાં કામ કર્યા પછી મારી ભાષા શુદ્ધિ એકદમ થઈ ગઈ, બદલાઈ ગઈ.
3: એટલે ટૂંકમાં એમ કહી શકાય કે તમને આકાશવાણીએ શિસ્ત પણ શીખવાડી,
2: અરે સવાલ
3: શુદ્ધિ પણ શીખવાડી, અને કેવી રીતે ડિસિપ્લિનમાં રહીને કામ કરવું એ પણ તમને શીખવાડ્યું.
2: અને ઓફિસની સિસ્ટમ શું છે એ મને આકાશવાણીમાં કહી.
3: જયકૃષ્ણભાઈ, ભૂતકાળની વાતોને યાદ કરીને આકાશવાણીના સુવર્ણ કાળની આપે સફર કરાવી. આશા છે કે અમારા શ્રોતાઓને આ કાર્યક્રમ ચોક્કસ ગમશે. ખૂબ ખૂબ આભાર.
2: મને પણ બહુ જ ગમશે. મેં પહેલી મારી જિંદગીમાં પહેલી વાર હું ઇન્ટરવ્યુ આપી રહ્યો છું. અત્યાર સુધી બધાના ઇન્ટરવ્યુ લીધેલા છે, એટલે આ પહેલો અનુભવ કરાવવા બદલ આકાશવાણી અમદાવાદનો ખૂબ ખૂબ ખૂબ આભાર.
4: શબ્દોમાં મહેકતી યાદો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી, ભૂતપૂર્વ કાર્યક્રમ નિષ્પાદક શ્રી જયકૃષ્ણ રાઠોડની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ.
1: આપ સાંભળી રહ્યા છો બહેન.

0: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો, અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
1: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: નમસ્તે બહેનો, આપ સૌ કેમ છો? મને આશા છે કે આપ સૌ મજામાં હશો. બહેનો, હું છું આપની રેડિયો દોસ્ત બેનઝીર પઠાણ. આજે મારે તમારી સાથે ઘણી જ બધી વાતો કરવાની છે. તમને રોજિંદા જીવનમાં ઉપયોગી નીવડે તેવી ટિપ્સ પણ આપવાની છે, અને ચટાકેદાર જાયકેદાર વાનગીઓની રેસીપી પણ આપવાની છે. તમને ખૂબ સારું તમારા માઇન્ડને ફ્રેશ કરી દે તેવું કોમેડી નાટક પણ સંભળાવવાનું છે. પરંતુ તે પહેલા એક સુંદર મજાનું ગીત.

0: વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ લોકોને તમાકુના સેવનથી થતા ગંભીર નુકસાન વિશે જાગૃત કરવાનું છે. બહેનો, આજના સમયમાં યુવાનોમાં ગુટખા, પડીકી, બીડી, સિગારેટ, હુક્કા અને ઈ સિગારેટ જેવા તમાકુજન્ય પદાર્થોનો વપરાશ વધતો જઈ રહ્યો છે. તે ઘણી જ ચિંતાજનક બાબત છે. બહેનો, તમાકુમાં રહેલા નિકોટીન જેવા ઝેરી તત્વો શરીરને ધીમે ધીમે નુકસાન પહોંચાડે છે. બહેનો, શરૂઆતમાં માત્ર શોખ તરીકે શરૂ થતી આ આદત પછી વ્યસનમાં ક્યારે ફેરવાઈ જાય છે તે જે તે વ્યક્તિને પણ ખબર હોતી નથી. બહેનો, તમાકુના કારણે ફેફસાના કેન્સર, મોઢાના કેન્સર, હૃદય રોગ, બીપી, શ્વાસ લેવામાં તકલીફ, દાંત મસૂડાની તકલીફ જેવી ઘણી બધી ગંભીર બીમારીઓ થાય છે. ખાસ કરીને બહેનો, ગુજરાતમાં માવા અને ગુટખાના વધતા ઉપયોગને કારણે મોઢાના કેન્સરના કેસોમાં ઉત્તરોત્તર વધારો જોવા મળે છે. તો બહેનો, તમાકુનું સેવન કરતા સૌ કોઈએ સમજવાની જરૂર છે કે આજનો ત્યાગ એ આવતીકાલનું સ્વસ્થ જીવન છે. જો વ્યક્તિ મક્કમ નિશ્ચય કરે તો તમાકુની આદત પણ છોડી શકાય છે. તો બહેનો, આવો સાંભળીએ યસદી કરંજિયા દ્વારા લિખિત નાટક કુટ કુટ ટીક ટીક.
1: એક બે જરૂરી ફોન કરવા છે, ઇફ યુ ડોન્ટ માઇન્ડ પ્લીઝ.
2: આવોની વિનુભાઈ, જરૂર જરૂર, એમાં શું થઈ ગયું? આવોની ફોન કરો.
1: થેન્ક યુ. પણ નવસિરભાઈ કેમ જવાબ નથી આપતા? તબિયત ઠીક નથી?
2: હજી જરાય બેનું માથું દુખે છે. જી, લાવ તને બામ લગાડી આપો.
1: હલો હલો 198. અરે પ્લીઝ, અમારો ફોન બે દિવસે બગડી ગયો છે. જરા નંબર નોંધી દો. 265 67. જી, હું 26490 પરથી બોલું. જી, થેન્ક યુ. હલો, પ્રિન્સિપાલ સાહેબ છે કે? ના, ખાસ કામ તો નથી, પણ સ્કૂલ ચાલુ છે કે કેમ તે પૂછવું છે. આજે વરસાદ ખૂબ છે, તે બાબાને મોકલીએ કે નહીં તે પૂછું છું. થેન્ક યુ. હલો હલો, અરવિંદ છે કે? અરે ઓ અરવિંદ ભાઈ, કાલે સાંજે તું મારાથી છૂટો પડ્યો ને, ત્યારે ખૂબ ગુસ્સામાં હતો ભાઈ. આખી રાત ચટપટી થયા કરીને મને તો ઊંઘ આવી નહીં. કેમ ગુસ્સો ઉતર્યો ને? હે, શું મજાક કરતો હતો? અચ્છા તો કંઈ નહીં, હા સાંજે મળીશું. ઓકે બાય. હલો હલો બાલો, કેમ છે? નાસ્તો કર્યો કે નથી કર્યો? ભાઈ અમે તો કર્યો. અચ્છા તો ખાઈ લે સાહેબજી. હેલો રાજેશ, કેમ છે? અરે ભાઈ શું નવાજો નહીં, કાલે પેલું પિક્ચર જોયું તે ગમ્યું કે નહીં? મારા મારીને એવું બધું જ છે. સારું સારું, તો હું જરૂર જોઈ આવીશ. અચ્છા બાય.
3: વિનુભાઈ, 7 તો થયા, હવે 10 પૂરા જ કરી દેવાની.
1: અરે માફ કરજો, ખાસ અગત્યના હતા એટલે જ ફોન કર્યો.
3: કપાલ,
1: આ તો તમે ફોનના પૈસા લેતા નથી તો વધારે ફોન કરવા અમને ખરાબ લાગે. ચા સાહેબજી.
2: અરે કઈ નહીં રે, કઈ નહીં, ગમે તારે આવજો. હા વિનુભાઈ,
3: ગમે તારે આવજો. હા વિનુભાઈ, કયો તારો સગો વાલો લાગે? સાલા 7 ફોન ને તે બી ડમ વગરના, ખોધું કે ને પિક્ચર જોયું કે? છી છી, આ તો કઈ વીક છે, મફત કા ચંદન એટલે. અરે મને આ ટીક ટીક જરા બી પસંદ નથી. હા એને કોને કહ્યું કે આપણે પૈસા નથી લેતા?
2: પણ તેમાં તો મારી સાથે કઈ કટકટ કરે છે. વિનુભાઈ બિચારને અગત્યનું કામ હશે તે ફોન કીધો.
3: અરે રોજ જ એના ફોન બગડેલા રે, ને પોણો પોણો કલાક પર ફોન પર ચીટકી જ રે. મેનર લેસ.
2: નો શિદ્યા, નાઉ ડોન્ટ એક્ઝેજરેટ પ્લીઝ. તમને વાત વધારીને કહેવાની આ આદત પડી ગઈ છે. 5 મિનિટનો તમે પોણો કલાક બનાવી દીધો.
3: ઓકે ઓકે ઓકે, કાલે એને આવવા દે, પછી જો અલાર્મ માંડીને તું ટાઈમ બતાવું કે નહીં તે.
2: નહીં નોશિર, હવે કાલે બી પેલી બિચારી શિરીન આપણને મળવા આવેલી તો તમે ધડ દઈને એને કહી દીધું. કેમ, મજાની 5 વારની સાડીને બદલે મહારાષ્ટ્રીયન વૈરાની માફક 8-8ની સાડી કાંઈ પહેરી આવ્યા?
3: માટે ખરી જ વાત ઉઠી, ખરી જ વાત ઉઠી. એક તો મારા જેવી બટકુસ ને ગગર ગોલ બેડિંગ બાંધ્યો હોય તેમ સાડી લપેટેલી.
2: તે એ બાઈ બાત

0: જોય તો શું કરે, હા શું કરે વળી, અડધી સાડીને પહેરે શું?
1: અરે હું જો એની જગ્યાએ હોઉં કે નહીં તો બે સાડી ખરીદું અને પછી તેમાંથી ટન બનાવું.
0: હા, એ તમારા જેવા કંજૂસને જોવા વિચાર આવ્યા.
1: નાઉ ડિયર, એમાં બધી કંજૂસ એ કાં આવી? યુ સી, યુ હેવ ટુ બી પ્રેક્ટિકલ.
0: યસ, આઈ નો, આઈ નો.
1: હા, આઈ નો તો ઘણું મજાનું. હા, હવે વિનુભાઈ કે કોઈ બી ફોન કરવા આવે ને તો આપણું પેલું ઈંડા બાપાનું સ્ટોપ વોચ છે ને તે ટેલિફોનની સંભે લટકાવવાનું, કે ફોન કરવા વાળું બી જરા ટાઈમની કિંમત સમજે.
0: હવે શરમાઓ, હવે શરમાઓ, આવું બોલતા જરા શરમાઓ. કોઈ બિચારું જરા આપણે ઘરે ફોન કરવા આવે એને હું 3 મિનિટ કે 5 મિનિટ માટેનું ઈડા બાફવાનું સ્ટોપ વોચ લટકાવું, તે કોઈ આપણે વાસ્તે શું ધરશે?
1: શું ધરશે વળી? શું ધરશે? કહેશે કે કેટલા ગણતરી બાદ છે, રિસોર્સફુલ ફેમિલી છે, અને પછી ટેલિફોન પર લાંબા લાંબા ટોયલા બી નહીં કરશે.
0: ચાલો હવે બહુ થઈ ગયો, બિચારા કોઈ ટોયલા નથી કરતા.
1: ટોયલા નથી કરતા? હું હવે ટેપ રેકોર્ડર લાવીને રાખસ, પછી તું સાંભળજે કે કોણ કેવા ટોયલા કરે છે.
0: હા હા, ઘણું મજેનું લાગશે. એક તો અહીં ટેલિફોનનું મશીન, બીજું સ્ટોપવોચનું મશીન, ત્રીજું અહીં ટેપ રેકોર્ડરનું મશીન, બધા જ કહેશે આ હા હા, નોશન રહેતા કેટલા. પેલો તમે શું બોલવા પડ્યો?
1: રિસોર્સફુલ, અપ ટુ ડેટ ને વખતની કિંમત સમજનારા.
0: રવાડ્યો રવાડ્યો, હવે લોકો તમારી જ કિંમત કરી નાખશે. 15 મિનિટથી અહીં તમે જે એકની એક વાતની ટીકટીક લઈને બેઠા જ, તે પરથી તમે વખતની કિંમત કેટલી સમજો જ તે મેં સમજી લીધી.
1: આઈ સી, વેરી ગુડ, વેરી ગુડ. આ સ્ટોપ વોચ મારો હાથમાં જ છે, 15 નહીં ખાલી 5 જ મિનિટ થઈ જાય ચર્ચાને.
0: મોટું તમારું સ્ટોપ વોચ, મજેનું રમકડું હાથમાં આવી ગયું છે, રમ્યા કરો.
1: જો ડિયર, તું ગુસ્સે થઈને ખોટી વાત ના ઉડાવ. સ્ટોપ વોચ ખાલી 5 મિનિટ બતાવે ને તું 15 મિનિટ અંદર ઉમેરી દઈને એક્ઝેજરેશન નહીં કહેવાય, અતિશયોક્તિ નહીં કહેવાય.
0: હોશિયારી ના મારો ની હવે. પેલા બિચારા 5 મિનિટ ફોન કરી ગયા, તેનો 1/4 કલાક કહી તમે 40 મિનિટ ઉમેરી દીધી ને. 1/4 કલાક કોને કહીતે ખબર છે કે
1: નહીં? જી, મને ક્યાંથી ખબર હોય, હું તો ગધેરાનો ગ, અમઠા જ છોકરાઓ શીખવું જ. અરે 1/4 કલાકમાં તો રાજધાની ભરૂચથી સુરત આવે.
0: હા, અને 2 માંથી 1 બી સ્ટેશને ઊભી નથી રહેતી.
1: હા, ને તેમજ તમારી ટેલિફોનની કટકટ ટીક ટીક કટકટ ટીક ટીક નોનસ્ટોપ ચાલ્યા કરે, ને હું તો ફોન કરવાનો જ રહી જાઉં છું.
0: અમને ફોન કરો ની, કરો ની, અમને કોઈ બી નથી.
1: અરે વાહ વાહ વાહ, મારા ઘરમાં મને જ્યારે બી ટેલિફોન કરવો હોય ટોળે કરું, અમને કઈ કરું, અમને નથી કરતો.
0: હા બરોબર છે, ને જ્યારે બિચારા કોઈ પડોશી ફોન કરવા આવશે ત્યારે જ તમને બી ફોન કરવાનું મન થશે.
1: મનમાં જોક છે.
0: અરે જરા એડજસ્ટ થતા શીખો, શું પોસિબલ. અડોશી પડોશી હોય તો આપણને સુખ દુઃખમાં કેટલા મદદગાર થાય, તે એ લોકો જરા ફોન કરે તો શું થઈ ગયું.
1: એ તું મને શીખવે જ. પેલી સાતમે માની પીલી કાલે આવીને, હા એક્સક્યુઝ મી અંકલ કરીને એના ફેન્સેને ફોન કરવા બેસી ગઈ, ને કમ બકટે કઈ ટોયલું કીધું કે ટોયલું કીધું કે ટોયલું કીધું. હોટલના ફેમિલી રૂમમાં એ લોકો શું કરતા હતા તેનું ટોયલું ટેલિફોન પર, તો શું ઢૂર ફૂંકવા ફેમિલી રૂમમાં બેઠેલા ચોપાટી પર જ જઈને બેસતે કે નહીં?
0: અરે જરા જુવાન જીવ છે તે જરા હરે ફરે, તેમાં શું થયું?
1: પણ હરે ફરે તેનું કોણ ના કહે છે, પણ વગર કારણના ફોન કાંઈ કરે, ને તે બી કોઈના ટેલિફોન પરથી.
0: જોવ નોશીરા, આટલો બધો નલ્લો જીવ તમે પ્લીઝ ના રાખો. આ આપણી પાસે સાધન છે તેથી જ બિચારા બધા આવે છે.
1: મરી ગયા, વળી કોઈ ફોન વાસ્તે આવ્યું હશે.
2: ઓ નૌશીરભાઈ,
1: આવી લાગે
2: કોઈ વળી કોણ આવે. હેલો, હા મેનેજર સાહેબ છે જી. અરે હોટલ બંધ છે કેમ? હોટલ કર્મચારી એસોસિએશને હડતાલ પાડી છે? ઓ થેન્ક યુ. આજે નસીબ બરોબર નથી. હું જરા શ્રીમતીજીને પૂછી જોઉં, કદાચ કોઈ સગા સ્નેહીને ત્યાં જમવા જવા કહે તો એકાદ 2 ફૂલની જરા તકલીફ આપવી પડશે. હા
0: જી, કઈ નહીં કઈ નહીં, આવજો વિનુભાઈ સાહેબજી.
2: સાહેબજી
0: બિચારા કેટલા દિલગીર થઈ ગયા.
1: દિલગીર થઈ ગયા તે જમવા બોલાવી લે નહીં, હજુ તો 1-2 ફોન બાકી રાખીને ગયા છે. હવે ટેલિફોન બિલ આવે કે નહીં તો એમને ઘરે જ મોકલાવી દેવાનું, કહેવાનું કે ફોન તો તમે વાપરો છો, ટેલિફોન પર તો ખાલી અમારા નામ પર જ છે એટલું જ.
0: ડિયર, આજે સવારથી ઉઠીને તું ખીજવાયા કાંઈ કરે જ હોય, હવે જરા મદદરૂપ થયા તો શું થયું? બિચારા કેટલા ભલા માણસ છે.
1: હા, તે એકવાર એને ના કહીજો કે ફોન નથી કરવાનો, પછી કેટલા ભલા છે કે નહીં તે તને ખબર પડશે. અરે ડિયર, તું એ લોકોને નથી જાણતી, જરા તલમાં તસું ઓછું પડ્યું કે ખલ્લાસ, એ લોકોની નજરે પછી સૌથી ખરાબ માણસ આપણે બની જઈએ.
0: ઓસે ઓસે, હવે કોઈ એવું બી વળી હોય આપણે આપણી ભલાઈ નહીં છોડવાની. ને જો આજે બિચારી ડોલી ફોન કરવા આવવાની છે, પધરા રેજો ગમે તેમ ના બોલતા.
1: બાપરે, પાછી શરૂ થઈ જશે. ટેલિફોન પકડ્યો? જમ્સ ડિયર, નહીં ડાર્લિંગ, તારે તો આવવું જ પડશે. ઓ નો, નહીં કે તો કેમ ચાલે ડાર્લિંગ? નહીં, મારા વાતનો સવાલ છે, પ્લીઝ બોલાવશે ને ડાર્લિંગ, શું રંધા. ઓ નો નો, હું ગાડી મોકલી આપું છું ડિયર, તારે આવવું જ પડશે. હા, પછી આપણે હોટેલ પર એકતા થશું ને પછી મારા ડાર્લિંગ.

0: જી સરપ્રાઈઝ આપસ. આ સરપ્રાઈઝ આપશે એમ કરીને ટેલિફોન ખાઈ જતી હોય કે નહીં, તેમ ટેલિફોન પર કમબખત ભજાપજ કિસ કરશે. માય ફ્રૂટ સરપ્રાઈઝ આપશે. રોજ ફોન પર આવેલા હોતા સમજતા હું કંટાળી ગયો છું.
1: હવે જરા પાર્ટીમાં પોતાના ફિયાન્સેને બોલાવ્યો તો શું થઈ ગયું? તે ગેસને જમવામાં શું ગમે શું નહીં ગમે તે તો પૂછવું જ પડે ને.
0: ઓ બાપ રે, જો કોઈ બી હોય ને તો કહી દેજે કે ફોન બગડેલો છે, સમજી?
1: વારો, ઓ ફોન રિપેર કરવા વાળા છે. આવો આવો. ઓ તમે બોલી નથી શકતા? કોઈ બાત નહીં કોઈ બાત નહીં. હા હા જી, દેખો ના અમારા ફોન બગડેલા હે. આ જવની જવ. અચ્છા ઠીક હે. ઓ થેન્ક યુ થેન્ક યુ. હા નોશી, બિચારને રૂપિયો આપી દેવની.
0: વાર લેવ ભાઈ, આવજો. હા અચ્છા જરા ગયો કે ગાડી ટેલિફોન રિપેર કરવા વાળાને શું કામ રૂપિયો આપ્યો? ને ને એમ કાંઈ કહ્યું કે ફોન બગડેલો છે?
1: ટેચ તો કહ્યું.
0: અરે આમ તો ડાયલ ફેરવીને ચાલી ગયો. અરે એમ નહીં ને સાલો, એમ રૂપિયો ચાલી ગયો. તમારામાં જો જરા અક્કલ હોય તો.
1: અરે આ અક્કલની વખાર તો તમારી જ પાસે છે ને. હવે મને કઈ પૂછવાને કહેવા ના આવતા. તમે જાણો ને તમારું કામ જાણે. હું અહીં કિચનમાં છું.
0: ખલાસ, ટેલિફોનની કિટકિટ ટક ટકમાં જમવાનું બગાડવાની અને ગુસ્સામાં કિચનમાં ગઈ જ ને તો કોઈમાં મીઠું કોઈમાં મરચું વટું ઓછું નાખી દેવાની. તો પટાવી લેવી પડશે ભાઈ, પટાવી લેવી પડશે. રાતે રતિ ડિયર, ચાલો અહીંયા જાઉં. ગુસ્સે સાની થઈ ગઈ મારા જાન.
1: તો શું કરું વળી? કાલે બિચારા જાલભાઈ ને રોહિનભાઈ ફોન કરવા આવ્યા અને હોટલમાં પાર્ટી આપવા વાસ્તે ઓર્ડર આપવાનો ફોન કીધો, તો તમે વળી પાછા બબડ્યા કે પોણો કલાક વેર ઓર્ડર આપ્યો, તેટલામાં તો રંધે બી જાય ને જમી બી લેવાય. તે રોહિનભાઈએ સમજ્યું હશે, ખરાબ લાગશે.
0: ઘણું મજાનું, તે વળી મોટી સુફિયાની પાર્ટી આપવાના ને આટલો લાંબો ફોન, ને તેમાં તે વળી બેઉ જણાને ચોય બનાવી આપી, તે લોકોએ તો ફોન લંબાવી જ કીધો.
1: ને તમે પાર્ટીમાં જઈને જોભરશો તે કઈ નહીં.
0: એમ તે આપોને બી એ લોકોએ જમવા બોલાવ્યા છે?
1: હસ તો વળી આખા ફેમિલીને.
0: અરે તારી ની, તે મને જરા પહેલેથી કહેતે ને.
1: શું પહેલેથી કહે? તમે તો બાબરીને સીધા બાથરૂમમાં ભરાઈ ગયા. પાછી બિચારાએ મને કહી ગયા કે નોશીરભાઈને તમે ખાસ કહેજો, હા બધે અમને ઇજન કરવા જવાનું છે ને તમે જરા ઉતાવળમાં છીએ, પણ તમે લોકો બધા જરૂરથી આવજો.
0: અરે પણ તે ડિયર, મને સમજ નહીં પડતી. કોઈ ડરો નહીં ને રોહિનભાઈ ને જાલભાઈ આપણને ઇજન કંઈ કીધું? કઈ લોટરી લાગી શું?
1: તે તમારા દીકરા શહેજાદને જ પૂછો ને.
0: હવે એમાં શહેજાદને કઈ પૂછો?
1: અરે શહેજાદે જાલભાઈની પેલી પોરી છે ને મોટી, તેની સાથે.
0: શહેજાદને મોટી? અચ્છા તો દીકરા શહેજાદની લોટરી લાગી. પણ તે તો મારી આગળ વાત બી નહીં કીધી.
1: હવે શું વાત કરું? જરા કે ગુડ મૂડમાં હોઉં તો તમારી સાથે વાત કરું ને. આખો ડરો ખાઉં કડું થયા કરો તો આવી વાત બી કેમ કરું?
0: અરે પણ તે શહેજાદે તો મને કેવું જોઈએ કે નહીં?
1: તો આવી વાત એ બિચારો તમને કેવી રીતે કહે? તમે આપણી વાત તમારા મમ્મી ડેડીને કહેલી?
0: અરે ભાઈ આપણો જમાનો ને આપણી વાત જ જુદી ઉઠી.
1: હા હા, તમારે માથે સિંગરા ઉગેલા કે નહીં કે તમારી વાત જુદી ઉઠી?
0: ભાઈ દીકરાની ફેવર કરવી હોય તેટલી કર, પણ મારી સાથે કાંઈ ચિત્રા પાડે? ચાલો હવે તો વેવઈ થયા જાલભાઈ ને રોહિનભાઈના, એટલે એ લોકો તો હવે રોજ ફોન કરવા આવવાના ને આપણા ઢીટો કંઈ બોલાશે બી નહીં.
1: જરાક બી નહીં, ખબરદાર. જો કંઈ બી લાવવાનો કીધો જ તો મારા શહેજાદને ખોટું લાગશે.
0: નહીં જી, હા નહીં જી, નહીં જી, તમારા દીકરાને ખોટું લાગે તેવું અમે કંઈ નહીં કરશું. જો કે પોરી તો મજેની છે. હા હવે સમજ પડી કે શહેજાદ રોજ અને સ્કૂટર પર લીપ કેમ આપતો હતો?
1: તે બાપ તેવા બેટા.
0: વોટ બાપ તેવા બેટા? હવે જરા રિસ્પેક્ટથી વાત કર, જરા રિસ્પેક્ટથી વાત કર. હવે મારો મોભો વધી ગયો, હવે હું આવતીકાલનો સસરો ને આવતા વર્ષનો બપાવો બની ગયો. મારું ડિનર કરે છે? ડિનર
1: આજે રાતે.
0: અરે તરીની આજે રાતે જ? તે આજે રાતે તમે મેરવનજી સાથે જમવાનું પ્રોમિસ આપ્યું ને રતન સાહેબ, ફ્રેની આંટી, ઋષિ, આસી, નવરોઝ, બીની, ગુલ, નોશીર બધા આવવાના છે.
1: તે કેન્સલ.
0: કેન્સલ? અરે મને ખરાબ લાગવાનું. લાવ ની ભાઈ, ફોન કરીને ના કહી દઉં ને. આ પકડની જા રા. કાં છે? ટેલિફોન તો ડેટ થઈ ગયો. દુનિયાભરના માણસો ફોન કરી ગયા તારે ચાલ્યો, ને મારી જ વખતે ડેટ થઈ ગયો. ખરેખર ટેલિફોન સાથે બી લેનું હોવું જોઈએ. હા લાવની ભાઈ, સ્કૂટર પર સ્કૂટરની ચાવી લાવની, ના કહી આવું.
1: અરે સ્કૂટર તો શહેજાદ લઈ ગયો છે, એ લોકો બેઉ જણ જરા ફરવા ગયા છે.
0: સ્કૂટર શહેજાદ લઈ ગયો છે ને ફોન બગડી ગયો છે. શું મારા બી નસીબ છે, પણ ભાઈ મારે એ લોકોને બિચારાઓને કહેવા તો જવું જ પડશે કે નહીં. ચાલ ચાલતો જાઉં છું.
1: વહેલા આવજો.
0: હા જાઉં તો આવું ને વહેલો.
2: તો બહેનો, હમણાં જ આપે સાંભળ્યું યઝદી કરંજિયા દ્વારા લિખિત નાટક કુટ કુટ ટીક ટીક. બહેનો, ગરમીની ઋતુમાં ત્વચાની ખાસ કાળજી રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે, કારણ કે વધતી ગરમી, પરસેવો અને તીવ્ર ધૂપના કારણે સ્કીન ટેનિંગ, સનબર્ન, પિમ્પલ્સ અને ડ્રાયનેસ જેવી સમસ્યાઓ વધી શકે છે. તો બહેનો, હું તમને અમુક એવી ટિપ્સ આપી રહી છું જેના

દ્વારા તમે સ્કિન ટેનિંગ, સનબર્ન, ડ્રાયનેસ અને પિમ્પલ્સ જેવી સમસ્યાઓને દૂર કરી શકો છો. સૌ પ્રથમ તો દિવસમાં ઓછામાં ઓછું 2 થી 3 લિટર પાણી પીવું જ જોઈએ, જેથી શરીર અને ત્વચા હાઇડ્રેટ રહે છે. બહેનો, બહાર નીકળતા પહેલા SPF 30 કે 50 વાળું સનસ્ક્રીન જરૂરથી લગાવો. તે સ્કિનને હાર્મફુલ યુવી રેસિસથી બચાવે છે. બહેનો, દિવસમાં 2 વખત હળવા ફેસવોશથી ચહેરો સાફ કરવો જોઈએ, જેથી ઓઇલ અને ડર્ટ દૂર થાય છે. એલોવેરા જેલ અને રોઝ વોટર જેવી નેચરલ વસ્તુઓ સ્કિનને ઠંડક અને ફ્રેશનેસ આપે છે. ગરમીમાં કોટન અને લૂઝ કપડાં જ પહેરવા જોઈએ, જેથી પરસેવો ઓછો થાય અને સ્કિન પ્રોબ્લેમ્સથી બચી શકાય. બહેનો, વધુ ઓઇલી અને જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. સિઝનલ ફ્રૂટ્સ અને સલાડ જ વધુ ખાવા જોઈએ. બપોરે 12 થી 4 દરમિયાન સીધું ધૂપના સંપર્કમાં આવતા બચવું જોઈએ. અને જો બહેનો સનબર્ન અથવા ટેનિંગ થાય તો દહીં, કાકડી અથવા એલોવેરા જેલ જેવા ઘરગથ્થુ ઉપાયો મદદરૂપ બની શકે છે. બહેનો, ગરમીમાં પરસેવાની સમસ્યા સામાન્ય છે. વધારે પડતો પરસેવો આવતો હોય તો ફેસને વારંવાર પ્લેન વોટરથી ધોઈ શકાય છે, પરંતુ તેના પર હાર્શ સોપનો ઉપયોગ ટાળવો જોઈએ. બહેનો, ગરમીમાં હેવી મેકઅપ કરવાનું ટાળવું જ જોઈએ, કારણ કે તેનાથી ચહેરાના રોમ છિદ્રો બંધ થઈ જાય છે અને તેના કારણે પિમ્પલ્સ થાય છે. બહારથી ઘરે આવ્યા પછી તરત જ ફેસ ક્લીન કરી લેવો જોઈએ, જેથી ડસ્ટ અને સ્વેટ દૂર થઈ જાય. બહેનો, રાત્રે સૂતા પહેલા સ્કિનને ક્લીન કરીને મોઇશ્ચરાઇઝર અથવા એલોવેરા જેલ લગાવવાથી સ્કિન રિપેર સારી રીતે થાય છે. અને બહેનો, સનબર્ન થયેલી સ્કિન પર બરફ સીધું ક્યારેય ન લગાવવું જોઈએ. તેના બદલે ઠંડા પાણીની પટ્ટીનો ઉપયોગ કરવો જોઈએ. ગરમીમાં હોઠ પણ શુષ્ક થઈ જાય છે, તેથી લીપ બામ અથવા ઘી લગાવી શકાય છે. ખાસ તો સ્કિનને ચમકદાર રાખવા માટે પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે. ઊંઘની કમીથી પણ સ્કિન ડલ દેખાય છે. બહેનો, સવારે ખાલી પેટે 9 શેકુ પાણી પીવાથી બોડી ડિટોક્સ થાય છે અને સ્કિન ફ્રેશ રહે છે. દિવસમાં 1 વખત ફેસ પર આઈસ વોટર સ્પ્લેશ કરવાથી સ્કિનને ઇન્સ્ટન્ટ ફ્રેશનેસ મળે છે. બહેનો, સનસ્ક્રીન માત્ર બહાર જતા નહીં, પરંતુ ઘરમાં ડે લાઇટ હોય ત્યારે પણ લગાવવું ફાયદાકારક છે. કાકડીના રસની સાથે ટામેટા અથવા બટાકાનું જ્યુસ પણ નેચરલ ટેન રિડક્શનનું કામ કરે છે. બહેનો, ગરમીમાં પરસેવો વધુ થતો હોવાથી લોકો વારંવાર પરફ્યુમ છાંટતા હોય છે. ગરમીમાં પરફ્યુમ સીધું સ્કિન પર ક્યારેય સ્પ્રે ન કરવું જોઈએ, કારણ કે સનલાઇટ સાથે ઇરિટેશન થઈ શકે છે. અને બહેનો, ગરમીમાં વિટામિન સી ધરાવતા ફ્રૂટ્સ જેમ કે લીંબુ, મોસંબી, ઓરેન્જ સ્કિન રિપેર માટે મદદરૂપ બને છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, અને બહેનો, સ્ટ્રેસ અને ડિહાઇડ્રેશન સ્કિન એજિંગ ઝડપથી વધારી શકે છે, તેથી મેન્ટલ રિલેક્સેશન પણ ખૂબ જ જરૂરી છે. ગરમીમાં માત્ર બહારની નહીં, અંદરની કાળજી પણ એટલી જ જરૂરી છે. યોગ્ય ખોરાક, પાણી અને નિયમિત સ્કિન કેર તમારી ત્વચાને કુદરતી ગ્લો આપી શકે છે. તો બહેનો, મને આશા છે કે મેં આપેલી ટિપ્સ તમે જરૂરથી ફોલો કરશો અને ગરમીમાં પણ તમારી સ્કિનને ચમકદાર અને ગ્લોઈ બનાવશો. આ ટિપ્સ આપ્યા બાદ હવે ટાઈમ છે એક સુંદર મજાનું ગીત સાંભળવાનું. તો આવો સાંભળીએ એક સુંદર મજાનું ગીત.

ઉનાળાના વેકેશનમાં હળવો, પૌષ્ટિક અને ઠંડક આપતો ખોરાક શરીરને એનર્જી અને હાઇડ્રેશન બંને આપે છે. તો બહેનો, હું તમારી સાથે અમુક હેલ્ધી સમર રેસીપી શેર કરી રહી છું. સૌ પ્રથમ ક્યુકમ્બર મિન્ટ સલાડ. તેના માટે સામગ્રી જોઈશે: એક કાકડી, થોડા ફુદીનાના પાન, એક ચમચી લીંબુનો રસ, મીઠું અને ચાટ મસાલો. તો બહેનો, બનાવવાની રીત જે ખૂબ જ સરળ છે. કાકડીના ટુકડા કરો, તેમાં ફુદીનો, લીંબુનો રસ અને મસાલા ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરી લો. આનો ફાયદો એ છે કે તે બોડીને ઠંડક અને હાઇડ્રેટ રાખે છે. બીજી રેસીપી હું તમને આપીશ: કેરી પુદીનાની સ્મૂધી. તો બહેનો, સામગ્રી જોઈશે: એક પાકી કેરી, એક કપ દહીં, થોડા ફુદીનાના પાન અને એક ચમચી મધ. બહેનો, બનાવવાની રીત: બધી વસ્તુઓ બ્લેન્ડરમાં બ્લેન્ડ કરી લો અને તેને ઠંડુ ઠંડુ પીરસો. બહેનો, આ સ્મૂધીથી એનર્જી અને વિટામિન્સ બંને મળે છે. બહેનો, તે સાથે હું એક વધુ અને છેલ્લી રેસીપી આપું છું. તે છે ફ્રૂટ યોગર્ટ બાઉલ. સામગ્રી જોઈશે: એક કપ દહીં, બનાના, એપલ, વોટરમેલન અને થોડા ડ્રાય ફ્રૂટ્સ. તો બહેનો, દહીંમાં આ બધા ફ્રૂટ મિક્સ કરી દો અને તેને ઠંડુ ઠંડુ પીરસો. બહેનો, આ હેલ્ધી બ્રેકફાસ્ટ માટે ઉત્તમ વિકલ્પ છે. ઉનાળામાં લાઇટ, ફ્રેશ અને પાણીવાળો ખોરાક શરીરને એનર્જી સાથે ઠંડક પણ આપે છે. બહેનો, મારે તો તમારી સાથે ઘણી બધી વાતો કરવી છે, પરંતુ બહેનો શું કરું, સમય તેની ઇજાજત બિલકુલ નથી આપતો. તો બહેનો, મને આશા છે કે મેં આપેલી રેસીપી પણ તમે ટ્રાય કરશો. અને બહેનો, હું હંમેશા કહેતી હોઉં છું કે રેસીપી એવી હોવી જોઈએ જે ગણતરીના સમયમાં બની જાય. તો બહેનો, આ ઉનાળાની ઋતુમાં તમારી સ્કિનનું, વાળનું અને તમારી હેલ્થનું પ્રોપર ધ્યાન રાખો. ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. તો તમારી રેડિયો દોસ્ત બેનઝીર પઠાણને આપજો ઇજાજત. આવજો બહેનો. આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર એક વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

0: लगता है कोई आया।
1: अरे कह दो के आ रहे हैं साहब, नहा रहे हैं।

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેંગ આજે ભારતની 5 દિવસની મુલાકાતે માટે બોધગયા પહોંચ્યા. કર્ણાટકના નવા મુખ્યમંત્રીની પસંદગી માટે આજે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક. રાજૌરીમાં 8મા દિવસે પણ આતંકવાદી શોધ અભિયાન યથાવત. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ લશ્કરી સેવામાંથી નિવૃત્ત થયા. યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથે કહ્યું કે જો કરાર નિષ્ફળ જશે તો વોશિંગ્ટન ઇરાન સામે લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરવા માટે તૈયાર. અને મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બ્રિસ્ટલમાં બીજી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેંગ આજે ભારતની 5 દિવસની મુલાકાતના

0: રૂપે બોધગયા પહોંચ્યા. આ મુલાકાત દરમિયાન તેમણે વિશ્વવિખ્યાત મહાબોધિ મંદિર અને ઐતિહાસિક સુજાતા મંદિરમાં પ્રાર્થના કરી. રાષ્ટ્રપતિ બોધગયામાં વિવિધ મ્યાનમાર બૌદ્ધ મઠોની મુલાકાત લેશે. આ અગાઉ બિહારના કૃષિમંત્રી વિજયકુમાર સિન્હાએ ગયા એરપોર્ટ પર રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેંગનું ઇસ્માભર્યું સ્વાગત કર્યું. તેમની સાથે વરિષ્ઠ અધિકારીઓ અને બૌદ્ધ પ્રતિનિધિઓનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ હતું. રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેંગની મુલાકાતને ભારત અને મ્યાનમાર વચ્ચેના ઐતિહાસિક સાંસ્કૃતિક અને બૌદ્ધ વારસાના સંબંધોને વધુ મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું તરીકે જોવામાં આવી રહ્યું છે. તેઓ પ્રધાનમંત્રી સાથે પણ મુલાકાત કરશે.
1: म्यांमार के राष्ट्रपति प्रधानमंत्री से मुलाकात करेंगे. इस दौरान दोनों नेता इन संबंधों को और मजबूत करने के बारे में चर्चा करेंगे. इस यात्रा का एक व्यापारिक पहलू भी है जिसमें दोनों देशों के बीच आर्थिक संबंधों को मजबूत करने के बारे में विचार विमर्श किया जाएगा. ये एक आधिकारिक यात्रा है.
0: રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ ગોવાના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી. સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ગોવા માત્ર તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ઉત્તમ આતિથ્ય માટે જ નહીં પરંતુ શિક્ષણ, ટેકનોલોજી, સ્ટાર્ટઅપ્સ અને ટકાઉ વિકાસમાં તેની નોંધપાત્ર પ્રગતિ માટે પણ પ્રખ્યાત છે. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આ રાજ્યની પ્રગતિ અને માન્યતા માટે અથાગ મહેનત કરનારા તમામ લોકોને યાદ કરવાનો પ્રસંગ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગોવા સમૃદ્ધ થતું રહેશે અને વિકસિત ભારતના લક્ષ્યમાં મુખ્ય ભૂમિકા ભજવશે. ગોવાના પણજીમાં આજે કલા અકાદમી ખાતે 40મા રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી કરી. આ પ્રસંગે સભાને સંબોધતા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ગોવાને એક આદર્શ રાજ્ય તરીકે વર્ણવ્યું જેણે તેની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાના વિકાસ અને જાળવણી વચ્ચે સફળતાપૂર્વક સંતુલન જાળવી રાખ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદની નજીક રહેતા રહેવાસીઓએ સરહદની 15 કિલોમીટરની ત્રિજ્યામાં ગેરકાયદેસર બાંધકામો અને અનધિકૃત પ્રવૃત્તિઓ દૂર કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે. ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં ઉચ્ચસ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લીધો હતો. અરાનિયા, આરએસપુરા અને સુચિતગઢ સહિતના સરહદી વિસ્તારોના રહેવાસીઓએ જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરતો કોઈપણ પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરાવવી જોઈએ. સરહદી વિસ્તારોમાં રહેતા લોકોની સલામતીનું રક્ષણ કરવા માટે આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી જરૂરી છે. તેમણે જણાવ્યું કે આ નિર્ણય સરહદી સુરક્ષાને મજબૂત બનાવવા અને સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ જાળવવા માટેની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી કે આ પગલું અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવશે. કર્ણાટક રાજ્યના આગામી મુખ્યમંત્રીની પસંદગીની પ્રક્રિયાને ઔપચારિક રીતે આગળ વધારવા માટે આજે બેંગલુરૂમાં કર્ણાટક કોંગ્રેસ વિધાનસભા પક્ષની એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. વર્તમાન રાજ્ય કોંગ્રેસના પ્રમુખ અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારને વિધાનસભા પક્ષના નવા નેતા તરીકે ચૂંટવામાં આવે તેવી અપેક્ષા છે. આ બેઠક આજે સાંજે 4 વાગે વિધાનસભાના ત્રીજા માળે આવેલા કોન્ફરન્સ રૂમમાં યોજાશે. વિધાનસભા પક્ષના સચિવ અલ્લામા પ્રભુ પાટીલે તમામ કોંગ્રેસના ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા સૂચના આપી છે. ગઈકાલે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયાનું રાજીનામું સ્વીકાર્યું અને રાજ્ય મંત્રીમંડળનું વિસર્જન કરવામાં આવ્યું. આ પૃષ્ઠભૂમિમાં કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક બોલાવવામાં આવી છે. સિદ્ધરમૈયા બેઠકની અધ્યક્ષતા કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. દેશના કેટલાક કેન્દ્ર પર આજે લેવાયેલી સમાન વિશ્વવિદ્યાલય પ્રવેશ પરીક્ષા અનુસ્નાતક CUET UG ટેકનિકલ ખામીના કારણે મોડી શરૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTA સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું TCSના જણાવ્યા મુજબ ટેકનિકલ સમસ્યાનું નિવારણ કરાયું છે અને કોઈપણ ઉમેદવારને નુકસાન ન થાય તે રીતે પરીક્ષા સંપૂર્ણ વળતર સમય સાથે લેવામાં આવી રહી છે. સવારના સત્રના ઉમેદવારોને પ્રશ્નપત્ર માટે સંપૂર્ણ સમય અપાઈ રહ્યો છે જ્યારે બપોરના સત્રની પરીક્ષા 3 વાગ્યાની જગ્યાએ 4 વાગે શરૂ થશે. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના માંજાકોટ સેક્ટરના ગાઢ જંગલોમાં ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા હાથ ધરવામાં આવેલ સંયુક્ત આતંકવાદ વિરોધી અભિયાન આજે 8મા દિવસે પણ ચાલી રહ્યું છે. સુરક્ષાદળો વિસ્તારમાં છુપાયેલા શંકાસ્પદ આતંકવાદીઓને શોધવા માટે સતત શોધખોળ કરી રહ્યા છે.

0: શિરુ વાલી નામનું આ ઓપરેશન સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓની હાજરીની ગુપ્ત માહિતી મળ્યા બાદ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે ઔપચારિક રીતે ટ્રાઇ સર્વિસીસ ગાર્ડ ઓફ ઓનર સાથે લશ્કરી સેવામાંથી નિવૃત્ત થયા. આ સમારોહ દેશના ટોચના લશ્કરી અધિકારી તરીકેના તેમના પ્રતિષ્ઠિત કાર્યકાળ તરીકે ઉજવવામાં આવ્યો હતો. યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કર્યા પછી જનરલ ચૌહાણે કહ્યું કે ટ્રાઇ સર્વિસીસ ગાર્ડ ઓફ ઓનર સાથે નિવૃત્ત થવું તેમના માટે ખૂબ જ સન્માનની વાત છે. ચાર દાયકાથી વધુ સેવા આપનારા જનરલ ચૌહાણે તેમના કાર્યકાળને સંતોષકારક અને ઉત્તમ ગણાવ્યો.
1: मेरे लिए ये बहुत सम्मान की बात है कि मुझे तीनों सेनाओं से गार्ड ऑफ ऑनर लेने का अवसर मिला. इसके लिए मैं तीनों सेनाओं और सेना मुख्यालय को धन्यवाद देता हूँ. गार्ड ऑफ ऑनर के समापन के साथ मैं वर्दी में अपने साथियों से विदाई लेता हूँ. मैंने वर्दी में अंतिम बार समर स्मारक पर पुष्प चक्र अर्पित किया. ये उन वीर सैनिकों को मेरी विनम्र श्रद्धांजलि है जिन्होंने देश की सेवा में सर्वोच्च बलिदान दिया.
0: ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ કહ્યું ભારતીય સશસ્ત્ર દળો ઉચ્ચ ઓપરેશનલ એલર્ટ પર છે અને જો સૈન્ય કાર્યવાહીની વધુ જરૂર પડે તો ઓપરેશન સિંદૂર 2.0 માટે તૈયાર છે. પુણેના ખડકવાસલામાં રાષ્ટ્રીય સંરક્ષણ અકાદમી ખાતે 150મા અભ્યાસક્રમની પાસિંગ આઉટ પરેડને સંબોધતા જનરલ ત્રિવેદીએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂર એ સચોટ અને સંકલ્પ સાથે જવાબ આપવાની ભારતની ક્ષમતા દર્શાવી છે, જે ઉભરતા સુરક્ષા પડકારોનો સામનો કરવા દેશના પ્રતિભાવ માટે એક માપદંડ સ્થાપિત કરે છે. યુએસ સંરક્ષણ સચિવ પીટ હેક્સેથે કહ્યું કે જો કરાર નિષ્ફળ થશે તો વોશિંગ્ટન ઇરાન સામે લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરવા માટે તૈયાર છે. એશિયાના મુખ્ય સુરક્ષા મંચ શાંગરીલા ડાયલોગને સંબોધતા શ્રી હેક્સેથે કહ્યું કે જો જરૂર પડે તો અમેરિકા પાસે આ પ્રદેશ અને વિશ્વભરમાં આવા ઓપરેશન હાથ ધરવા માટે પૂરતો લશ્કરી ભંડાર છે. તેમણે કહ્યું કે દેશ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો જવાબ આપવા માટે સજ્જ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વે 6 જાહેર કર્યો છે, જે માહિતી ભારતમાં માતા અને બાળ સ્વાસ્થ્ય, પોષણ અને નાણાકીય સુરક્ષામાં ઝડપી પ્રગતિ દર્શાવે છે. 2023-24 દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં 715 જિલ્લાઓમાં 6.87 લાખ ઘરોને આવરી લેવાયા હતા. ગઈકાલે જાહેર કરાયેલા સર્વે મુજબ ભારતમાં સંસ્થાકીય પ્રસૂતિ 2019-21માં 88.6% વધીને 23-24માં 90.6% થઈ ગઈ છે. મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બ્રિસ્ટલમાં બીજી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. ગુરૂવારે ચેમ્સફોર્ડમાં રમાયેલી પહેલી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 38 રનથી હરાવીને 3 મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી હતી. 12 જૂનથી ઇંગ્લેન્ડમાં રમાનારી આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા આ શ્રેણી મહત્વપૂર્ણ છે. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હિંગ આજે ભારતની 5 દિવસની મુલાકાત માટે બોધગયા પહોંચ્યા. કર્ણાટકના નવા મુખ્યમંત્રીની પસંદગી માટે આજે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક. રાજૌરીમાં 8મા દિવસે પણ આતંકવાદી શોધ અભિયાન યથાવત. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ લશ્કરી સેવામાંથી નિવૃત્ત થયા. યુએસ સંરક્ષણ સચિવ પીટ હેક્સેથે કહ્યું કે જો કરાર નિષ્ફળ થશે તો વોશિંગ્ટન ઇરાન સામે લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરવા માટે તૈયાર. અને મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બ્રિસ્ટલમાં બીજી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: अंतर्राष्ट्रीय दिवस और एक साथी लिख रहे हैं कि आलू के भल्ले भी बड़े स्वादिष्ट होते हैं, दही भल्ले की तरह ही. एक साथी लिख रहे हैं कि आलू और दाल की बड़ी की चटपटी भाजी बहुत पसंद है. और तो और मैंने आपका कार्यक्रम सुनकर श्रीमती जी से वही भाजी का आग्रह किया और उन्होंने भोजन बन जाने के बाद भी मेरी फरमाइश के अनुरूप मुझे भाजी बनाकर वो दे रही है. एक साथी लिख रहे हैं कि किसी पड़ोसी ने तो दरवाजा नहीं खटखटाया, पर हाँ कई बार हमारी बेटी और उसकी सहेलियों ने जरूर कहा कि बाहर से अंदर आते ही कि बहुत अच्छी खुशबू आ रही है आलू बेसन की, क्योंकि हम जब सैंडविच के लिए मसाला तैयार करते हैं तो उसमें अहम भूमिका तो आलू की होती है, पर उस पर और भी कई चीजें डाली जाती है सबसे तेल, फिर उसमें थोड़ा जीरा, सौंफ और खड़ा धनिया, और फिर थोड़ा सा बेसन डालकर भुनना, फिर अमचूर या नींबू डालकर उसमें उबले आलू को डालना, और फिर कहीं जाकर इस मसाले को ब्रेड में डालकर सेकना, तब जाकर सबको खिलाना, और फिर उसके बाद सबकी तारीफ पाना। एक

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પત્રકારત્વને ભારતને ગતિમાન રાખનારું મુખ્ય સ્તંભ ગણાવ્યું. ગાંધીનગરમાં ટાઉન હોલ ખાતે એક અખબારના વિશેષ કાર્યક્રમને સંબોધતા રાજ્યપાલશ્રીએ લોકોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર આપ્યો હતો. તેમણે કહ્યું, રાજ્યમાં 8,50,000થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. રાજ્યપાલશ્રીએ વૈજ્ઞાનિક અને પર્યાવરણીય સમસ્યાઓ માટે પ્રાકૃતિક ખેતીને એકમાત્ર રામબાણ ઇલાજ પણ ગણાવી. આગામી સમયમાં ગ્રાહકોને શુદ્ધ આહાર મળે તે માટે દરેક તાલુકા મથકે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો માટેના વિશેષ બજાર શરૂ કરાશે તેમ પણ રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક જિલ્લામાં આજે કમોસમી વરસાદ થયાના અહેવાલ છે. મહીસાગરમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો.
1: મહીસાગર જિલ્લામાં 2 દિવસ વાદળછાયા વાતાવરણ બાદ આજે વહેલી સવારે મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જિલ્લાના કડાણા, ખાનપુર, લુણાવાડા, બાલાસિનોર, વીરપુર તેમજ સંતરામપુરમાં વહેલી સવારે વરસાદી માહોલ સર્જાયો હતો. ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કૌશિક જોશી, આકાશવાણી સમાચાર, મહીસાગર.

0: તો અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો. માલપુર સહિતના તાલુકામાં વરસાદ થતાં અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી. બીજી તરફ શામળાજી પંથકમાં હળવું ઝાપટું પડતા ઉનાળુ વાવેતર કરનારા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. દરમિયાન દેવભૂમિ દ્વારકાના દરિયામાં આજે કરંટ જોવા મળતા દરિયો તોફાની બન્યો હતો. તેમજ 8-10 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતા ગોમતી ઘાટ સહિતના દરિયાકાંઠા વિસ્તારોમાં આકર્ષક અને રોમાંચક દ્રશ્યો જોવા મળ્યા. બીજી તરફ તંત્ર દ્વારા લોકોને દરિયા કિનારે સાવચેતી રાખવા અને જોખમી વિસ્તારોમાં ન જવા અપીલ કરવામાં આવી છે. ડાંગમાં પણ વાતાવરણમાં પલટો આવતા ગરમીમાંથી આંશિક રાહત મળી. ગિરિમથક સાપુતારાનું રમણીય વાતાવરણને જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એઆઈઆર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. તેમજ આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય પીએમઓ અને માહિતી તથા પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. ગીરમાં સિંહોના શંકાસ્પદ મૃત્યુ બાદ વન વિભાગ ફરી એકવાર સક્રિય થયું છે. રાજ્યના વરિષ્ઠ વન અધિકારી અને પ્રધાન મુખ્ય વન સંરક્ષણ પીસીસીએફ ભવાની પતિ ગત 3 દિવસથી ગીરમાં જ કેમ્પ તેમજ પરિસ્થિતિનું સીધું સ્થળ નિરીક્ષણ કરી રહ્યા છે. તેમણે અમરેલીના રાજુલા તાલુકાના પીપાવાવ અને ભેરાઈવીડી વિસ્તાર સુધી રાત્રે અને વહેલી સવારે સ્થળ મુલાકાત લીધી હતી. આ સાથે તમામ રેન્જમાં વન કર્મચારીઓ, ટ્રેકર્સ અને પશુ સંભાળ ટુકડીઓ હાઈ એલર્ટ પર રખાઈ છે. એટલું જ નહીં, સિંહની દરેક ગતિવિધિ, ખોરાક, વર્તન અને તેમના આરોગ્ય પર પણ સતત નજર રખાઈ રહી છે. નવસારીમાં ચીખલી નજીક ટેન્કરમાંથી ક્રૂડ ઓઇલ ચોરી કરનારા 5 લોકોની ધરપકડ કરવામાં આવી. તેમની પાસેથી 86 લાખ રૂપિયાથી વધુનો સામાન કબજે કરાયો છે. તેમજ 2 આરોપીને ફરાર જાહેર કરાયા હોવાનું જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક હરીશ ચંદુએ જણાવ્યું હતું.
1: નવસારી કી એલસીબી કે ટીમ દ્વારા જો આરોપી હે વો જો ટ્રક ડ્રાઈવર જો ઓઇલ કન્ટેન્ટ ઓર ડામર કા કન્ટેન્ટ લેકર નિકલતે હે તો ઉસકી મિલી જુલી કે સાથ ઉસને મતલબ યે હરેક ટ્રક જહાં પર પાર્ક હોતા હૈ વહાં સે ટ્રક મે સે 200-200 લિટર એસે કરકે વો ઓઇલ ઓર જો ડામર હે વો નિકાલ લેતા થા ઓર ઉસકો ઓઇલ કા 30 રૂપીઝ કા ભાવ ઓર ડામર કા 60 રૂપીઝ કા ભાવ કે દામ પર યે સબ ચોરી કા નેટવર્ક ચલાતા થા.
0: બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુર ધામમાં પુરુષોત્તમ માસ નિમિત્તે કષ્ટભંજન દેવદાદાને મૂર્તિને નાળિયેરનો ભવ્ય શણગાર કરાયો. તેમજ હનુમાન દાદાને 108 કિલો સુખડીનો અન્નકૂટ પણ ધરાવાયો છે. મંદિર પટાંગણમાં પારિવારિક શાંતિ અર્થે આગામી 15 જૂન સુધી 1 મહિના સુધી વિશિષ્ટ હનુમાન ચાલીસા યજ્ઞ પણ કરાશે. વેરાવળ રાજકોટ લોકલ ટ્રેનમાં આગામી 2 જૂનથી તાત્કાલિક ધોરણે 2 વધારાની જનરલ કોચ લગાવાશે. યાત્રીઓની સુવિધા તથા મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેએ વેરાવળ રાજકોટ અને રાજકોટ વેરાવળ લોકલ ટ્રેનમાં તાત્કાલિક ધોરણે વધારાના જનરલ કોચ લગાવવાનો નિર્ણય કર્યો હોવાનું ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.

0: दे के रहना या अपने पे तरस खा के रहना, क्योंकि आप सबको सब होता है मुझे और औरतों की तरह, ऐसा नहीं है।
1: हाँ।
0: लेकिन मैं सबको बताती भी नहीं हूँ जो उस दौर में हैं, या मुझे फोन करके अपना दुखड़ा नहीं सुनाना है। मुझे लगता है कि एक ऐसा फेज भी आया लाइफ में कि मुझे लगा मैं जीऊँ या मर जाऊँ।
1: अरे
0: हाँ, मतलब इतनी सीवियरिटी वाली चीज़ें हैं कि मुझे ऐसा लगा कि मुझे जीना मतलब नहीं है इस टाइम, नेक्स्ट स्टेप ये होगा बेटर कि मेरी सांस ही ना आए। लेकिन फिर मैंने सोचा कि क्या मुझे लोग ऐसा देखेंगे, क्या मुझे जानते हैं मेरी हंसी के लिए, मेरी खुशी के लिए, तो मैं कुछ तो अच्छा करके जाऊं। और फिर मैं बाउंस बैक मैंने किया था।
1: क्या बात है।
0: और तो फिर मुझे समझ में आया कि अच्छा ये तरीका अच्छा है कि मैं खुश रहूं, खुश दिखूं, खुश बोलूं, और एटमॉस्फेयर अपने आप ठीक होगा तो होगा, नहीं होना होगा तो नहीं होगा।
1: बहुत अच्छी बातें हमको सुनने मिल रही हैं और बहुत अच्छा लग रहा है साधना जी। और इस अच्छाई के बीच में अगर वो शुरुआत वाली अच्छाई आप पूरी कर दें, हमारा एक गाना जो है तो, क्योंकि रविंद्र जैन जी जब कह गए कि तुमसे ही गवा लेते, तो हम भी चाहते हैं विविध भारती में आई हैं तो कुछ गाने हम
0: मैं
1: भी सुन लें।
0: कोशिश करती हूँ। चलिए मैं आपको आज ये भी बताती हूँ कि मैं रफी साहब की बहुत बड़ी फैन हूँ। वो मतलब मेरे लिए भगवान भी है, सब कुछ है
1: जी।
0: मुझे लगता है मैंने रोमांस, दर्द, दुख जो भी है उनकी आवाज से सीखा है
1: जी।
0: उनका ही गाना गा देती हूँ
1: जी
2: मित्रों, हमणा ज आप विविध ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ માણી રહ્યા હતા અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
4: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
5: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
4: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
5: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
4: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારી

નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

મિત્રો, આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે ફરી એકવાર સાંભળીએ વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી.

0: ये अफसाना आज का नहीं है दोस्तों।
1: मित्रों, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી। ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490।
3: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
4: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો।

0: ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: सुरक्षा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

મિત્રો, આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. પ્રસ્તુત છે યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. આજનો વિષય છે સફળતા અને મહેનત. પ્રવક્તા છે મંસૂરી સદફ. આ સાથે જ સાંભળશો હિન્દી ફિલ્મની ગીતો.

વાણીમાં વાલા શ્રોતા અને યુવા મિત્રનું સ્વાગત છે. હું છું આપની રેડિયો દોસ્ત મનસુરી સગર. તો દોસ્તો, શરૂ કરીએ આજના યુવાણી કાર્યક્રમને આ ધમાકેદાર ગીતથી.

તો દોસ્તો, ગીત સાંભળવાની મજા આવી ને? સાથીઓ, આપણે દર યુવાણી કાર્યક્રમમાં અવનવા ટોપિક વિશે વાતો કરતા હોઈએ છીએ, તો આજે પણ આપણે એક સરસ મજાના ટોપિક વિશે વાત કરવાની છે. તે ટોપિક વિશે વાતો કરતા પહેલા થોડી વાતો કરી લઈએ. કેવું મિત્રો, બળબડ તો જામ્યો બપોર, લાગે છે ને ગરમી, આખો દિવસ ગરમી લાગે અને રાત્રે કેવી ઠંડક લાગે, એટલો સરસ પવન ફૂંકાતો હોય છે નહીં? તો મિત્રો, આ બળબડતા જામ્યા બપોરમાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ન ભૂલતા. હા તો દોસ્તો, આજે આપણે જે ટોપિક વિશે વાત કરવાના છે તે ટોપિકનું નામ છે સફળતા અને મહેનત. તો ચાલો મિત્રો, આપણે તેની વિશે વાતો કરીએ.

યુવા મિત્રો, સફળતા એ દરેક માનવીનું સ્વપ્ન હોય છે. દરેક વ્યક્તિ જીવનમાં આગળ વધવા અને કંઈક મોટું હાંસલ કરવા માંગતા હોય છે. પરંતુ સફળતા ક્યારેય સરળતાથી મળતી નથી. તેના પાછળ સૌથી મોટો આધાર છે મહેનત. મહેનત વગર સફળતા અધૂરી છે. જીવનમાં જે લોકો સતત પ્રયત્ન કરે છે ને, તેઓ જ અંતે સફળ બને છે. તો દોસ્તો, સફળતા શું છે? મિત્રો, સફળતા એટલે જીવનમાં પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવું. દરેક વ્યક્તિ માટે સફળતાનો અર્થ અલગ અલગ હોઈ શકે છે. કોઈક માટે સારી નોકરી મેળવવી સફળતા છે, તો કોઈક માટે વ્યવસાયમાં આગળ વધવું, અને જોવા જઈએ તો વિદ્યાર્થીઓ માટે સારા ગુણ મેળવવા સફળતા છે. યુવા મિત્રો, સફળતા માત્ર પૈસા કે નામ નથી, પરંતુ સંતોષ અને ખુશી પણ છે. મિત્રો, આ તો આપણે સફળતા વિશે વાત કરી. હવે આપણે મહેનત શું છે તેની વિશે વાત કરીએ. તો મહેનત એટલે સતત પ્રયત્ન કરવો, કામ માટે સમય અને શક્તિ લગાવવી અને હાર ન માનવી. તમે સાંભળ્યું છે ને મિત્રો, મહેનત એ સફળતાની ચાવી છે. હવે દોસ્તો, મહેનત બે પ્રકારની હોય છે. એક તો શારીરિક મહેનત અને બીજું માનસિક મહેનત. બંનેનું જીવનમાં ખૂબ જ મહત્વ છે. મિત્રો, સફળતા અને મહેનતનો સંબંધ એકબીજા સાથે સંકળાયેલો છે. સફળતા અને મહેનત એક સિક્કાની બે બાજુ છે. એક વિના બીજું શક્ય નથી. જે વ્યક્તિ મહેનત કરે છે ને, તે જ સફળતા મેળવી શકે છે. જો આપણે થોડા ઉદાહરણો લઈએ તો, મિત્રો, વિદ્યાર્થી અભ્યાસ કરે ને તો જ પાસ થાય છે. ખેલાડી પ્રેક્ટિસ કરે ને તો જ જીતે છે. અને ખેડૂત મહેનત કરે ને તો જ પાક મળે છે. યુવા મિત્રો, આપણા જીવનમાં મહેનતનું ખૂબ જ મહત્વ છે. મહેનત જીવનમાં ખૂબ જ જરૂરી છે, કારણ કે તે આપણને આગળ વધારે છે, આપણો આત્મવિશ્વાસ વધારે છે, મુશ્કેલીઓ સામે લડવાની શક્તિ આપે છે અને આપણને સફળતા સુધી પણ પહોંચાડે છે. વિદ્યાર્થી જીવન એ ભવિષ્યની આધારશીલા છે. જો મિત્રો વિદ્યાર્થી સારી રીતે મહેનત કરે ને તો તેનું ભવિષ્ય ઉજ્જવળ બને જ છે. દોસ્તો, અભ્યાસમાં નિયમિતતા, હોમવર્ક અને પુનરાવર્તન ખૂબ જ જરૂરી છે. આપણે કેટલાક મહાન લોકોના ઉદાહરણો વિશે વાત કરીએ ને તો મિત્રો, આપણે જાણીએ છીએ ઘણા મહાન લોકો મહેનતના કારણે સફળ થયા છે ને. પહેલાં વાત કરીએ આપણે એડિશન વિશે. હજારો પ્રયાસ બાદ તેમણે બલ્બ શોધ્યો. ધોની વિશે વાત કરીએ તો સતત પ્રયત્નોથી ક્રિકેટમાં સફળતા મેળવી. આ ઉદાહરણો આપણને બતાવે છે કે મહેનત મિત્રો ક્યારેય વ્યર્થ નથી જતી. મિત્રો, આપણે મહેનત કરીને તો સફળતા મેળવીએ જ છીએ, પરંતુ આપણે કેટલીક વાર એટલી બધી મહેનત કરીએ છીએ ને તો પણ આપણને નિષ્ફળતા મળે છે ને. તો નિષ્ફળતા પણ આપણા જીવનનો એક ભાગ છે, પરંતુ નિષ્ફળતા પછી જે વ્યક્તિ ફરીથી મહેનત કરે છે ને, તે જ સફળ બને છે. કેમ કે આપણે અમુક વાર એટલા બધા પ્રયત્ન કરીએ છીએ ને તો પણ આપણને નિષ્ફળતા મળે છે. જેવી રીતે કોમ્પિટિટિવ એક્ઝામમાં કેટલી મહેનત કરીએ તો એક માર્કથી રહી જવાય, થોડા પોઈન્ટથી રહી જવાય, પરંતુ આપણે એવું વિચારીએ કે હવે મારે મહેનત જ નથી કરવી તો આપણે સફળ બનીશું? ક્યારેય નહીં બનીએ. પણ એમ વિચારીએ કે ના, કંઈ નહીં, ભલે હું હમણાં રહી ગયો, હવે હું વધારે મહેનત કરીશ અને

વધારે સારા માર્ક્સ મેળવીશ અને કોમ્પિટિટિવ એક્ઝામમાં સફળતા મેળવીશ. કેમ કે આપણામાં પોઝિટિવ થિંકિંગ ખૂબ જ જરૂરી છે. આપણને નિષ્ફળતા મળે અને આપણે નેગેટિવ જ વિચારીએ તો આપણે ક્યારે સફળ બનીશું? ક્યારે નહીં. એટલે મિત્રો, આપણને નિષ્ફળતા શીખવે છે કે ક્યાં સુધારો કરવો જોઈએ. કેટલીક વાર મિત્રો આપણને આળસ પણ આવે છે, તો હવે આપણે આળસ અને તેની અસરો વિશે વાત કરીએ. તો તમને ખબર છે મિત્રો, આળસ સફળતાનો સૌથી મોટો શત્રુ છે. આળસુ વ્યક્તિ ક્યારેય આગળ વધી શકતો નથી. જો આપણે આળસ કરીએ ને તો આપણો સમય પણ બગડે, આપણે કેટલીક તકો પણ ગુમાવી દઈએ અને જીવનમાં પણ આપણે પાછળ રહી જઈએ. જો મિત્રો આપણે સારી રીતે મહેનત કરવી હોય તો તેની માટે આપણામાં સારી આદતો પણ હોવી જરૂરી છે. જેમ કે આપણે સમયનું યોગ્ય આયોજન કરવું જોઈએ, આપણે નિયમિત અભ્યાસ પણ કરવો જોઈએ. આજકાલ આપણે જોઈએ છીએ મોબાઈલનો ખૂબ જ ટ્રેન્ડ છે. જ્યાં જઈએ ત્યાં બધાના હાથમાં ફોન જ હોય, તે આપણો કેટલો બધો સમય વેડફી નાખે છે મિત્રો. એટલે આપણે મોબાઈલનો પણ ઓછો ઉપયોગ કરવો જોઈએ. આપણે આપણું લક્ષ્ય નક્કી કરવું જોઈએ કે આપણે કરવું છે શું. આપણામાં સકારાત્મક વિચારો હોવા પણ ખૂબ જ જરૂરી છે. યુવા મિત્રો, જીવનમાં પ્રેરણા પણ ખૂબ જ જરૂરી છે. પ્રેરણા આપણને આગળ વધવા માટે ઉર્જા આપે છે. તો મિત્રો, આપણે સારા વિચારો કરવા જોઈએ અને સારા લોકો સાથે આપણે રહેવું જોઈએ. સાથીઓ, આપણે જાણીએ છીએ લક્ષ્ય વગર મહેનત અર્થહીન છે. જ્યારે આપણું લક્ષ્ય સ્પષ્ટ હોય છે ત્યારે મહેનત યોગ્ય દિશામાં થાય છે. જો આપણે લક્ષ્ય નક્કી ના કર્યું હોય તો શું આપણે મહેનત યોગ્ય દિશામાં કરી શકીએ છીએ? ક્યારેય નહીં. દોસ્તો, સફળતા મેળવવા માટે મહેનત અનિવાર્ય છે. જે વ્યક્તિ સતત પ્રયત્ન કરે છે અને ક્યારેય હાર માનતો નથી, તે જ જીવનમાં સફળ બને છે. કેમ કે મહેનત એ સફળતાની કુંજી છે. કઠિન પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. તો દોસ્તો, આજે આપણે સફળતા અને મહેનત વિશે ખૂબ જ સરસ વાત કરી. સફળતા ઉન્હીં કો મિલતી હૈ જિનકે સપનો મેં જાન હોતી હૈ. સફળતા ઉન્હીં કો મિલતી હૈ જિનકે સપનો મેં જાન હોતી હૈ. કેવલ પંખો સે કુછ નહીં હોતા, હોસલો સે ઉડાન હોતી હૈ. કેવલ પંખો સે કુછ નહીં હોતા, હોસલો સે ઉડાન હોતી હૈ. સફળતા ક્યારે મળે છે? તો આપણે મહેનત કરીએ છીએ તો જ મિત્રો આપણને સફળતા મળે છે. દરેક વ્યક્તિને કંઈક ને કંઈક હાંસલ કરવાનું હોય છે, પરંતુ તે સરળતાથી નથી મળતું. આપણે તેના માટે મહેનત કરવી પડે છે તો જ આપણે સફળતા પામીએ છીએ. દરેક વ્યક્તિએ પોતપોતાનું અલગ અલગ લક્ષ્ય હોય છે અને એ લક્ષ્ય પૂરું કરવા માટે આપણે મહેનત કરવી ખૂબ જ જરૂરી છે. તો અમુક વાર એવું પણ બને કે આપણે તેના માટે ઘણા બધા પ્રયત્નો કરવા પડે, પછી આપણને આપણું લક્ષ્ય હાંસલ થાય. પરંતુ પ્રયત્ન કરવામાં આપણે હારી નથી જવાનું. પ્રયત્નો સતત કરતા રહેવાના છે અને આપણે કોઈ પણ કામમાં આળસ કરવાની નથી. આળસ કરશું તો આપણે આપણા લક્ષ્યને પ્રાપ્ત નહીં કરી શકીએ અને આપણે હંમેશા માટે પાછળ રહી જઈશું. મિત્રો, અમુક વાર એવું થાય કે આપણને એવા લોકો ભટકાઈ જાય કે જેનાથી આપણી આખી જિંદગી બરબાદ થઈ જાય. તો આપણે જીવનમાં એક એક પગલું સમજી વિચારીને ચાલવું જોઈએ અને સારા લોકો સાથે હંમેશા રહેવું જોઈએ, જેમના જીવનમાંથી આપણને જરૂરી એવી પ્રેરણા પણ મળી શકે. તો યુવા મિત્રો, આપણે આપણા સમયને વેડફ્યા વગર હમણાંથી જ આપણે આપણું લક્ષ્ય નક્કી કરી લેવું જોઈએ અને તેને પામવા માટે આપણે ખૂબ જ પરિશ્રમ કરવો જોઈએ અને આપણે આપણા અને આપણા માતા પિતાના સ્વપ્નને સાકાર કરવું જોઈએ. તો કરશો ને મહેનત? વારંવાર નિષ્ફળતા મળે તો હારી તો નહીં જવું ને? કેમ કે નિષ્ફળતા પછી જ બહુ જ મોટી સફળતા મળે છે. આશા રાખું છું કે આજનો આ કાર્યક્રમ તમને ગમ્યો હશે. ફરી મળીશું એક નવી જ વાત સાથે. ત્યાં સુધી આપણી રેડિયો દોસ્ત મનસુરી સદફને આપશો રજા. જય હિન્દ, ટેક કેર.

શ્રોતા મિત્રો, આ હતો આજનો યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. વિષય હતો સફળતા અને મહેનત. પ્રવક્તા હતા મનસુરી સદક. આ સાથે જ આપે સાંભળ્યા હિન્દી ફિલ્મી ગીતો. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે સાંજના 6 થયા છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. મિત્રો, આજની આ પ્રસારણ યાત્રામાં હું છું આપની સાથે, આપની મિત્ર મનીષા ડામોર. આજના કાર્યક્રમની શરૂઆત કરીએ લતા મંગેશકર અને મોહમ્મદ અઝીઝના સ્વરે ગવાયેલ આગ ઓર શોલા ફિલ્મના આ ગીતથી.

0: दो दिलों की दास्ता फिल्मनुं आ गीत आपे सांभळ्युं लता मंगेशकर अने सुरेश वाडकरना स्वरे गवाय. शब्दो हता आनंद बक्षीना अने संगीतकार हता लक्ष्मीकांत प्यारेलाल.
1: પંચમહાલ દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5 સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750-91129. ઈ વિટારા, નિર્ભય ભવિષ્યની સફર.
0: ભીગી પલકે ફિલ્મનું આ ગીત છે મોહમ્મદ રફી અને લતા મંગેશકરના યુગલ સ્વરે ગવાય.

સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.

મન હરુદાસ અને અનુરાધા પૌડવાલના સ્વરે ગવાયેલ આ ગીત આપે સાંભળ્યું હીરો ફિલ્મનું. સંગીતકાર હતા લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગીતકાર આનંદ બક્ષી. મિત્રો, સમય અત્યારે સાંજના 6:34 અને 22 સેકન્ડ્સ થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. પ્રસારણ છે FM ગોધરાનું. કાર્યક્રમમાં હવે પછીનું ગીત છે મોહમ્મદ અઝીઝ અને અલકા યાજ્ઞિકના સ્વરે ગવાય અજુબા ફિલ્મનું.

મોહમ્મદ અઝીઝના સ્વરે ગવાયેલ આ ગીત આપે સાંભળ્યું નિગાહે ફિલ્મનું. મિત્રો, સમય અત્યારે સાંજના 6:49 અને 35 સેકન્ડ્સ થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોહર. પ્રસારણ છે FM ગોધરાનું. કાર્યક્રમમાં હવે પછીનું ગીત છે ફિલ્મ કયામત સે કયામત તકનું, ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના સ્વરે ગવાયેલ.

હેલો બ્રધર ફિલ્મનું આ ગીત છે, અલકા યાજ્ઞિક અને કુમાર સાનુના સ્વરે ગવાય, જેને સંગીત આપ્યું છે હિમેશ રેશમિયાએ.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

મિત્રો, અંતિમ ગીત સાથે જ આજનું હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર સમાપ્ત કરવાની આપની મિત્ર મનીષા ડામોરને રજા આપશો. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો FM ગોધરાનું. હવે થોડી જ વારમાં પ્રાદેશિક સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરવામાં

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. જાહેર રસ્તા ઉપર દબાણ કરતા અસામાજિક તત્વો સામે કડકાઈથી કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પોલીસને સૂચના. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં તેમના વિચાર રજૂ કરશે. આગામી સમયમાં દરેક તાલુકા મથકે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો માટેના વિશેષ બજાર શરૂ કરાશે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ કમોસમી વરસાદની આગાહી. અને રાજ્યના ખેલાડી રાહુલ જાખરે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર રસ્તા ઉપર દબાણ કરતા અસામાજિક તત્વો સામે કડકાઈથી કાર્યવાહી કરીને ખેડૂતોને સલામતીનો અહેસાસ કરાવવા પોલીસને સૂચના આપી. મે મહિનાના રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઈન એટલે કે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ફરિયાદ પર રાજ્યવ્યાપી ધ્યાન કાર્યક્રમ અંતર્ગત આવતી રજૂઆતોનું સમયમર્યાદામાં નિરાકરણ લાવવા મુખ્યમંત્રીએ જિલ્લા તંત્રને સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યા છે. આ સાથે જ રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્વાગતમાં કુલ 4020 અરજદારોની રજૂઆતો સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી માટે મોકલવામાં આવી હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાતો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આ વખતે ગુરૂવારે જાહેર રજાના કારણે આજે યોજાયો. મોરબી સિરામિક સંગઠન દ્વારા જીવીટી એટલે કે મજબૂત પ્રકારની ટાઇલ્સના ભાવમાં પ્રતિ ફૂટ 5 રૂપિયાનો વધારો કરાયો. આ વધારો 1 જૂનથી અમલમાં આવશે. પશ્ચિમ એશિયા સંઘર્ષની અસરના કારણે સિરામિકના ઉત્પાદન ખર્ચમાં 40-50% વધારો થતા આ ભાવ વધારો કરાયો હોવાનું મોરબી સિરામિક સંગઠનના પ્રમુખ મનોજ એરવાડિયાએ જણાવ્યું.
1: અમારા દરેક રો મટીરિયલના ભાવમાં વધારો આવવાથી અમારો અત્યારનો જે ભાવ વધારો છે, અમે જીવીટી ટાઇલ્સ ની અંદર 5 રૂપિયા ફૂટ પર ભાવ વધારો કર્યો છે. હોલ ટાઇલ્સ ની પ્રોડક્ટ પર 30 રૂપિયાનો ભાવ વધારો છે. ફ્લોર ટાઇલ્સ ની પ્રોડક્ટ પર 50 રૂપિયાનો ભાવ વધારો છે. એ 1 જૂનથી લાગુ થશે. અન્ય ભાવ વધારા સાઇઝ ઉપર આધારિત છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન AIR મોબાઈલ એપ્લિકેશન પર પણ પ્રસારિત કરાશે. તેમજ આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય PMO તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. દેવભૂમિ દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં આવતીકાલે પૂનમ નિમિત્તે મંગળા આરતીના સમયમાં ફેરફાર કરાયો. ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખી મંદિર વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય કરવાનું મંદિર
2: આવતીકાલે તારીખ 31/5/2026 રોજ પૂર્ણિમાના ક્રમમાં ફેરફાર થયેલ છે. સામાન્ય રીતે પૂર્ણિમાનો ક્રમ સવારે 6 વાગે થતો હોય છે, પણ પવિત્ર પુરુષોત્તમ માસને ધ્યાને રાખીએ સવારે 5 વાગે મંગળા આરતી કરવામાં આવશે. તેથી તમામ ભક્તોને આ મેસેજ પહોંચે અને મંગળા દર્શન સવારે 5 થી 8 સુધી ખુલ્લા રહેશે. 8 વાગ્યા પછી નિત્યક્રમ રહેશે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી

0: વેબસાઇટ ન્યૂઝ ઓન EIR .gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ EIR ન્યૂઝ _AB અડીને ફોલો કરશો. આજે 30 મે હિન્દી પત્રકારત્વ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે 30 મે 1826 રોજ પ્રકાશિત થયેલા હિન્દી ભાષાના પહેલા સમાચારપત્ર ઉદંત માર્તંડને યાદ કરાય છે. પંડિત જુગલ કિશોર શુક્લ દ્વારા કલકત્તાથી શરૂ કરાયેલા આ સાપ્તાહિક સમાચારપત્રએ હિન્દી ભાષાને નવી દિશા આપી હતી. આજે હિન્દી પત્રકારત્વની 200 વર્ષની ગૌરવશાળી યાત્રા પૂર્ણ થઈ રહી છે, જે સત્ય, અભિવ્યક્તિ અને લોકજાગૃતિની શક્તિનું પ્રતીક છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પત્રકારત્વને ભારતના ગતિમાન રાખનારું મુખ્ય સ્તંભ ગણાવ્યું. ગાંધીનગરમાં ટાઉનહોલ ખાતે એક અખબારના વિશેષ કાર્યક્રમને સંબોધતા રાજ્યપાલશ્રીએ લોકોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર આપ્યો. તેમણે કહ્યું, રાજ્યમાં 8,50,000થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. રાજ્યપાલશ્રીએ વૈજ્ઞાનિક અને પર્યાવરણીય સમસ્યાઓ સામે પ્રાકૃતિક ખેતીને એકમાત્ર રામબાણ ઇલાજ પણ ગણાવી. આગામી સમયમાં ગ્રાહકોને શુદ્ધ આહાર મળે તે માટે દરેક તાલુકા મથકે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો માટેના વિશેષ બજાર શરૂ કરાશે તેમ પણ રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું હતું. રાજ્યના વિવિધ વિસ્તારમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. આ સમયગાળામાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. માછીમારોને પણ 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.
1: આને વાળી સાધનોથી વાત કરીએ તો ટેબલ સે લેકર જે સેગમ તક લાઈટ વાટર ટ્રેન ના પ્રવાહ માં ગુજરાત વિજન ને અસાથ ને સવરાજ ને પછી વિજન વિકલ અમદાવાદ ની લાઈટ માર્ગ ને ઓર સાથ ને ટમાટર ઇન્ડસ્ટ્રી ની વાત ની ઓર જો વિન્ડ ની સ્પીડ હો તો 50 થી 60 કિલોમીટર પર આવર ઓર સાથ ને જો દસ્તી ની હો તો 70 કિલોમીટર પર આવર.
0: વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં જાગૃતિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તે અંતર્ગત યુવાનોને વ્યસન મુક્તિ અંગે જાગૃત કરાયા. અમદાવાદ ગ્રામ્ય આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ સેવનથી થતા નુકસાન અંગે જનજાગૃતિ અભિયાન યોજાયું હતું. જ્યારે ગીર સોમનાથમાં આરોગ્ય શાખાના જિલ્લા તમાકુ નિયંત્રણ એકમ દ્વારા જિલ્લા કક્ષાના તમાકુ નિષેધ દિવસની ઉજવણી સુત્રાપાડા ખાતે કરવામાં આવી. આ અંગે તબીબ ડોક્ટર દિવ્યેશ ગોસ્વામીએ વધુ માહિતી આપી.
2: આજરોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવેલ છે. યુવાનો માટે ખાસ અમે અહીંયા GSL ફાઉન્ડેશનના 250 થી 300 લોકો દ્વારા માનવ સાંકળની રચના કરી સંદેશ આપવામાં આવેલ છે કે જેની અંદર તમાકુથી દૂર રહો, કોઈ પણ પ્રકારના વ્યસનથી દૂર રહો અને સ્વસ્થ જીવન જીવો.
0: રાજ્યના ખેલાડી રાહુલ જાખરે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો છે. ગુજરાત રમતગમત સત્તામંડળની યાદી મુજબ નડિયાદમાં રમતગમત અકાદમીમાં તાલીમ લઈ રહેલા રાહુલ જાખરે તાજેતરમાં હોંગકોંગ ચીનમાં 22મી એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં આ સિદ્ધિ મેળવી. ડેકાથલોનમાં 20 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં 7,185 પોઈન્ટના પ્રદર્શન સાથે તેમણે સુવર્ણચંદ્રક જીત્યો હતો. હાલમાં તેઓ એશિયન 20 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં અગ્રીમ અને વિશ્વ ક્રમાંકમાં ટોચના 8મા ક્રમાંક પર છે. ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 4થી આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ સ્પર્ધાનો પ્રારંભ થયો. આગામી 4 દિવસ સુધી યોજાનારી આ સ્પર્ધામાં દેશના 27 જેટલા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના અંદાજે 2,000થી વધુ ખેલાડી ભાગ લઈ રહ્યા છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર બિમલ એન પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી ખેલાડીઓને અભિનંદન આપ્યા હતા. તેમણે આ સ્પર્ધા રમતગમત સાંસ્કૃતિક વારસાને વધુ મજબૂત બનાવવાની સાથે શિસ્ત, સ્વાસ્થ્ય અને શ્રેષ્ઠતા દ્વારા મૂલ્યોને પુનર્જીવિત કરવાના સંકલ્પને સાકાર કરવામાં મહત્વની સાબિત થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. અમદાવાદના દેત્રોદ તાલુકામાં 2 સરકારી માધ્યમિક શાળા અને ધોલેરામાં 1 નવી ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળા શરૂ કરાશે. સત્તાવાર યાદી મુજબ શાળામાં 100% નામાંકન અને 1 પણ બાળક શાળા ન છોડે એટલે કે 0 ડ્રોપઆઉટના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવાના અભિયાનના ભાગરૂપે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ મંજૂરી અપાઈ છે. અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી ઐતિહાસિક માતર ભવાની વાવના પુનઃસ્થાપનની કામગીરીનો પ્રારંભ કરાયો. શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલાની ઉપસ્થિતિમાં આ કામગીરીનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાઈ ગયો. દરમિયાન સુશ્રી વાઘેલાએ ભારતીય પુરાતત્વ વિભાગને

0: ના સંરક્ષણ અને જરૂરી સમારકામની કામગીરી હાથ ધરવા સૂચના આપી. ભારતીય પુરાતત્વ વિભાગ એટલે કે એએસઆઈ દ્વારા આ વાવના સંરક્ષણ અને જીર્ણોદ્ધાર માટે 50 લાખ રૂપિયા ખર્ચ કરાશે. વેરાવળ રાજકોટ લોકલ ટ્રેનમાં આગામી 2 જૂનથી તાત્કાલિક ધોરણે 2 વધારાના જનરલ કોચ લગાવાશે. યાત્રીઓની સુવિધા અને મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ વેરાવળ રાજકોટ અને રાજકોટ વેરાવળ લોકલ ટ્રેનમાં વધારાના જનરલ કોચ લગાવવાનો નિર્ણય કર્યો હોવાનું ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. જાહેર રસ્તાઓ પર દબાણ કરતા અસામાજિક તત્વો સામે કડકાઈથી કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પોલીસને સૂચના. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં તેમના વિચાર રજૂ કરશે. આગામી સમયમાં દરેક તાલુકા મથકે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો માટેના વિશેષ બજાર શરૂ કરાશે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ કમોસમી વરસાદની આગાહી. અને રાજ્યના ખેલાડી રાહુલ જાખરે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી ગોધરા તથા કૃષિ મંત્રાલય ભારત સરકારના સહયોગથી રજૂ કરીએ છીએ ખેડૂત ભાઈઓ માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી.

0: કિસાનવાણી કાર્યક્રમ સાંભળતા સૌ ભાઈઓ તેમજ બહેનોને આપને મિત્ર અનિતા બારિયાના નમસ્કાર.
1: એ રામ રામ જેવી બોન, રામ રામ
2: રામ રામ રામ રામ. અવાજ પરથી તો એવું લાગે છે કોનજી ભાઈ છે આજે. ઘણે દાડે અવાજ સાંભળ્યો.
1: જીવી બોન ઘણા દાડે નહી બાપા, ઘણા મહિના થઈ જાય એમ કો.
2: ના ના, તમારો અવાજ તો સાંભળતી હતી. તમે શેરીમાંથી ઓટા ફેરા મારો, જાઓ આવો ખખારા કરતા જાઓ, ખબર તો પડે. પણ હું એમ ધ્યાન રાખતી હતી કે મને છે દાડે બૂમ પાડે છે. જીવી બોન તમે ઘેર છો કે નહીં એમ
1: ભાઈ. વાત તમારી હાસી. જો આ લગ્નની સીઝન તો એટલી બધી હતી અને એટલો બધો લગ્નો હતો કે લગ્નો ખાવાનો ટાઈમ જ નતો. કુને ઘેર ખાવા જાય, કુને ઘેર રહેવા દે કો.
2: એ તો હું જોતી હતી હવારે હેડ્યો જો પાસે હું જે હેડ્યો જો એમ હેડ હેડ જ કરતો.
1: હવે પણ જીવું તો મને એમ કહું કે એમ કરતો કરતો આ ઉનાળાના દાડા તો જતા રહેવાય હો.
2: પણ તમારો લગ્નો ઓછો થયો કે નહી
1: બાપા? લગ્નો તો પરવારી ગયા, પણ હવે તો સંત્યા પેઠી છે કે આ ઓરણ સસમ કરવાનું, ખેતીવાડી ચમની કરવાની, સમકે લગ્નો પૈસા વપરાઈ જ્યા છે.
2: એટલે ખિસ્સા ખાલી થઈ ગયા.
1: પણ હું હવે એમ કઉ જીવન કે બર્યું આ સુમાહાનો એધોણ તો વર્તાય છે ખરો, પણ સુમાહુ આ વર્ષે ચચમનું લાગે છે કઈ સમજણ પડતી ને.
2: જો ભાઈ, સુમાહાનો કદી વિશ્વાસ કરવાનો નહી.
1: પણ હું તમને એમ કઉ કે અત્યારે છે ને આ જાત જાતની ટેકનોલોજી આવી ગઈ. કોક કે છે 26મી જૂને કેરળ મેં સુમાહુ દસ્તક દી છે. ભાઈ આજ તો તરી તારીખ થઈ કે ચાર દાડા આઘા પાસા ગણીએ, પણ હજુ કઈ સુમાહાના વાવર દેખાતા ને. લંકામ કે ઓટા મારે એમ જોણીએ છીએ.
2: જો પવન તો ફૂંકાય છે.
1: પણ એ પવન ફૂંકાય ને એટલે સમજી લેવાનું કે અહાડી બીજ તો નહીં બતાવે.
2: કશું કેવાય નહીં ભાઈ. આપણે પેલા અંબાલાલ દાદા ને ફોલો કરીએ છીએ ને તો એમને હોબરતા રહેવાનું.
1: ભાઈ એ તો કેસે કે આ પંચમહાલ જિલ્લો

0: અરવલ્લી છે, દાહોદ છે, છોટાઉદેપુર છે, મહીસાગર છે, સાબરકાંઠા છે, પછી પાછો દરિયા કિનારાનો વિસ્તાર છે, સૌરાષ્ટ્ર છે, વાપી વલસાડ એ બાજુ કે છૂટો સવાયો ઝાપતો પડ છે એવું કઈ કે કહેતા હતા. આવી દીધો ભાઈ ચચમની આગાહી કરે છે એ કઈ એમ જઈને પડતી
1: ના તરી તારીખ સુધી ની છે હો
0: તરી તારીખ જીવન તરી તારીખ તો આજે જ થઈ ભાઈ
1: ઓહો આજે થઈ પણ હજુ રાહ જો
0: એટલે પહેલી બીજી ત્રીજી એવા કહેતા હતા બરોબર પણ આજે તરી ની હું જ તો થઈ
1: શું કેવાય ને રાતે પડી જાય
0: પણ હું એમ કહું એ તો વાત છે કે ભાઈ મેઘમરણ ને જન્મ એનું કશું ઠેકવાનું ને
1: બિલકુલ નહીં
0: હે પણ હું તમને એમ કહું કે આ વાવંઢર આવે ને તો આપણે બહુ કાળજી રાખવી પડે હો
1: ઓ ભાઈ સાહેબ તમે જોવા દે પણ તમે ઘર હો ઠીક કર્યું કે નહીં એ પહેલા કહો
0: ભાઈ ઘર તો ઠીક કરી દીધું છે પરફુના પ્રતાપ છે ને તમારા પ્રતાપ ધાબા વાળું ઘર કરી દીધું છે
1: ઓહો એટલે ધાબુ ભરી દીધું એમ ને તમે
0: હઉ પણ આ બાયણો ખુલ્લો રાતે ના રખાય હવે વચમાં બાબા જોડું આવે ને તો ધુપટ જેવું સડે ને બધો ગરમે દડ ભરી જાય
1: પછી ભાભી બુમા બૂમ કરે આ કોણ સાફ કરે હે ને
0: હાસ્યાત ને ભાઈ ગોદડો દડ ભરી જાય લુગડો દડ ભરી જાય આખા ઘર મે દડ દડ ને દડ થઈ જાય
1: ગણન કેવું પડે ભાઈ જેવું આમ પવન ફૂંકાય એટલે બહેણો બંધ કરો
0: ભાઈ આ સુમાં સાવચેતી રાખવી પડે વીજળી પડે જાડો પડે તો ઘર મે બેહી રહેવું પડે વગર કોમ નું બહાર ના કરવું પડે ના જોઈએ પછી વીજળી ના તાર તૂટે પેલા થોભલા ના થોભલા ભાગે આવું બધું ઘણું બને
1: તો પછી પેલું તમારું ઢોરણ શું કર્યું તમે એ તોડી પાડ્યું કે પછી શે
0: ના ભાઈ એ તો કોઢિયું ઢોરો માટે મારે રહેવા દેવું પડે અને ઢોરો તો મારે કોઢિયા બારે મહિના રે પણ જીબુની એમ કહું કે આપણે આ ખેતી વાડી ની વાત ચાલે કિશોનવાણી ની તો આપણે તો હવે શેતી કરવાના ટેમ આયા
1: શેતી કરવાનો તો ટેમ આવ્યો પણ જો હાસી વાત કહું મેં લગ્નમાં પૈસે ખાલી થઈ ગઈ છું હવે બિયારણ લાવું ખાતર લાવું કે પછી ખેડ કરાવું એમ સંત્યામ પડીશું
0: પણ એમ કહું તમે લગ્નમાં એટલો બધો શું ખર્ચો કર્યો
1: ભાઈ સોનલા જેટલો જેટલો આવે તમને ખબર ને આપણે વેહવા જેટલા લોંબા
0: સોનલા ની વાત છોડો તમે આ લગ્નો કર્યો ને તમારું ઘરમાં લગ્ન થયું
1: ઓવ
0: જેટલો ડીજે લાયલો
1: સારો ડીજે હતો
0: એક ડીજે વાળા 35-40 હજાર તો આલ્યા છે ને
1: કેમ નહી આલવું જ પડે ને હવે સોરમ આને ન તો આલવું જ પડે
0: બરોબર તો હવે ડીજે વગાડીને પેલો જતો રહ્યો એવો લીલા લેર કે તમે બગાહો ખાઈને બેહી રહો
1: એવું જ થયેલું છે ભાઈ
0: ઉતરેલી કઢીજી જેવું મોઢો થઈ ગયો છે ને હવે
1: હાસી વાત તો
0: તાને તો ડીજે ના તાલે તા થઈ બતો થનક થઈ થઈ નાચે અને હવે સુમાહામે હવે સુમાહામ આપણે મોણો વકાશી ને એકબીજા ની હું જોઈ રહેવાનું કે ચિયો પૈસા લે
1: હે તમારી જોડે જવાની હતી કઈ કોણ સી ભાઈ મદદ કરે
0: હું આ ડીજે પાસર ખાલી થઈ ગયો છું આવો સુરા તમે જેમ છો મોન તો ને પેલો ડીજે લાવે તો આપણે સાર ડીજે નહી લાવ ચમ નહી લાવવાનું એક આગળ વાગે બીજું વચ્ચે વાગે ત્રીજું પાછળ વાગે એમ મેં કહું વાત હાસી હવે છે ને આ શેતી કરવાની છે તે ડીજે વાળા પાસે થી જઈને પાછા લઈ આવો મેં કહું
1: ભાઈ મજા કરે એને સજા આપણને થાય એવું છે
0: સજા થઈ જઈને પૂરેપૂરી અને લેર કોણ કરે ડીજે વાળા એમને તો કમાઈ લીધું
1: ભાઈ એમનો ધંધો છે
0: હા પણ આપણે એ ના વસાર કર્યો કે ભાઈ પેલી દગુડી લાયા હોત બેન્ડ બાજો લાયા હોત એ વસાર તાને ના આવ્યો તાને તો પેલો બે લાવ્યો તો આપણે ત્રણ લાવ
1: આપડી ને એસી પડી જાય ને ભાઈ
0: વટ પાડવાનો ને
1: હા એમ વાત છે ને
0: આ સુમાહામાં આપણો વટ પડવાનો
1: સોરનો નહીં આપણો વટ પડવાનો એવું છે
0: પણ જીવી બોન આવા કિશોનવાણી કાર્યક્રમ છે ને વાત હાસી હવે એ તો ડીજે બીજે વાજી જુ જતું રહ્યું ખાઈ પી નવરા થઈ ગયા પતી જુ આપણે ધોઈલા મુરા જેવા થઈ ગયા દીવાના દાસ બની ગયા પણ પાસા હવે છે ને જાગ્યા તોથી હવાર કરવાનું છે
1: તમને એ જ કહેતી હતી કે ભાઈ આ વર્ષ આપણે ખેતીવાડીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થાય એવું કઈક પ્લાનિંગ કરવું પડે
0: જીવી બોન મારા કરતા તો તમે ઘણો હોશિયાર હો
1: ચમ
0: આ ચચમ ની તમારા મગજ મેં વાત બેહી છી કે ઓછા ખર્ચે આપણે પાક ઉત્પાદન તે પાછું સુમહામ કરવાનું છે
1: ભાઈ પૈસા નહીં તો હવે એ જ વસારાવો ને
0: વાત તો હાસી હો ધોઈલા મુરા જેવા થઈ ગયા છે લાવ બધો ઠરીને ઠેકોણે બેઠો ખરો એટલે પણ જીવી બોન એ ઓછા ખર્ચે આપણે વધુ ઉત્પાદન મેળવવું હોય ને ભાઈ તો એમ આપણે થોડીક મહેનત કરવી પડે અને કાળજી રાખવી પડે
1: જો આપણે મહેનત કરવાની ને હવે જે આ સોરે ખર્ચો કરાયો તો સોરે ને કેવું પડે ને કે ભાઈ હવે લાગો કોમ ધંધે
0: કોમ ધંધે નહીં તો કાખોનો સમજાવ
1: કેવું જ પડે ને તો આપણે કાઠા થવું પડે
0: તો કાઠા થવું પડે જીવન એવું તો ના થાય આપણા સંસ્કાર નહીં પણ આ છે ને આ બધું જોણી જોઈને કોમ કરવું પડે આયોજન થી કરવું પડે અને વસાર કરવો પડે ભાઈ ગમે અત્યારે તમે જુઓ કે આ પેટ્રોલ ડીઝલ થોડું ઘણું આપણને અસત વર્તાય છે તો વગર

0: આપણે ગાડીઓ લઈને નહીં ના કરવાનું.
1: હા સી વાત છે, બધું મોંઘું થઈ ગયું છે, એના લીધે પછી આપણે શાકભાજી બી મોંઘી થાય.
0: એટલે પછી થાય તો જો યુદ્ધો ચાલે છે એમ બીજા કોઈને દોષ ના દે, બરાબર છે, યુદ્ધો નો માહોલ છે એટલે. પણ જીવન ઓછા ખર્ચે વધુ પાક ઉત્પાદન મેળવવાનું છે.
1: એ તો કરવું જ પડશે, નહીં તો આપણે પછી આ જે દેવો છે ને એ ઢગલો જ થતો જશે.
0: વાત હાસી, પણ એમ જો હવે આપણે ઓછા ખર્ચે વધુ પાક ઉત્પાદન મેળવવાનું છે ને, એની વાત કરવાની છે ને કે નહીં?
1: ના ના, એની જ કરવાની છે.
0: બરાબર, તો આપણા જમીન માં નેદોમણ ને થવા દેવાનું, પછી જમીન નું પૃથ્થકરણ કરાવવાનું.
1: હાસી વાત છે, પછી
0: સણિયું ખાતર નાખવાનું.
1: હું એ જ કહેતી હતી કે ભાઈ મોગમ મોગું ખાતર પડે છે.
0: હા, કયું? રાસાયણિક. પણ આપડે તો સણિયું ખાતર નાખવાનું છે ભાઈ, સેન્દ્રિય. ઊંડી શેડ કરી દેવાની, નેદોમણ થવા નહીં દેવાનું, અને ટેમે પાક ને કાપણી કરી લેવાની.
1: બરોબર, તો જ પછી સારું ઉત્પાદન મળે
0: ભાઈ. છે ને પેલી કહેવત નહી કીધી કે ખેડ ખાતર ને પોણી
1: સમૃદ્ધિ લાવે તોણી,
0: વખતે ના થાય તો દૂર ધોણી.
1: હા, મને યાદ ના આવ્યું. એ
0: જીવી બોન, તમે હમણાં છે ને સ્વાત્રે આવવાનું છોડી દીધું છે ભાઈ. મેઠીન પૂછો, હું આવું છું, તમે નહીં આવતો.
1: પણ હું અઠવાડિયે બે દાડા તો આવશું.
0: હા, એમ કહો, હું રોજી રોજ આવું, કદાચ એમ બનતું છે હું આવું તે દન તમે નહીં આવતા હોય,
1: એમ જ થાય છે.
0: હાસી વાત ને, પણ જીભું ના હોય છે ને, ટેમ થયો છે. ચા પીવાનો અને રેડિયો સાંભળવાનો. તમે કડક મજાની મેઠી ચા બનાવો અને હું આ રેડિયાનો અવાજ ધેમો ધેમો વધારી દઉં છું.
1: લો ભલે તારે કાર્યક્રમ સાંભળતા સાંભળતા હું ચા બનાવું.
0: કિસાનવાણી કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રોને વિઠ્ઠલ મકવાણાના નમસ્કાર. મિત્રો, હવે ઉનાળાની ઋતુ પૂરી થવાની તૈયારી છે અને ચોમાસાની ઋતુના એધાણ આપણને વર્તાઈ રહ્યા છે. અને આ ચોમાસાની ઋતુની અંદર મિત્રો, આપણે ઘણા બધા ખેતી પાકો કરવાના છે અને એ ખેતીની પણ તૈયારી આપણે કરવાની છે. તો ચોમાસુ ઋતુની અંદર ખાસ કરીને ઘણા જે ખેડૂત મિત્રો જે છે તેઓ વરસાદ પડે એટલે એની ખેડ કરતા હોય, પણ એ ખેડ તો એક કે બે વાર જ કરતા હોય છે અને પછી સીધું ઉરણ કરતા હોય, યા તો કોઈ પણ જાતનું બિયારણ એ વાવતા હોય ડાંગર જેવું, તો ડાંગરનું વાવણી કરી દેતા હોય છે. પણ મિત્રો, ખરેખર આ બધું છે ને યોગ્ય નથી. એનું કારણ છે કે આપણે એકાદ બે ખેડ કરી અને સીધા પછી જ્યારે આપણે વાવણી કરીએ તો આપણને નિંદામણનો પ્રશ્ન ખૂબ જ સતાવે છે, ત્યાર પછી રોગ જીવાતના પ્રશ્નો પણ સતાવે છે, અને આવું બધું ઘણું બધા પ્રશ્નો આપણને નડતા હોય છે. અને ચોમાસાની અંદર ઘણો બધો વરસાદ પણ ઘણી જગ્યાએ પડતો હોય તો આપણે જ્યારે ખેતી કરીએ તો એ જે ચોમાસુ ઋતુની અંદર જે કોઈ પણ પાક કર્યો હોય તો તે જતો રહેવાનો પણ સંભવ હોય છે. એટલે આપણે એવા પાકો કરીએ કે જેથી કરીને ચોમાસુ ઋતુની અંદર ઓછા ખર્ચે આપણે ખેતી સારી રીતે કરીએ, ઉત્પાદન પણ સારું મળે. ત્યારે આજે આપણે ચોમાસુ ઋતુમાં ખેતી ખર્ચ ઘટાડી પાક ઉત્પાદનમાં વધારો કેવી રીતે કરવો એ વિશે વિગતવાર ચર્ચા કરવા માટે આજે આપણા સ્ટુડિયોમાં ડોક્ટર જનક આર પટેલ, જેઓ ડેરોલ સ્ટેશન કૃષિ યુનિવર્સિટી ખાતેથી પધાર્યા છે, અને તેમનું હું સ્વાગત કરું છું. નમસ્કાર પટેલ સાહેબ.
2: નમસ્કાર સાહેબ.
0: હવે મારો સાહેબ આપને પ્રશ્ન છે, અને એ તો મેં આપણને જણાવી પણ દીધો છે કે ચોમાસુ ઋતુમાં ખેતી ખર્ચ ઘટાડી પાક ઉત્પાદનમાં વધારો આપણે જો કરવો હોય ખેડૂત મિત્રોને તો કેવી રીતે કરવો એ વિશે વિગતવાર માહિતી આપશો.
2: જરૂરથી, સૌથી પહેલાં ચોમાસુ ઋતુની વાત કરું તો ચોમાસુ ઋતુ એટલે ખેડૂતો માટે આનંદની ઋતુ. શા માટે આનંદની ઋતુ? કારણ કે ઉનાળામાં ખૂબ જ તપેલી જમીનમાંથી અને પાણી નીચે ઉતરી ગયા પછી જ્યારે ચોમાસાનો પહેલો વરસાદ થાય, બીજો વરસાદ થાય, એટલે જમીનના તર ઊંચા આવે અને લીલોતરી ચારે બાજુ જોવા મળે, ત્યારે આપણે ખેતી કરવાની થાય અને ખેતીમાં ખર્ચ કઈ રીતે ઘટાડાય એની આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો સૌથી પહેલા ખેતીનો ખર્ચ કઈ રીતે ઘટાડી શકાય, તો કે પહેલામાં પહેલા તો આપણને આપણી જમીન કેવી છે એ ખબર હોવી જોઈએ. ચોમાસુ ઋતુમાં શું છે કે સતત વરસાદ હોય, અમુક વાર વરસાદ વહેલો આવે, પછી વચ્ચે 10 દિવસની ગેપ પડી જાય, પછી પાછો વરસાદ થાય, પછી ધીમે ધીમે શું થાય કે સતત ગઈ સાલની જેમ સતત વરસાદ પણ રહે. આમ આપણને આપણી જમીનનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે કે આપણી જમીન કયા પ્રકારની છે, પાણીનો ભરાવ વધારે છે કે પાણી સતત ઉતરી જાય છે. એવી જમીનમાં એવા પ્રકારના જ પાકોની પસંદગી કરવી એ ખૂબ જ ખેડૂત માટે હિતાવહક છે. બીજી વાત કરીએ તો આપણે જમીન

જે ખરી એ ચોમાસુ ઋતુમાં બાજરી છે, મકઈ છે, મગ છે, ચોળા છે, મઠ છે, તલ છે, ગુવાર છે, દિવેલા જેવા પાકો પણ કરીએ છીએ. હવે કયા પાક ક્યારે કરવાના છે એને આપણે પહેલેથી નક્કી કરી રાખવું ખૂબ જ જરૂરી છે. જેમ કે દિવેલાનો પાક જો કરવાના હોઈએ એના પહેલા લીલો પડવાશ કરવો ખૂબ જ જરૂરી છે. આમ આપણી જમીનનું બંધારણ પણ ખૂબ જ સારી રીતે જળવાઈ રહેશે. હવે વાત કરીએ તો આપણે બીજા નંબરના મુદ્દાની કે જે ખૂબ જ અગત્યનો છે કે કઈ જાતનું વાવેતર કરવું. તો કે યુનિવર્સિટીઓ દ્વારા જુદી જુદી સંકર જાતો અને જુદી જુદી સુધારેલ જાતોનું વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે. જેમ કે દિવેલાની વાત કરીએ તો દિવેલામાં 10 નંબરની જાત જે ખરી એ, ઓરાણ ડાંગરની કરવી હોય તો GDR 202 નંબરની જાત જે ખરી એ, પછી રોપાણ ડાંગરની વાત કરવી હોય તો GR 13 નંબરની જાત જે છે એ, મકાઈની વાત કરીએ તો GAW MH 2 નંબરની સફેદ દાણાની મકાઈ જે ખરી એ. આમ ખેડૂતો માટે સંશોધનના પરિપાક રૂપે વાવેતર માટે જે તે વિસ્તારને અનુરૂપ ઘણી બધી જાતો જે બહાર પાડવામાં આવી છે કે જે ઉત્પાદન, ગુણવત્તા, રોગજીવાત, રોગ પ્રતિકારક શક્તિ અને તમારા આબોહવામાં કઈ જાતો અનુકૂળ આવશે એની પૂરતી સમજણ લઈને જ બિયારણની પસંદગી કરવી અને એ પ્રકારના જાતોની વાવેતર કરવું. હવે આ વાવેતર કરવા માટે થઈને શું કરવાનું, તો કે પહેલાં પહેલું તો બીજ માવજત આપવી ખૂબ જ જરૂરી છે. બીજ માવજત એટલે તો કે ચોમાસા ઋતુમાં તો અવશ્ય બીજ માવજત આપવી. સૌથી પહેલો તો ઓછા ખર્ચ માટે તમારે બીજામૃત જે ખરું એ પ્રાકૃતિક કૃષિનો એક અમૂલ્ય ભાગ છે. બીજામૃતની બીજ માવજત પણ આપી શકાય છે. પછી જો પ્રમાણિત બીજને જે ખરું ફૂગનાશક રસાયણોની બીજ માવજત આપવી હોય તો થાયરમ અને કેપ્ટનની પણ બીજ માવજત આપી શકાય છે. આમાંથી ત્રીજી વસ્તુ જે ખરી એ જૈવિક ખાતરોની આવે છે. જૈવિક ખાતર એટલે શું છે કે તમારા રાસાયણિક ખાતરમાંથી 20-25% કાપ મુક્ત ખાતરો છે એને કહેવાય છે જૈવિક ખાતરો. જે કે એજેટોબેક્ટર છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશના બેક્ટેરિયા સ્વરૂપે જે પ્રવાહી કલ્ચર્સ જે ખરા એને આપણે વાત કરી શકાય. હવે વાત કરીએ તો કે સેન્દ્રિય ખાતર ક્યારે નાખવું જોઈએ, તો આમ તો દર 2 વર્ષે અથવા દર 3 વર્ષે. હમણાં તો શું છે કે સેન્દ્રિય ખાતર આપણે 2 રીતે ઉપયોગ કરી શકીએ. પ્રાકૃતિક કૃષિનો એક આયામ છે કે ઘનજીવામૃત. ઘનજીવામૃત આપણે ખૂબ જ સરળતાથી ઘરે બેસીને દેશી ગાય પરથી બનાવી શકીએ છીએ. એમ છતાંય જો આપણે બીજા ખાતરનો ઉપયોગ કરવો હોય તો આપણે દિવેલી ખોળ છે, લીંબોળી ખોળ છે, ગળત્રિયું ખાતર છે, અળસિયાનું ખાતર છે, આ બધા ખાતરોનો ઉપયોગ આપણે કરી દેવો જોઈએ. અને છાણિયું ખાતર તો પાક વાવતા પહેલાં નાખી દો અને પછી પાક લો તો પાક જ કંઈક અલગ જ દિશામાં આપણે જશે. ખેતરને એમાં પૂંજા પાડી અને છાણિયું ખાતરને ફેદીને જમીનમાં તરત જ ભેળવી દેવું જોઈએ. ખાતરને બહુ તપવા દેવાનું નહીં અને ત્યારબાદ 10-15 દિવસમાં એની વાવણી કરીએ તો ખૂબ જ સારું આપણને મળી જાય છે. હવે વાવણી ક્યારે કરવી, તો કે વાવણી લાયક વરસાદ થાય એટલે વાવણી કરવી ખૂબ જ અગત્યની છે. અમુક શું છે કે થોડોક જ વરસાદ થયો હોય અને વાવણી કરી દે પછી બીજ અડધું ઉગે, અડધું ના ઉગે અને બીજ પછી બળી જાય. પૂરતા પ્રમાણમાં તમારી જોડે પાણીની સુવિધા પણ હોવી જોઈએ અને પૂરતા પ્રમાણમાં વરસાદ થાય, જેમ કે 40 mm થી 60 mm સુધીનો વરસાદ થાય તો એ આપણે વાવણી લાયક વરસાદ કહી શકીએ. ત્યારબાદ જ બીજની વાવણી આપણે કરવી જોઈએ. આ બીજ વાવણી કરો એટલે આપણને એની વાવણીની પદ્ધતિઓ, હવે આજકાલના ટેકનોલોજીના જમાનામાં હવે પૂંકવાની પણ એક પદ્ધતિ સારી છે, પરંતુ એક પૂંકવાની પદ્ધતિથી આગળ આવીને 30 અથવા તો 45 cm અંતરે આપણે એનું વાવણીની પદ્ધતિ અપનાવવી જોઈએ કે જે એને છાછર દેશી ભાષામાં શું કહીએ છીએ કે વાવણીઓ, વાવણીયાનો અંતર ચોક્કસ માપ રાખી અને એની વાવણી કરવી ખૂબ જ જરૂરી છે. જેનાથી આપણે આંતરખેડ જતે દિવસે નિંદામણનો પણ પ્રશ્ન થશે તો એ નિંદામણને દૂર કરવા માટે જો ચોક્કસ 2 હર વચ્ચેનું અંતર રાખ્યું હશે તો 100% તમને એક ફાયદો થશે. હવે સમયસર નિંદામણ, નિંદામણ એટલે ખેડૂત તેમજ પાકનો બંનેનો દુશ્મન એટલે નિંદામણ. 10%થી લઈને 90% સુધી વિવિધ નિંદામણો જે ખરા એ આપણને પાકને નુકસાન કરે છે. જે પાકને બિનજરૂરી વનસ્પતિ કે જે પાક સાથે જ પાકના પ્રકાશ લઈ લે, પાણી લઈ લે, પોષક તત્વો લઈ લે અને ખૂબ જ પાકના ઉત્પાદનમાં ઘટાડો કરે. એટલા માટે જ શરૂઆતમાં 2 આંતરખેડ અથવા તો 1-2 હદ નિંદામણ ની ભલામણ છે. અને જો આ ના થઈ શકે બને તો તમારે એ નિંદામણને ઉખાડીને લાઈવ મલ્ચ તરીકે પણ ઉપયોગ કરી શકાય. મીન્સ કે જે નિંદામણ

0: ઉપયોગ તમારે આંતરખેડ તરીકે ના કરો તો કંઈ નહીં, પરંતુ નિંદામણને કાઢીને જમીનમાં પાથરી દેવું, તે તમારી જમીનને પણ જતે દિવસે તપવા દેશે નહીં. આ પ્રકારે તમારે નિંદામણ પણ ખૂબ જ સારી રીતે કરીને પાકને નિંદામણ મુક્ત જ રાખવો જોઈએ. અને પછી વાત કરીએ તો કે હવે ખાતર કઈ રીતે નાખશું, તો મારી તો તમને એક એવી સલાહ છે કે રાસાયણિક ખાતરનો ઉપયોગ બને ત્યાં સુધી તો ટાળવો જ જોઈએ. કઈ રીતે ટાળવો જોઈએ? તો કે કઠોળ વર્ગના પાક જે ખરા કે જેને નાઇટ્રોજનની જરૂરિયાત ખૂબ જ ઓછી છે, આવા પાકોમાં તો તમે સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરી, ઘનજીવામૃતનો ઉપયોગ કરી અને આંતરપાકનો ઉપયોગ કરીને પણ તમારે શું છે ખાતર ઘટાડી શકાય. તેમ છતાંય જે પાક ઉત્પાદનમાં જુદા જુદા ઘટકોમાં ખાતરોનો ફાળો જે ખરો એ સરેરાશ ખૂબ જ વધારે છે, તેનાથી ખેતી ખર્ચમાં 7-16% જેટલો ખર્ચો તો ખાલી ખાતરના કારણે જ આપણે થાય છે. એટલે વિવેક બુદ્ધિ વાપરી જમીનનું પહેલા પહેલું તો પૃથક્કરણ કરાવવું જોઈએ. જમીનનું પૃથક્કરણ કરાવશો એટલે કયો જમીનમાં પોષક તત્વ કયાની ઉણપ છે, કયું વધારે છે કયું ઓછું છે એ તમને ખબર પડી જશે. ત્યારબાદ જમીનની રાસાયણિક ભૌતિક અને જૈવિક પરિસ્થિતિ ધ્યાને રાખી આ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. જો વધારે પડતા ખાતરના ઉપયોગના કારણે જમીનનું સ્વાસ્થ્ય બગડે છે, તેના કારણે થતા ખોરાક પર પણ આપણે લઈએ એ ખોરાક પર પણ અસર થાય છે. નાઇટ્રોજનની ખાતરની જરૂરિયાત જે ખરી એ આખે પાકની જીવનકાળ દરમિયાન રહે છે, જ્યારે બાકી જે પોટાશ અને જે ફોસ્ફરસ છે તે શરૂઆતના સમયમાં ખૂબ જ ઉપયોગી છે. આમ વાત કરીએ તો હવે પિયત કઈ રીતે, તો કે ચોમાસું ઋતુમાં તો આમ તો અઠવાડિયું 10 દિવસ વરસાદ આવતો જ રહે છે. તેમ છતાં પણ જો વરસાદની ખેંચ ખૂબ જ અનુભવાય અને જમીન પાતળી હોય તો પિયતની વ્યવસ્થાના ભાગરૂપે એકાદું પિયત આપવું ખૂબ જ જરૂરી છે. આ પિયત ક્યારે આપવું જોઈએ? તો કે પિયત જે ખરું એ વૃદ્ધિના તબક્કા, જેમ જેમ જુદા જુદા પાકની વૃદ્ધિના તબક્કા અલગ અલગ હોય છે, આમ એ તબક્કામાં જો પાણીની ખેંચ આવે, વરસાદની ખેંચ આવે તો ત્યારે પાણી અવશ્ય આપવું જોઈએ. તેમ છતાંય હવામાનનું ધ્યાન રાખી જુદી જુદી વેધશાળાઓનો જે મોસમ વિભાગ જે ખરો એની આકાશવાણીઓને ધ્યાને રાખી અને આપણે પિયતની વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીએ રોગ જીવાતનું નિયંત્રણ કઈ રીતે કરીશું. પહેલામાં પહેલું તો પ્રાકૃતિક કૃષિની વાત કરીએ તો નિમાસ્ત્ર બનાવવું ખૂબ જ સરળ છે, ઘરે બેઠા નિમાસ્ત્ર બની જાય છે. તેમ છતાં પણ હું તો કહું કે જુદા જુદા રીતે રોગ જીવાતને પ્રતિકારક જ જાતોની પસંદગી કરવી. ઉનાળામાં તો તમે ખેડ કરી જ હશે, પ્રકાશ પિંજરનો ઉપયોગ કરવાનો, ટ્રેપ ક્રોપ એટલે આંતરખેડમાં પણ આંતરપાકમાં પણ જુદા જુદા ટ્રેપ ક્રોપનું પણ વાવેતર કરી શકાય છે. આકડામાંથી પણ દવા બનાવી શકાય, લીમડામાંથી પણ દવા બનાવી શકાય, બરાબર. આ પ્રમાણે છે ને આપણે રોગ જીવાત નિયંત્રણ કરવો ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીએ કે આપણે કાપણી કેવી રીતે કરીશું. તો કે પહેલામાં પહેલું તો મોસમ વિભાગમાં ક્યારે આપણને કાપવું કે ના કાપવું, હવે વરસાદ પડશે કે નહીં, આગામી 10 દિવસમાં આપણો પાક તૈયાર થઈ જવાની તૈયારીઓ હોય ત્યારે જ આપણે વ્યવસ્થિત રીતે મોસમ વિભાગની આકાશવાણીઓને બધોને અનુસરીને ત્યારબાદ જ કાપણીનો નક્કી કરવું ચોમાસા ઋતુમાં ખૂબ જ અગત્યનું છે. આટલા જ માટે કહીએ કે સમયસરની વાવણી એ જ સમયસરની કાપણી સુધી લઈ જાય છે. ઘણી વાર શું થાય છે કે પાકવાના દિવસો પ્રત્યક્ષ સ્થળ પર રૂબરૂ જોવા પડે, પછી શું છે કે પરિપક્વ થાય ત્યારે જ સમયસરની કાપણી કરવી ખૂબ જ જરૂરી છે. જો કાપણીમાં વિલંબ થશે તો પણ છોડ સુકાઈ જશે અને જો એની ઉપર વરસાદ પડશે તો પછી પાક સદંતર ફેલ જાય. એટલે પછી દિવેલામાં ની વાત કરીએ તો અડધા ઘાટા સુકાઈ જાય ત્યારે કાપણી કરવી પડે, બરાબર. આમ ચોક્કસ દરેક પાકના એક ચોક્કસ સમયે કાપણી કરીએ તો ખૂબ જ સારું ઉત્પાદન લઈ શકાય છે. આ કાપણી કર્યા પછી ત્યારબાદ આપણને એક શેડવાળી જગ્યા અથવા તો વ્યવસ્થિત જગ્યાએ પાકને લઈ જવો પડે કે જેથી આપણે અનિશ્ચિત વરસાદ આવે તો અનિશ્ચિત વરસાદથી પણ બચી શકાય છે. આ હતું ટૂંક જ માં ખૂબ જ સારી રીતે ખેતીનો ખર્ચો ઘરે બેઠા જ ટાળી શકાય એમાં માટે થોડીક આપણે અવેરનેસ લાવવાની જરૂર છે. અને ખૂબ જ સારી રીતે એમાં શું છે કે આપણે કઈ રીતે અત્યાર સુધી ખેતી કરતા આવ્યા છીએ અને હવે વૈજ્ઞાનિક ઢબે ખેતી કઈ રીતે કરીશું એના માટે થઈને તમારે એક ચોક્કસથી ડાયરી રાખવાની, એમાં તમામ ખર્ચો ગણવાનો, લખવાનો અને એનું સર્વૈયું મેળવવાનું, તો તમને ખેતીનો ખર્ચ કેટલો થયો, કઈ રીતે ઘટશે એની માહિતી મળી શકે. આ છતાંય જુદા જુદા યુનિવર્સિટીમાં કૃષિ સંશોધન કેન્દ્રો રહેલા છે, બીજ ઉત્પાદન કરતા કેન્દ્રો રહેલા છે, તેની અવશ્ય મુલાકાત લો અને વૈજ્ઞાનિક શ્રીઓના માર્ગદર્શન હેઠળ ખેતી કરશો તો ચોક્કસપણે ખેતીનો ખર્ચો ઓછો થઈ શકશે.
1: તો સાંભળ્યું ને ખેડૂત મિત્રો, ખૂબ જ

0: સરસ માહિતી આપી સાહેબે કે જમીનની પથ પ્રમાણે પાકની પસંદગી, સુધારેલ સંકર જાતની વાવણી કેવી રીતે કરવી, સેન્દ્રીય ખાતરનો ઉપયોગ, જમીનનું પૃથ્થકરણ, સમયસર ઇંધામણ, પિયત વ્યવસ્થા, રોગજીવાત, બીજ માવજત અને કાપણી, આ દરેક વસ્તુ જ્યારે આપણે સાચવીશું તો ચોમાસુ ઋતુમાં ખેતી ખર્ચ ઘટાડી અને પાક ઉત્પાદન આપણે ચોક્કસ વધારી શકશું. સાહેબ, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સરસ મજાની માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
1: નમસ્કાર.

આકાશવાણી ગોધરા તથા કૃષિ મંત્રાલય ભારત સરકારના સહયોગથી પ્રસ્તુત કાર્યક્રમ કિસાનવાણી અહીં સમાપ્ત થાય છે. તો રજા આપશો આપને મિત્ર અનિતા બારિયાને. એ આવજો. રામ રામ. રામ રામ.

0: શ્રોતા મિત્રો, આ હતો આજનો ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાનવાણી. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે.
1: કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે ખેત બચાવ અભિયાનને ખેતરો, ખેડૂતો અને ગામડાઓને જોડતું વ્યાપક રાષ્ટ્રીય અભિયાન બનાવવું જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં તેમના વિચાર રજૂ કરશે. કેરલમ અને તમિલનાડુમાં આગામી 4-5 દિવસમાં ચોમાસાના આગમનની શક્યતા. અને બેડમિન્ટનમાં ભારતીય પુરૂષોની ડબલ જોડી સિંગાપોર ઓપન ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી. મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ યુ મિન આંગ હિંગ આજે ભારતની 5 દિવસની મુલાકાત દરમિયાન નવી દિલ્હી પહોંચ્યા. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે વિમાન મથક પર તેમનું સ્વાગત કર્યું. આ અગાઉ મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ બિહારના ગયાની મુલાકાત લીધી અને મહાબોધિ મંદિરમાં પ્રાર્થના કરી. તેમની સાથે ઘણા કેબિનેટ મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને વ્યાપારી નેતાઓનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. રાષ્ટ્રપ્રમુખ યુ મિન આંગ હિંગની વર્તમાન પદ પર ભારતની આ પહેલી મુલાકાત છે. મુલાકાતી મહાનુભાવ સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બંને દેશોના પણ ભાગ લેશે. મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ મંગળવારે વેપાર અને ઉદ્યોગ વાર્તાલાપ અને મુલાકાત માટે મુંબઈ પણ જશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે જણાવ્યું હતું કે ખેત બચાવ અભિયાનને ખેતરો, ખેડૂતો અને ગામડાઓને જોડતું વ્યાપક રાષ્ટ્રીય અભિયાન બનાવવું જોઈએ. મંત્રીએ નવી દિલ્હીમાં ખેત બચાવ અભિયાનની તૈયારીઓ અંગે ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરતી વખતે આ વાત જણાવી હતી. શ્રી ચૌહાણે અધિકારીઓને ખેતરો બચાવવા, ખર્ચ સંતુલિત કરવા અને ખેડૂતોને સમયસર અને યોગ્ય માર્ગદર્શન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવા નિર્દેશ આપ્યો. ખેત બચાવ અભિયાન સોમવારથી 30 જૂન સુધી દેશભરમાં ચલાવવામાં આવશે. વધુમાં જણાવ્યું કે 1600થી વધુ ટીમોની રચના કરવામાં આવી છે અને વધુ પડતા ખાતરના ઉપયોગવાળા 100 જિલ્લાઓ માટે કુલ 500 ટીમોની રચના કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. તેમજ આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. કર્ણાટકમાં વિધાનસભા પક્ષની બેઠકમાં સિદ્ધારમૈયાના રાજીનામા બાદ કોંગ્રેસે ડીકે શિવકુમારને તેમના નવા નેતા તરીકે ચૂંટ્યા છે. ડીકે શિવકુમારના કાર્યાલય દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં પુષ્ટિ કરાઈ છે કે ધારાસભ્યોએ તેમને નેતા અને આગામી મુખ્યમંત્રી તરીકે ચૂંટ્યા છે. શ્રી શિવકુમારને નેતા તરીકે ચૂંટવાનો ઠરાવ પસાર થયા પછી કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે બેઠકમાં પાર્ટીના ધારાસભ્યોને સત્તાવાર રીતે માહિતી આપી હતી. ઇલેક્ટ્રોનિક અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે ગ્રેટર નોઈડાના સુરજપુરમાં લોહમની મુલાકાત લીધી હતી, જે ટકાઉ મહત્વપૂર્ણ ખનીજો અને અદ્યતન સામગ્રીનું ઉત્પાદન કરે છે. શ્રી વૈષ્ણવે આ તકે જણાવ્યું કે લિથિયમ બેટરી અને કાયમી ચુંબક અનેક આધુનિક તકનીકોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે તેનું ઉત્પાદન ભારતમાં થવું જોઈએ અને તેની તકનીક સ્થાનિક રીતે વિકસાવવામાં આવવી જોઈએ.
2: મેટલ્સ में बैटरी बनाने के लिए, परमानेंट मैग्नेट बनाने के लिए, चाहे इलेक्ट्रॉनिक्स का प्रोडक्शन हो, चाहे किसी भी तरह का आज की बड़ी मशीनों में, सब जगह परमानेंट मैग्नेट्स और लिथियम की बैटरीज का उपयोग होता है. इसका प्रोडक्शन भारत में हो और बड़ी बात यह है कि इसकी टेक्नोलॉजी भारत में डेवलप हो, ऐसा माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का विजन है. इस विजन के तहत एक यंग स्टार्टअप लोहम, इन्होंने कंप्लीट टेक्नोलॉजी को डेवलप किया है और टेक्नोलॉजी

0: टेक्नोलॉजी को डेवलप करने के बाद में वहां से प्रोडक्शन का लेवल लेके आए। आज उस प्लांट को देखने का मौका मिला। लिथियम कार्बोनेट बनाने की मशीनें जो कि आगे सीधा बैटरी बनाने में काम में आए, और परमानेंट मैग्नेट बनाने की मशीनें जो कि बहुत ही एक अच्छे बहुत ही कॉम्प्लेक्स टेक्नोलॉजी को अच्छे तरीके से
1: સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ AIRNews_ABLD ને ફોલો કરશો. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પાકિસ્તાન ISI મુંબઈ અંડરવર્લ્ડ નેટવર્કના ઇશારે કામ કરતા 8 આરોપીઓની ધરપકડ કરી છે. એક પત્રકાર પરિષદને સંબોધતા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સ્પેશિયલ CP અનિલ શુક્લાએ જણાવ્યું કે આરોપીઓને દિલ્હીમાં મહત્વપૂર્ણ જગ્યાઓ અને સુરક્ષા કર્મચારીઓ પર હુમલો કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
2: इसमें मुंबई से दो और उससे पहले दो और हम लोगों ने पुणे से और झारखंड से लड़कों को उठाया था. उनकी पूछताछ से पता चला कि मुंबई में और दिल्ली में अटैक के लिए कुछ मुंबई अंडरवर्ल्ड और गैंगस्टर्स का ग्रुप इनको हैंडलर बन के सामान जमा करा रहे हैं और टारगेट्स की रेकी करने के लिए उकसा रहे हैं.
1: હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 4-5 દિવસમાં કેરળમ અને તમિલનાડુમાં ચોમાસાના આગમન માટે વાતાવરણીય પરિસ્થિતિઓ ઝડપથી અનુકૂળ બની રહી છે. ચોમાસુ અરબી સમુદ્ર, બંગાળની ખાડી અને લક્ષદ્વીપ અને કન્યાકુમારી પ્રદેશોના વધુ વિસ્તારોમાં આગળ વધ્યું છે. હવામાન વિભાગે કેરળમાં ભારે વરસાદની આગાહી કરી છે અને આજે 8 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલે 6 જિલ્લાઓમાં યલો એલર્ટ અમલમાં રહેશે. પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને 3 જૂન સુધી કેરળમ અને લક્ષદ્વીપમાં દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. તીવ્ર ગરમીને કારણે દિલ્હીમાં પાણી પુરવઠાની વધતી માંગને કારણે હરિયાણા સરકારે મુનક કેનાલ દ્વારા દિલ્હીને ઓછામાં ઓછું 1000 ક્યુસેક પાણી પુરવઠો જાળવવાની ખાતરી આપી છે. આ માહિતી દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એક પ્રેસ રિલીઝમાં શેર કરી હતી. સુશ્રી ગુપ્તાએ જણાવ્યું કે સરકાર દિલ્હીમાં પાણી પુરવઠો સુનિશ્ચિત કરવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. મુખ્યમંત્રીએ આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા દિલ્હીમાં પાણી પુરવઠાની સ્થિતિની સમીક્ષા કરી હતી. આજે હિન્દી પત્રકારત્વ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ભારતમાં દર વર્ષે 30 મેના રોજ હિન્દીમાં પત્રકારત્વમાં શરૂઆતની યાદમાં આ દિવસ ઉજવાય છે. આ દિવસ ભારતના પ્રથમ હિન્દી અખબાર ઉદંત માર્તણના યાદ કરવા માટે છે, જે 30 મે 1826ના રોજ કોલકાતાથી શરૂ થયું હતું. આ અખબારની સ્થાપના અને સંપાદન પંડિત જુગલ કિશોર શુક્લા દ્વારા કરવામાં આવ્યું, જેને હિન્દી પત્રકારત્વના પ્રણેતા માનવામાં આવે છે.
3: उदंत मार्तंड समाचार पत्र के संपादक और संस्थापक पंडित जुगल किशोर शुक्ल थे. उन्होंने हिंदुस्तानियों के हित के हेत जैसे अमर संकल्प और भारतीय पत्रकारिता की नींव रखने वाले ध्येय वाक्य के साथ उदंत मार्तंड समाचार पत्र की कोलकाता के बड़ा बाजार इलाके से नींव रखी. उदंत मार्तंड से शुरू हुआ ये सफर आगे चलकर स्वतंत्रता आंदोलन का सबसे बड़ा औजार बना. स्वतंत्रता संग्राम के दौरान हिंदी समाचार पत्रों और पत्रिकाओं जनमानस के भीतर स्वाधीनता का भाव जागृत करने में महत्वपूर्ण भूमिका निभाई.
1: बैडमिंटनमां भारतीय पुरुषोनी डबल जोड़ी सात्विक साईराज रंकीरेड्डी और चिराग शेट्टी आज सिंगापुर ओपन टूर्नामेंट की फाइनल में पहुंची गई है. भारतीय जोड़ीए सेमीफाइनल मैच में विश्वनी नंबर 1 दक्षिण कोरिया की जोड़ी सीओ स्यूंग जे और किम वोन होने 21-19, 21-18 थी हरावी थी. પુરૂષોની ડબલ્સની અન્ય સેમીફાઇનલ મેચમાં મોહમ્મદ સોહિબુલ ફિકરી અને ફઝલ આલ્ફિયાનની ઇન્ડોનેશિયન જોડી ચીની જોડી લિયાંગ વેઈ કેંગ અને વાંગ ચાંગ સામે ટકરાશે. આ મેચનો વિજેતા ટુર્નામેન્ટના અંતિમ મેચમાં સાત્વિક સાંઈરાજ અને ચિરાગની ભારતીય જોડી સામે ટકરાશે. ભારતની મિશ્ર ડબલ્સની જોડી ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટોનો સેમીફાઇનલ મેચમાં જાપાનના સયાકા હોબારા અને યુચી સિમોગામી સામે 16-21, 21-17, 13-21 થી પરાજય થયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ ભારતના 5 દિવસના પ્રવાસ માટે નવી દિલ્હી પહોંચ્યા. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે ખેત બચાવો અભિયાનને ખેતરો, ખેડૂતો અને ગામડાઓને જોડતું વ્યાપક રાષ્ટ્રીય અભિયાન બનાવવું જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં તેમના વિચાર રજૂ કરશે. કેરળમ અને તમિલનાડુમાં આગામી 4-5 દિવસમાં ચોમાસાના આગમનની શક્યતા. અને બેડમિન્ટનમાં ભારતીય પુરૂષોની ડબલ જોડી સિંગાપુર ઓપન ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સુરમાધુરી કાર્યક્રમમાં આપને સંભળાવીએ કેટલાક સુરીલા હિન્દી ફિલ્મી ગીતો. પહેલું ગીત પહોંચી રહ્યું છે આપના સુધી. આનંદ બક્ષીની શબ્દરચના છે, રાહુલ દેવબર્મનનું સંગીત, ફિલ્મ અમર પ્રેમ, અને ગાયન સ્વર છે કિશોર કુમારનું.

મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા હસ્તે ઝખમ ફિલ્મનું ગીત, કૈફી અઝમીની શબ્દરચના, મદન મોહનનું સંગીત. શ્રોતા મિત્રો, ગુલમહોર કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સુર માધુરી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. સંભળાવીએ આપને બરસાત કી રાત ફિલ્મની આ કવ્વાલી. ગીતકાર સાહિર લુધિયાનવી, સંગીતકાર રોશન અને ગાયક કલાકારો છે મન્ના ડે, આશા ભોસલે, બાતિશ, સુધા મલ્હોત્રા અને સાથીઓ.

બરસાત કી રાત ફિલ્મની આ કવ્વાલી સાથે જ આજનો સુરમાધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: મિત્રો, આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે.
1: ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટવેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
0: શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમનું પહેલું ગીત છે શ્રુતિ ગાયક વૃંદના સમૂહ સ્વરોમાં. ગીત સંગીત અવિનાશ વ્યાસ.

0: ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળો.

0: અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: ગુજરાતી ગીતોના કાર્યક્રમનું સમાપન કરીશું મિયા તાનસેનની આ શબ્દરચના સાથે. સમૂહ સ્વર છે સ્પંદન ગાયક વૃંદનો અને સંગીતકાર છે ક્ષેમુ દિવેટિયા.

સ્પંદન ગાયક વૃંદના સમૂહ સ્વરમાં આ ગીત સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી થયું. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં બરાબર 8:45 આકાશવાણી દિલ્હી કેન્દ્રથી પ્રસારિત થશે સમાચાર સંધ્યા અને 9 વાગે ન્યૂઝ એટ 9 તો પ્રતીક્ષા સમાચારોની.

छाएगी प्रोग्राम थोड़ी ही देर में।

0: in our series 1-1 tonight. England have set a target of 169 runs for India. In reply, India could score only 142 runs for 9 in 20 overs. And in badminton, Indian men's doubles pair of Sattvik Sairaj Ranki Reddy and Chirag Shetty advanced to the finals of the Singapore Open. The Indian pair defeated world number one South Korea's duo Seo Sang-jae and Kim Won-ho in the semi-finals today. And that is the end of this news bulletin.
1: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આ સાથે જ આજની અમારી આ પ્રસારણ યાત્રા અહીં સમાપ્ત થાય છે. ફરી પાછા મળીશું આવતીકાલે સવારે 5:53 નવા કાર્યક્રમોની નવી પ્રસારણ યાત્રા સાથે. ત્યાં સુધી આપની મિત્ર મનીષા ડામોરને આપશો રજા. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.